0: દોસ્તો, એફએમ ગોધરા આપ સાંભળી રહ્યા છો 102.2 મેગાહર્ટ્ઝ પર. હવે થોડી ક્ષણમાં આપ સાંભળશો હિન્દીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ નઈ દિલ્હી મેં સાયપ્રસ કે રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલાઇડ્સ કે સાથ વાર્તા કરેંગે. રાષ્ટ્રપતિ ક્રિસ્ટોડોલાઇડ્સ કલ નઈ દિલ્હી પહોંચે થી હવાઈ અડ્ડે પર કેન્દ્રીય સડક પરિવહન ઓર રાજમાર્ગ રાજ્યમંત્રી અજય ટમટાને ઉનકા સ્વાગત ક્યા. રાષ્ટ્રપતિ ક્રિસ્ટોડોલાઇડ્સ મુંબઈ કા દૌરા કર ચુકે હૈ. ઉનકે સાથ વિદેશમંત્રી ડોક્ટર કોન્સ્ટન્ટિનોસ કોમ્બોસ, પરિવહન સંચાર ઓર નિર્માણ મંત્રી તથા વ્યાપાર જગત કે પ્રતિનિધિ ભી શામિલ હૈ. રાષ્ટ્રપતિ બનને કે બાદ યે ઉનકી પહેલી ભારત યાત્રા હૈ. વાણિજ્ય ઓર ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ ને કહા હૈ કે દુનિયા ભારત કો એક ભરોસેમંદ સાજેદાર કે રૂપ મેં દેખ રહી હૈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે 5 દેશો કે દૌરે કે બારે મેં નઈ દિલ્હી મેં સંવાદદાતાઓ સે બાતચીત મેં શ્રી ગોયલ ને કહા કે ઇસ યાત્રા સે સમાજ કે હર વર્ગ કો લાભ કી ગારંટી હૈ. ઉન્હોને બતાયા કે 5 દેશો કી યાત્રા કે દૌરાન 57 મહત્વપૂર્ણ સમજૌતો પર હસ્તાક્ષર કિયે ગયે. ઇસમે ભારત મેં 75 સે 100 અરબ ડોલર કે નિવેશ કી સંયુક્ત અરબ અમીરાત કી પ્રતિબદ્ધતા ભી શામિલ હૈ. ઇસસે પહેલે પ્રધાનમંત્રી મોદી સંયુક્ત અરબ અમીરાત, નીધરલેન્ડ, સ્વીડન, નોર્વે ઓર ઇટલી કી સફલ યાત્રા કે બાદ સ્વદેશ લૌટે. યાત્રા કે અંતિમ ચરણ મેં ભારત ઓર ઇટલી ને વ્યાપાર, નિવેશ ઓર આપૂર્તિ શ્રૃંખલા કી મજબૂતી કે લીએ ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક ગલિયારે કો ઓર વિકસિત કરને પર સહમતિ જતાઈ. પ્રધાનમંત્રી મોદી ને બતાયા કે દોનો દેશો કે બીચ ભાવિ સાજેદારી કો ઓર સશક્ત બનાને કે લીએ વિસ્તૃત ચર્ચા કી ગઈ.
2: हमने हमारी भावी साझेदारी को और सशक्त बनाने के लिए विस्तृत रूप से चर्चा की. भारत इटली ज्वाइंट स्ट्रेटेजिक एक्शन प्लान 2025-2029 हमारी साझेदारी को एक प्रैक्टिकल और फ्यूचरिस्टिक ढांचा प्रदान करता है. हम इस पर समयबद्ध तरीके से આગે બઢ રહે હૈ. હમારે સાઝા પ્રયાસો મેં દ્વિપક્ષીય વ્યાપાર 20 બિલિયન યુરો કે લક્ષ્ય કી ઓર તેજી સે બઢ રહા હૈ.
1: રેલવે કે બુનિયાદી ઢાંચે ઓર ટ્રેન સંચાલન કો નિશાના બનાકર હાલ હી મેં હુઈ ઘટનાઓ કે બીચ રેલ મંત્રાલય ને યાત્રીઓ સે સતર્ક રહેને ઓર રેલવે પરિસર મેં કિસી ભી સંદિગ્ધ વ્યક્તિ યા ગતિવિધિ કી સૂચના હેલ્પલાઇન નંબર 139 પર તુરંત દેને કા આગ્રહ ક્યા હૈ. ये आग्रह कल नई दिल्ली के रेल भवन में रेल मंत्री अश्विनी वैष्णव की अध्यक्षता में हुई उच्च स्तरीय सुरक्षा समीक्षा बैठक के बाद किया गया. मंत्रालय के अनुसार आग लगने की कुछ घटनाओं सहित हाल ही में हुई कुछ कई घटनाओं की प्रारंभिक जांच में असामाजिक तत्वों की संलिप्तता की ओर इशारा मिला है. मणिपुर पुलिस महानिदेशक राजीव सिंह को कैबिनेट सचिवालय में सुरक्षा सचिव नियुक्त किया गया है. मंत्रिमंडल की नियुक्ति समिति ने उनकी नियुक्ति को मंजूरी दी है. सुरक्षा सचिव विशेष सुरक्षा समूह एसपीजी के प्रमुख होते हैं. एसपीजी के पास प्रधानमंत्री और उनके साथ आधिकारिक आवास में रहने वाले परिवार के सदस्यों की सुरक्षा की जिम्मेदारी होती है. कलकत्ता उच्च न्यायालय ने आरजी कर मेडिकल कॉलेज और अस्पताल में हुए दुष्कर्म हत्या मामले की जांच के लिए एक विशेष जांच दल एसआईटी का गठन किया है. इसका नेतृत्व केंद्रीय अन्वेषण ब्यूरो सीबीआई के पूर्वी जोन के संयुक्त निदेशक करेंगे. न्यायालय ने एसआईटी को 25 जून तक अपनी रिपोर्ट प्रस्तुत करने को कहा है. अदालत का ये फैसला पीड़िता के परिवार की बार बार जताई गई चिंताओं के बाद आया है. पुलवामा आतंकी हमले के कथित मास्टरमाइंड हमजा बुरहान की पाकिस्तान अधिकृत कश्मीर में गोली मारकर हत्या कर दी गई. वे अलबद्र आतंकी संगठन का कमांडर था और भारत ने उसे वर्ष 2022 में आतंकवादी घोषित किया था.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ભવસાગરના મોતી ભજનોનો દૈનિક કાર્યક્રમ. હવે આપ સાંભળશો રામચરિત માનસ ગાન આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. સંગીત નિર્દેશક હતા સતીશ ભાટિયા અને સ્વર હતો સુરેશ વાડકરનો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.
1: શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા છો ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટઝ પર આકાશવાણીના ગોધરા કેન્દ્રનું પ્રસારણ. અત્યારે સવારના 6:45 થઈ છે. તો સાંભળીએ એક વિચાર.

માનવ જીવન એક ગતિશીલ ચક્ર જેવું છે, એની સાથે સુખ અને દુઃખ સંકળાયેલા છે. જીવન સાગરમાં કોઈકવાર સુખ સમૃદ્ધિની ભરતી આવે છે, તો વળી કોઈકવાર દુઃખ કે વ્યથાની ઓટ આવે છે. કેટલાક દિવસ ઈદ જેવા આનંદ, ઉત્સવ અને ઉત્સાહના હોય છે, તો વળી કેટલાક દિવસ રોજાની જેમ ઉપવાસ કરીને વિતાવવાના હોય છે. માટે જ કહ્યું છે કે એવા ઉછળે છે આ જિંદગીના મોજા, કે કોક દિન ઈદ ને કોક દિન રોજા. એ જ પ્રમાણે જીવન ગગનમાં કોઈ વાર સુખી પૂનમ ઉગે છે અને વૈભવનો પ્રકાશ ફેલાય છે, તો કોઈ વાર અમાસ પણ આવે છે. સાચે જ આ મનુષ્ય જીવનમાં એક બાજુ પાનખર છે તો બીજી બાજુ વસંત, એક આંખમાં આંસુ તો બીજી આંખમાં સ્મિત. ખરેખર જીવન ગુલાબમાં એક બાજુ સુખની સૌરભ છે તો બીજી બાજુ દુઃખના કાંટા છે. માનવ જીવનમાં સુખ દુઃખ પડછાયાની જેમ સાથે જ હોય છે, પણ જો જીવનમાં આપણી પાસે બિરબલ જેવી હોશિયારી હોય તો આપણે આવી પડેલી આપત્તિમાંથી તેનો ઉકેલ મેળવી શકીએ છીએ. જીવનમાં જેટલું જ્ઞાન, પૈસા, વિદ્યા, સંસ્કાર, શિસ્તતા મહત્વની છે, તેટલું જ મહત્વનું છે હોશિયારી પણ એ હોશિયારી સમય આવે ત્યારે જ દેખાડવાની હોય છે. તો મિત્રો, ચાલો જાણીએ સાચી હોશિયારી કોને કહેવાય. આ એક પ્રસંગમાંથી. નસીરુદ્દીન દરરોજ ભિક્ષા માંગવા માટે બજારમાં જતા અને લોકો આ રીતે તેની મજાક ઉડાવતા. લોકો તેમને પસંદ કરવા માટે બે સિક્કા બતાવતા. એકની રકમ બીજા કરતાં 10 ગણી વધારે હતી અને નસીરુદ્દીન હંમેશા નાનો સિક્કો પસંદ કરતા. સમગ્ર દેશમાં નસીરુદ્દીનની આ મૂર્ખામીની વાતો ફેલાઈ ગઈ. દિન પ્રતિદિન પુરુષો અને સ્ત્રીઓના ટોળે ટોળા તેમને બે સિક્કા બતાવતા. નસીરુદ્દીન નાનો સિક્કો પસંદ કરતા અને લોકો તાળી પાડી હસતા. એક દિવસ એક ઉદાર અને અનુકંપા ભર્યા વૃદ્ધ મનુષ્ય નસીરુદ્દીનને આ રીતે અપમાનિત થતા ન જોઈ શકવાથી તેમને બજારના એક ખૂણે બોલાવીને કહ્યું, જ્યારે લોકો તમને બે સિક્કાની પસંદગી આપે ત્યારે તમારે મોટો સિક્કો પસંદ કરવો જોઈએ. એ રીતે તમે વધુ ધન એકઠું કરી શકશો અને લોકો તમને આમ મૂર્ખ માની તમારી હાંસી નહીં ઉડાવે. આમ તો તમારી સલાહ ખૂબ સારી લાગે છે, નસીરુદ્દીને કહ્યું, પણ જો હું મોટો સિક્કો પસંદ કરીશ તો લોકો મને ધન આપવાનું બંધ કરી દેશે અને ત્યારે તેમને એમ વિચારવાનું ખૂબ ગમે છે કે હું તેમના કરતાં કેટલો મૂર્ખ છું. આ કરામતના ઉપયોગથી મેં કેટલું ધન કમાયું છે તેનો તમને અંદાજ નહીં આવે. જો તમે ખરેખર હોશિયાર હો તો મૂર્ખ દેખાવામાં કશું ખોટું નથી.

શ્રોતા મિત્રો, હવે એક નજર કરી લઈએ આજની અમારી પ્રસારણ યાત્રામાં પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા પર. તો રૂપરેખા બાદ છ વાગે

ને 55 મિનિટે સંસ્કૃતમાં સમાચાર, બરાબર 7 વાગે હિન્દીમાં સમાચાર, 7 વાગીને 5 મિનિટે અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી આપ સાંભળશો. 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી રિલે થશે. 7 વાગીને 20 મિનિટે ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના આપ સાંભળશો આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી. સાત વાગીને 45 મિનિટે આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી ગુજરાતીમાં સમાચાર આપ સાંભળશો. 7 વાગીને 55 મિનિટે ગીત આપ માણશો આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી. ત્યારબાદ બરાબર 8 વાગે સમાચાર પ્રભાતનો હિન્દી અંક અને 8 વાગીને 15 મિનિટે મોર્નિંગ ન્યૂઝ અંગ્રેજી આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી આપ સાંભળશો. 8 વાગીને 30 મિનિટે આપ સૌનો મનપસંદ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક આપ સાંભળશો. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી કરવામાં આવશે.

બરાબર 9 વાગે વિવિધ ભારતી કાર્યક્રમ ભારત કી ગુંજ આપ સાંભળશો. ત્યારબાદ 10 વાગે આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી કવાલીનો કાર્યક્રમ આપ માણશો. 10 વાગીને 30 મિનિટથી આકાશવાણીના અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળશો. 10 વાગીને 30 મિનિટે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ આપ માણશો. ત્યારબાદ 10 વાગીને 45 મિનિટે ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ. બરાબર 11 વાગે ન્યૂઝ હેડલાઇન, 11 વાગીને 2 મિનિટે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ આપ માણશો. ત્યારબાદ 12 વાગે ન્યૂઝ હેડલાઇન આપ સાંભળશો આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી. 12 વાગીને 2 મિનિટે ગુજરાતી લોકસંગીતનો કાર્યક્રમ આપ સાંભળશો. ત્યારબાદ 12 વાગીને 30 મિનિટે સહિયર કાર્યક્રમ આપ સાંભળશો. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવશે. બપોરના 1 વાગ્યાથી વિવિધ ભારતી કાર્યક્રમ સાંભળશો. ગીતમાલા કાર્યક્રમ બપોરના 1 વાગે આપ માણશો. ત્યારબાદ 1 વાગીને 20 મિનિટે ગુજરાતી સમાચાર આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી આપ સાંભળશો. 1 વાગીને 30 મિનિટે વિવિધ ભારતી કાર્યક્રમ આપ સાંભળશો. બપોરના 2 વાગે ત્રિવેણી સંગમ કાર્યક્રમ આપ માણશો. 2 વાગીને 15 મિનિટે હિન્દીમાં સમાચાર, 2 વાગીને 30 મિનિટે આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર આપ સાંભળશો. 2 વાગીને 35 મિનિટે હિન્દી ફિલ્મી ગીતો વિવિધ ભારતી કાર્યક્રમ આપ સાંભળશો. 3 વાગે બહેનો માટેનો ખાસ કાર્યક્રમ સખી સહેલી આપ સાંભળશો. 4 વાગે પિટારા ગીતો, ગીતો ભરી કહાની કાર્યક્રમ આપ સાંભળશો. 4 વાગીને 50 મિનિટે આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળશો ગીત અને કેટલાક વિજ્ઞાપનો. ત્યારબાદ સાંજના 5 વાગે છાયા ગીત કાર્યક્રમ આપ સાંભળશો વિવિધ ભારતી કેન્દ્ર પરથી. પાંચ વાગીને 30 મિનિટે પ્રાયોજિત કાર્યક્રમ NCERT આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળશો. સાંજના 6 વાગે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળશો. ત્યારબાદ 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી આપ સાંભળશો. 7 વાગીને 20 મિનિટે આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી કૃષિ જગત કાર્યક્રમ આપ સાંભળશો. આજનો વિષય છે પશુ રોગચાળો અને આરોગ્યલક્ષી પગલાં. પઠન છે તેજલ શુક્લનું. ત્યારબાદ 7 વાગીને 50 મિનિટે આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી ગુજરાતીમાં સમાચાર હવામહલ કાર્યક્રમ બરાબર 8 વાગે આપ સાંભળશો. 8 વાગીને 15 મિનિટે સુર માધુરી કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી આપ સાંભળશો. ત્યારબાદ 8 વાગીને 45 મિનિટે સમાચાર સંધ્યા, બરાબર 9 વાગે અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી રિલે થશે.

0: In IPL cricket, Gujarat Titans defeated Chennai Super Kings by 89 runs at the Narendra Modi Stadium in Ahmedabad last night. Today, Sunrisers Hyderabad will take on Royal Challengers Bengaluru at the Rajiv Gandhi International Stadium in Hyderabad at 7:30 p.m. And that is the end of this news bulletin.
1: ये आकाशवाणी दिल्ली
2: શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર સમય થવા આવ્યો છે સવારના 7:10. થોડી જ વારમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ પીપી ચૌધરીએ કહ્યું, 2027 વિધાનસભા ચૂંટણી બાદ સરકાર 5 વર્ષની જ રહેશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિડીયો કોન્ફરન્સથી ભુજ દિલ્હી દૈનિક એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવશે. ગુજરાત પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ 2 અઠવાડિયામાં ગુમ થયેલા 701 લોકોને શોધી કાઢ્યા. જામનગર પોલીસે કુખ્યાત સૈચા ટોળકીના 11 સભ્યો સામે ગુજસીટો હેઠળ કેસ નોંધ્યો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે માવઠાની આગાહી. અને અમદાવાદમાં રમાયેલી આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. એક રાષ્ટ્ર એક ચૂંટણી પ્રસ્તાવ અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ વિવિધ રાજ્યોનો પ્રવાસ કરી રહી છે. ગુજરાતમાં 7મું રાજ્ય છે જ્યાં સમિતિએ પ્રવાસ કરી સરકારના મંત્રીઓ અને અધિકારીઓ સાથે ચર્ચા કરી સામાન્ય નાગરિકોની બાબતો પણ જાણી. એક રાષ્ટ્ર એક ચૂંટણી પ્રસ્તાવ અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ જેપીસીના અધ્યક્ષ પીપી ચૌધરીએ કહ્યું કે
1: 2027 का इलेक्शन वो अगर कानून आता तो 32 में जो चुनाव होगा तो अगर 29 में कानून आ जाएगा तो 34 में वापस होगा सबके साथ. अभी जो बिल में प्रावधान है वो ये प्रावधान है कि उनके चुनाव जो है सारे मर्ज जो है जो अलग अलग चुनाव 29 से शुरू होना शुरू करेंगे और 34 में सब मर्ज हो जाएंगे तो उसमें सबको सुन करके सब जो कमेटी पूरा निर्णय लेगी वो हम अपन रिपोर्ट देंगे. वो फिर पार्लियामेंट को है कि उसको पास करें नहीं करें किस रूप में पास करें. पार्लियामेंट इज सुप्रीम तो पार्लियामेंट को देखना हमारा काम है. पार्लियामेंट को
0: ઉલ્લેખનીય છે કે જેપીસીની ટીમના 39 સભ્યો મંગળવારથી 3 દિવસ રાજ્યના પ્રવાસે હતા. દરમિયાન તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજકીય પક્ષના નેતાઓ, વિવિધ અગ્રણી અધિકારીઓ અને અન્ય મહાનુભાવો સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. આજથી શરૂ થતી ભુજ દિલ્હી વચ્ચેની નવી દૈનિક એક્સપ્રેસ ટ્રેનને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિડીયો કોન્ફરન્સથી ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. આ સ્પેશિયલ ટ્રેન ભુજથી રવાના થશે. 23 મેથી નિયમિત ભુજ દિલ્હી ભુજ એક્સપ્રેસ સેવા શરૂ થશે. ગુજરાત પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ 2 અઠવાડિયામાં ગુમ થયેલા 701 લોકોને શોધી કાઢ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યભરમાં એક જ પખવાડિયામાં કુલ 701 લોકોને શોધી તેમને પરિવાર સાથે મિલન કરાવ્યું તે જ આ ઓપરેશનની સફળતા છે. ગુજરાત પોલીસે તાજેતરમાં વર્ષ 2007થી ગુમ થયેલા લોકોને શોધવા માટે ઓપરેશન મિલાપ લોન્ચ કર્યું છે અને માત્ર 2 અઠવાડિયામાં જ 701 લોકોને શોધી કાઢવામાં આવ્યા છે. સીઆઈડીના ક્રાઇમના અધિક પોલીસ મહાનિર્દેશક એડીજીપી અજય ચૌધરીએ જણાવ્યું હતું કે આ આયોજનબદ્ધ રીતે શરૂ કરાયેલ આ અભિયાન હજુ ચાલુ રહેશે.
2: ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા 15 દિવસમાં ઓપરેશન મિલાપ અને એમાં ખાસ કરીને ગુજરાત પોલીસ દ્વારા સાયન્ટિફિક તરીકે ડેટા એકત્રિત કરી, ટેકનિકલ એનાલિસિસ કરી, ડિજિટલ ફૂટપ્રિન્ટની તપાસ કરી, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય જે ગેંગ એએસટીયુનો ઓપરેટ કરે છે અને આજ દિન સુધી 701 લોકો છેલ્લા 14 દિવસમાં શોધ્યા છે અને આગલા ઓર 15 દિવસમાં શોધશે. તો
0: જામનગરના એસપી ડોક્ટર રવિ મોહન સૈનીએ જણાવ્યું હતું કે પોલીસે જામનગરમાં કુખ્યાત સૈચા ટોળકીના 11 સભ્યો સામે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ ગુજસીટો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે મોડી રાતના ઓપરેશન દરમિયાન 6 આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે 4 આરોપીઓ પહેલેથી જ જેલમાં છે અને 1 ફરાર છે.
3: જામનગર જિલ્લે મેં ગુજસી ટોક એક્ટ કે અંદર એક ગુના દાખલ કિયા હૈ. યે ગુના સાયચા ગેંગ કે 11 લોગો કે વિરુદ્ધ દાખલ કિયા ગયા હૈ. ઇસ જો ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ કરને વાલી જો ગેંગ હૈ ઇસકે વિરુદ્ધ મેં ગંભીર ગુના જૈસે કી ખૂન, ખૂનની કોશિશ, અપહરણ, ખંડની, મની લેન્ડિંગ, રાઇટિંગ ઓર લેન્ડ ગ્રેબિંગ જૈસે ગંભીર ગુના.

0: ऊपर दाखिल हैं। 11 आरोपियों में से 6 आरोपियों को पुलिस ने कस्टडी में लिया है। इसके अलावा 4 आरोपी जो हैं वो जेल में हैं और 1 आरोपी को अभी पकड़ना बाकी है।
1: साबरकांठा जिलाना 6 आयुष्मान आरोग्य केन्द्र ने नेशनल क्वालिटी एश्योरेंस स्टैंडर्ड प्रमाणपत्र एनायत कराया, जेमा जिलाना राजपुर, मौछा, पेढमाला, मोयदब, ऊंची धनाल अने भांभुडी आयुष्मान आरोग्य केन्द्र ने केन्द्र सरकारना आरोग्य अने परिवार कल्याण मंत्रालय द्वारा आ प्रमाणपत्र आपवामां आव्युं छे। आ तमाम केन्द्रे उत्तम कामगीरी अने आरोग्य सेवानी गुणवत्तामां नवा धोरण स्थापित कर्या छे। साबरकांठा जिल्लामां अत्यार सुधीमां 124 आरोग्य संस्थाओने नेशनल क्वालिटी सर्टिफिकेट मळी चुक्યા છે। અમદાવાદમાં સ્વરક્ષા મહોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વદેશી સંરક્ષણ અને અવકાશ ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। મેજર જનરલ વિમલ મોંગાએ આ અંગે વધુ માહિતી આપી।
2: इस सेमिनार में आके सबसे बात करने का जो मौका मिला है, मैं ये बता सकता हूँ कि यहाँ पर ऐसे अपॉर्चुनिटीज जिसमें डिफेंस, इंडस्ट्री, एकेडमिया, गवर्नमेंट सब इकट्ठे मिलकर बैठ के बात करते हैं, तो एक दूसरे की जो भी कैपेबिलिटीज है, चैलेंजेस हैं, हम समझ पाते हैं आई एम श्योर। और यहाँ पे भी गुजरात में इतनी जो इंडस्ट्री, डिफेंस इंडस्ट्री आ रही है, वो भी समझेंगे कि क्या रिक्वायरमेंट है और यहाँ से हम आगे मिलकर काम कर पाएंगे।
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો। એક અગત્યની જાહેરાત। આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંગેની વિશેષ શ્રેણીનો વધુ એક ભાગ આજે 22 મેના રોજ રાત્રે 9:15 પ્રસારિત કરાશે। આ વિશેષ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશ મેરજા અને આકાશવાણી અમદાવાદના સમાચાર વાચક પ્રવેશ અળિયેચા। તો સાંભળવાનું ચૂકશો નહીં, આજે રાત્રે 9:15 ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંગેની વિશેષ શ્રેણીનો વધુ એક ભાગ। આ કાર્યક્રમનો જીવંત પ્રસારણ આકાશવાણી અમદાવાદની યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યો છે। દરમિયાન હવામાન વિભાગે આજે ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ તથા દમણ, દાદરાનગર હવેલીમાં કમોસમી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં વધતી જતી ગરમી વચ્ચે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં એક અલગ હીટવેવ વોર્ડ બનાવવામાં આવ્યો છે, જેમાં દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। એસએસજી હોસ્પિટલ વડોદરાના મુખ્ય તબીબી અધિકારી હિતેન્દ્ર ચૌહાણે વ્યવસ્થા અંગે માહિતી આપી હતી।
0: हमारे अस्पताल में भी एक पूरा हिस्टॉक वार्ड तैयार किया गया है, जिसमें हमने अभी 20 बेड अलॉट किए हैं और उसके मुताबिक वहां पे स्टाफ का अरेंजमेंट भी कर दिया है। जो भी उसके लिए दवाइयां चाहिए, जो भी दूसरी अरेंजमेंट है, जैसे पेशेंट को ज्यादा गर्मी न लगे उसके लिए फैन, कूलर, उनकी भी व्यवस्था की गई है।
1: આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ગઈ રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચેન્નઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવ્યું। ગુજરાત ટાઇટન્સે 230 રનના લક્ષ્યનો પીછો કરતા ચેન્નઈ સુપર કિંગ્સ 13.4 ઓવરમાં 140 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી। શિવમ દુબે 47 રન સાથે સૌથી વધુ સ્કોરર રહ્યો। ગુજરાત ટાઇટન્સ માટે મોહમ્મદ સિરાઝ, રાશિદ ખાન અને કાગિસો રબાડાએ 3-3 વિકેટ લીધી। અગાઉ ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો। બેટિંગમાં ઉતરતા જ ગુજરાત ટાઇટન્સે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 229 રન બનાવ્યા। સાઈ સુદર્શન 84 રન સાથે સૌથી વધુ સ્કોરર રહ્યો અને ત્યારબાદ શુભમન ગીલે 64 રન બનાવ્યા। જોસ બટલરે 57 રન સાથે અણનામ રહ્યો। મોહમ્મદ સિરાઝને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો। આજે સનરાઇઝર્સ હૈદરાબાદ સાંજે 7:30 વાગે હૈદરાબાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે। વલસાડના પારડી નજીક નેશનલ હાઇવે પર વિમાનનું ઇંધણ એટલે કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ એટીએફ ભરેલું એક ટેન્કર પલટી ગયું હતું। ટેન્કર પલટી જતા તેમાંથી 1000 લિટર અત્યંત જ્વલનશીલ ઇંધણ હાઇવે પર ફેલાતા કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે તાત્કાલિક સલામતીના પગલાં લેવામાં આવ્યા હતા। ડાંગમાં મધપાલનને વ્યવસાય તરીકે અપનાવીને ખેડૂતો આર્થિક રીતે સદ્ધર થયા છે। ઘણી સંસ્થાઓ ખેડૂતોને મધપાલનમાં અગ્રેસર બનાવવામાં યોગદાન આપી રહી છે। આ અંગે ખેડૂત મહેન્દ્રભાઈએ પ્રતિક્રિયા આપી।
3: મધમાખીમાં આ છેલ્લા 4 વર્ષથી મેં કામ કરું છું, આનાથી મને ઘણો ફાયદો થયેલો છે અને અનુભવ પણ થયો છે। એના સાથે અમારા ગામમાં હો બીજા ભાઈઓ પણ પેટી રાખી છે અને આ મધમાખી માટે।
1: આજે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ છે। દર વર્ષે 22 મેના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ઉજવાય છે। આ વર્ષ માટે ઉજવણીની સત્તાવાર વૈશ્વિક થીમ વૈશ્વિક પ્રભાવ

સ્થાનિક સ્તરે સક્રિયતા નક્કી કરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ પીપી ચૌધરીએ કહ્યું, 2027 વિધાનસભા ચૂંટણી બાદ સરકાર 5 વર્ષની જ રહેશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિડીયો કોન્ફરન્સથી ભુજ દિલ્હી દૈનિક એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવશે. ગુજરાત પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ 2 અઠવાડિયામાં ગુમ થયેલા 701 લોકોને શોધી કાઢ્યા. જામનગર પોલીસે કુખ્યાત સૈચા ટોળકીના 11 સભ્યો સામે ગુજસીટો હેઠળ કેસ નોંધ્યો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે માવઠાની આગાહી. અમદાવાદમાં રમાયેલી આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. શ્રોતા મિત્રો, અત્યારે 7:20 થઈ છે.

ભાવભક્તિથી પ્રાર્થના કરો, આશીર્વાદ જરૂર મળશે. નમ્ર બનો, નિયમિત રહો, ભક્તિ જરૂર ફળશે. તો ચાલો શરૂ કરીએ ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના.

0: આ ભક્તિમય વચન આપ સાંભળી રહ્યા હતા નીતિન મુકેશ અને સાથીદારોના સ્વરમાં.
1: જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
2: જન જનની વાણી, શુભ વાણી, લાભ વાણી, આકાશવાણી. જી હા દોસ્તો, મધ્ય ગુજરાતનું ગૌરવવંતુ રેડિયો પ્રસારણ આકાશવાણી ગોધરા એટલે FM ગોધરા 102.2 MHz પર. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના છેવાડાના લાખો વ્યક્તિઓ સુધી પહોંચાડો આપના ધંધા રોજગારની વાત FM ગોધરા પર જાહેરાત આપીને, અને કરો આપના ધંધાની વૃદ્ધિ અનેક ગણી. આપના વ્યાપાર વૃદ્ધિનો વિશ્વાસ એટલે FM ગોધરા 102.2 MHz પર. સંપર્ક કરો
3: 999-8389-833 999-8389-833 999-8389-833

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી

संतोष न थाय तो गुजरात राज्य अन्न आयोग गांधीनगर ने सीधी अर्जी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

0: નવીન ચંચલ અને સાથીદારોના સ્વરમાં ભક્તિમય ભજન આપ સાંભળી રહ્યા હતા. આપ માણી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
3: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
3: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

0: અંતિમ ભજનની સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના અહીં સમાપ્ત કરીએ છીએ. શ્રોતા મિત્રો, હવે આપ સાંભળશો આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી ગુજરાતીમાં સમાચાર.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડુલિટ્સ સાથે વાતચીત કરશે. શ્રી ક્રિસ્ટો ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા હતા. એરપોર્ટ પર તેમનું સ્વાગત માર્ગ પરિવહન અને રાજમંત્રી અજય ટામટાએ કર્યું હતું. પ્રસ્તુત છે એક અહેવાલ.
2: प्रधानमंत्री नरेंद्र मोदी और साइप्रस के राष्ट्रपति विभिन्न पारस्परिक हितों के क्षेत्रों में द्विपक्षीय सहयोग को और मजबूत करने के लिए चर्चा करेंगे. इन क्षेत्रों में व्यापार, निवेश, प्रौद्योगिकी, शिक्षा, संस्कृति, आवागमन, रक्षा और सुरक्षा, कृत्रिम बुद्धिमत्ता, AI, फिनटेक, नवाचार और अनुसंधान शामिल है. दोनों नेता क्षेत्रीय और वैश्विक महत्व के मुद्दों पर भी विचारों का आदान प्रदान करेंगे. साइप्रस के राष्ट्रपति आज शाम राष्ट्रपति भवन में राष्ट्रपति द्रौपदी मुर्मू से मुलाकात करेंगे. अनुपम मिश्र, आकाशवाणी समाचार, दिल्ली.
1: ભારત અને ઇજિપ્તે આતંકવાદનો સામનો કરવામાં દ્વિપક્ષીય સહયોગના મહત્વ પર ભાર મૂક્યો છે. બંને દેશોએ સરહદ પાર આતંકવાદ સહિત તમામ પ્રકારના આતંકવાદની સખત નિંદા કરી છે અને આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાના સિદ્ધાંતની પુનઃપુષ્ટિ કરી છે. પ્રસ્તુત છે એક અહેવાલ.
3: दोनों पक्षों ने कहा है कि आतंकवाद को किसी भी धर्म, राष्ट्रीयता, सभ्यता या जातीय समूह से नहीं जोड़ा जाना चाहिए. भारत और मिस्र के बीच आतंकवाद रोधी संयुक्त कार्य समूह की पांचवी बैठक कल नई दिल्ली में हुई. बैठक में पिछले वर्ष अप्रैल में जम्मू कश्मीर के पहलगाम में हुए जघन्य आतंकवादी हमले और पिछले वर्ष नवम्बर में नई दिल्ली के लाल किले के पास हुई आतंकी घटना की कड़ी निंदा की गयी. दोनों पक्षों ने कहा कि आतंकवादी गतिविधियों में शामिल सभी लोगों और उनके समर्थकों को जवाबदेह ठहराया जाना चाहिए. जया भारती.
1: કોલકાતા વડી અદાલતે અરજી કર કેસ મામલે સીબીઆઈને 3 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવાનો આદેશ આપ્યો છે. આ ટીમ ઓગસ્ટ 2024માં અરજી કર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડોક્ટર પર થયેલા દુષ્કર્મ અને હત્યાની વ્યાપક તપાસ કરશે. જસ્ટિસ શંપા સરકાર અને તીર્થંકર ઘોષની ડિવિઝન બેન્ચે ગઈકાલે જણાવ્યું કે સીબીઆઈના પૂર્વીય ક્ષેત્રના સંયુક્ત નિયામક ટીમનું નેતૃત્વ કરશે. બેન્ચે જણાવ્યું હતું કે આ જઘન્ય ઘટનાના સામાજિક પરિણામોને ધ્યાનમાં રાખીને 3 સભ્યોની SIT પુરાવાનો નાશ કરવાના આરોપો અને ડોક્ટરના માતા પિતા દ્વારા કરવામાં આવેલા ઘટનાને દબાવવાના અને ઓછી દર્શાવવાના આરોપોની તપાસ કરશે. કોર્ટે તપાસ ટીમને 25 જૂન સુધીમાં કેસની આગામી સુનાવણી સુધીમાં વિગતવાર રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. પુલવામા આતંકવાદી હુમલાના કથિત માસ્ટર માઇન્ડ હમઝા બુરહાની પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જાણ્યા બંદૂકધારીઓ દ્વારા ગોળીમારીને હત્યા કરવામાં આવી છે. હમઝા અલબદ્રા આતંકવાદી સંગઠનનો કમાન્ડર હતો અને 2022માં ભારત દ્વારા તેને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મુઝફ્ફરાબાદમાં અજાણ્યા હુમલાખોરોએ તેના પર નજીકથી ગોળીબાર કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ બુરહાનને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાનો રહેવાસી હમઝા બુરહાન પાકિસ્તાન ગયો હતો અને અલબદ્રા આતંકવાદી સંગઠનમાં જોડાયો હતો. ઉત્તરપ્રદેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે. બાંદા જિલ્લામાં ગઈકાલે સતત પાંચમા દિવસે દેશનું સૌથી વધુ 47.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. બુંદેલખંડમાં સૌથી વધુ અસરગ્રસ્ત પ્રદેશ રહ્યો, જ્યાં મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું. આ સાથે પ્રયાગરાજમાં 46.6, વારાણસીમાં 45.6, લખનૌમાં 43.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે દેશમાં કેટલાક સ્થળોએ ભારે ગરમી તો કેટલાક સ્થળોએ વરસાદની આગાહી કરી છે. પ્રસ્તુત છે એક અહેવાલ.
4: मौसम विभाग के अनुसार बिहार, छत्तीसगढ़, झारखंड, ओडिशा, पंजाब, राजस्थान, तमिलनाडु, पुडुचेरी, कराईकल और तेलंगाना में कल से लेकर इस सप्ताहांत तक लू चलने की संभावना है. मौसम विभाग ने पश्चिमी बंगाल में गंगा से सटे इलाकों में और ओडिशा में अगले 2 से 3 दिनों तक गर्म और उमस भरे मौसम का पूर्वानुमान लगाया है. विभाग ने कहा कि उप हिमालय पश्चिमी बंगाल और सिक्किम में रविवार तक भारी बारिश होने की आशंका है. ईशानी के साथ शिवांग मिश्रा, आकाशवाणी समाचार, दिल्ली.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ

0: ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABD ને ફોલો કરશો. વધુ સમાચાર પહેલા એક અગત્યની જાહેરાત. આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંગેની વિશેષ શ્રેણીનો વધુ એક ભાગ આજે એટલે કે 22 મેના રોજ રાત્રે 9:15 પ્રસારિત કરાશે. આ વિશેષ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશ મેરજા અને આકાશવાણી સમાચાર વાચક પ્રવેશ અડિયેચા. તો સાંભળવાનું ચૂકશો નહીં, આજે રાત્રે 9:15 ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંગેની વિશેષ શ્રેણીનો વધુ એક ભાગ. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ આકાશવાણી અમદાવાદની યુટ્યુબ ચેનલ AIR News Gujarat પર પણ સાંભળી શકશો. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે જણાવ્યું છે કે તેના રિટેલ નેટવર્કમાં ઇંધણનો પુરવઠો સ્થિર છે અને દેશમાં ઇંધણની કોઈ અછત નથી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ઇન્ડિયન ઓઇલે સ્પષ્ટ કર્યું કે તેણે રિટેલ આઉટલેટ પર ઇંધણના રેશનિંગ માટે કોઈ નિર્દેશ જારી કર્યા નથી અને દેશભરમાં પુરવઠો સરળતાથી ચાલી રહ્યો છે. કંપનીએ જણાવ્યું કે ઇંધણની માંગમાં તાજેતરમાં વધારો મુખ્યત્વે પાકની મોસમ દરમિયાન ડીઝલના વપરાશમાં વધારો થવાને કારણે છે. ઇન્ડિયન ઓઇલે ગ્રાહકોને ગભરાટમાં ઇંધણ ખરીદવા નહીં અને સચોટ માહિતી માટે ફક્ત સત્તાવાર મીડિયા પર આધાર રાખવાની અપીલ કરી છે. ઇન્ડિયન ઓઇલે દેશભરમાં વિશ્વસનીય ઇંધણ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. રેલવે માળખાગત સુવિધાઓ અને ટ્રેન કામગીરીને લક્ષ્ય બનાવતી તાજેતરની ઘટનાઓ વચ્ચે રેલવે મંત્રાલયે મુસાફરોને મુસાફરી કરતી વખતે સતર્ક રહેવા અને રેલવે પરિસરમાં કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અથવા વ્યક્તિ અંગે હેલ્પલાઇન નંબર 139 પર તાત્કાલિક જાણ કરવા વિનંતી કરી છે. ગઇકાલે નવી દિલ્હીના રેલ ભવનમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય સુરક્ષા સમીક્ષા બાદ આ વિનંતી કરવામાં આવી હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર આગની કેટલીક ઘટનાઓ સહિત તાજેતરની અનેક ઘટનાઓની પ્રાથમિક તપાસમાં અસામાજિક તત્વોની સંડોવણીનો સંકેત મળ્યો છે. રેલવે સુરક્ષા દળ આ ઘટનાઓની સક્રિય તપાસ કરી રહ્યું છે. અધિકારીઓએ બેઠક દરમિયાન જણાવ્યું કે ઘણા કિસ્સાઓમાં રેલવે અધિકારીઓ દ્વારા સમયસર અને સક્રિય કાર્યવાહીથી મોટા અકસ્માતો અટકાવવામાં મદદ મળી છે. રેલવે જણાવ્યું કે તે મુસાફરો, ટ્રેનો, સ્ટેશનો અને વિશાળ રેલ નેટવર્કની સુરક્ષાને મજબૂત બનાવવા માટે AI, ડ્રોન, CCTV સિસ્ટમ જેવા આધુનિક ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ વધારી રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠન WHO જણાવ્યું છે કે 21 મે સુધીમાં કોંગો અને યુગાન્ડામાં ઇબોલા ચેપના કુલ 650 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ ચેપને કારણે 144 લોકોના મોત થયા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી 28 મેના રોજ નવી દિલ્હીમાં શરૂ થનારી ભારત આફ્રિકા ફોરમ સમિટ મુલતવી રાખવામાં આવી છે. ભારતે અસરગ્રસ્ત આફ્રિકન દેશોમાં મુસાફરી કરતા અને ત્યાંથી આવતા મુસાફરો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. જે અનુસાર કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાન સહિતના ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં મુસાફરી કરનારા લોકોને તાવ, માથાનો દુખાવો, સ્નાયુમાં દુખાવો, ગળામાં દુખાવો જેવા લક્ષણોનો અનુભવ થાય તો તાત્કાલિક તબીબી સહાય લેવા વિનંતી કરવામાં આવી છે. IPL ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ગઇકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવ્યું છે. ગુજરાત ટાઇટન્સે 230 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ચેન્નાઈ સુપર કિંગ્સ 13.4 ઓવરમાં 140 રનમાં ઓલઆઉટ થઈ હતી. અગાઉ ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 229 રન બનાવ્યા હતા. આજે સનરાઇઝર્સ હૈદરાબાદ સાંજે 7:30 હૈદરાબાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
1: આજના અખબારોએ વિવિધ સમાચારોની હેડલાઇન બનાવી છે. નવગુજરાત સમય લખે છે, યુરેનિયમ મુદ્દે ટ્રમ્પની ડીલ ઇરાનને નામંજૂર, દેશ અગનભટ્ટી બન્યો અને પુલવામામાં હુમલાનું માસ્ટર માઇન્ડ હમઝા POKમાં ઠાર મરાયો. સંદેશે લખ્યું, ધગધગતું ઉત્તર પ્રદેશ, ગરમીનો પારો 50 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતા. અને ગુજરાત સમાચાર લખે છે, જેનજી સ્વરૂપે 1 કરોડ કોકરોચ ફોલોઅર્સને.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે બેઠક યોજશે. ભારત અને ઇજિપ્તે આતંકવાદનો સામનો કરવામાં દ્વિપક્ષીય સહયોગના મહત્વ પર ભાર મૂક્યો. કોલકાતા વડી અદાલતે આરજીકર કેસ મામલે CBIને 3 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવાનો આદેશ આપ્યો. અને IPL ક્રિકેટમાં અમદાવાદમાં રમેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવ્યું. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી, અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.
1: મારે
2: ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
1: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
4: કઈ કઈ ને થાકી ગયો?
5: શું થયું?
4: નવી કિડબેક જોઈએ છે.
5: તો પહેલા કેપ્ટન ને કહે, ન માને તો મેનેજર ને.
4: કરેક્ટ.
5: તો આમ જ પહેલા ફરિયાદ બેંક ને કરો. 30 દિવસમાં જવાબ અથવા સમાધાન ન મળે તો CMS પોર્ટલ પર ફરિયાદ કરો. તો પહેલા બેંક, પછી CMS પોર્ટલ, નહીં તો ફરિયાદ થશે ના મંજૂર. જઈએ. લે, આવી ગઈ નવી કિડબેક.
6: RBI કહે છે,
7: પહેલા આપણી બેંક, પછી RBI ઓમ્બુડસ્મેન.

પંચમહાલ દાહોદ અને મહીસાગરની પ્રગતિનો વિશ્વાસ. નવી મારુતિ સુઝુકી ઈ વિટારા 543 કિલોમીટર રેન્જ, 7 એરબેગ્સ, એડાસ લેવલ 2, ભારત એનકેપ 5 સ્ટાર સેફ્ટી. આજે જ મુલાકાત લો. આરબી કાર્સ નેક્સા ગોધરા. ફોન 75750 91129. ઈ વિટારા, નિર્ભય ભવિષ્યની સફર.

0: મનસુખભાઈ ક્યાં ચાલ્યા?
1: કચેરીએ, દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
0: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
1: ફોન થી શું થાય?
0: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
1: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

ગીત આપ સાંભળી રહ્યા હતા તેરી મહેરબાનિયા ફિલ્મનો. સ્વર હતો કવિતા કૃષ્ણમૂર્તિનો. તો અંતિમ ગીતની સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક અહીં સમાપ્ત થાય છે. શ્રોતા મિત્રો, હવે થોડી જ વારમાં આપ સાંભળશો

0: વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ.
1: સ્વાગત હૈ શ્રોતાઓ, આજ હૈ અંતરરાષ્ટ્રીય જીવ વિવિધતા દિવસ, યાની ઇન્ટરનેશનલ ડે ફોર બાયોલોજિકલ ડાયવર્સિટી. હર સાલ 22 મે કો હમ અંતરરાષ્ટ્રીય જીવ વિવિધતા દિવસ કો મનાતે હૈ. ઇસકા મુખ્ય ઉદ્દેશ્ય હમારી પૃથ્વી પર મૌજૂદ પેડ પૌધો, જીવ જંતુઓ ઓર પારિસ્થિતિકી તંત્ર કી અનમોલ વિવિધતા કે સંરક્ષણ કે પ્રતિ દુનિયાભર મે જાગરૂકતા ફેલાના હૈ. અંતરરાષ્ટ્રીય જીવ વિવિધતા દિવસ હર સાલ 22 મે કો મનાયા જાતા હૈ, લેકિન ઇસે શરૂ મે 29 દિસંબર કો મનાયા જાતા થા, લેકિન ઇસે બાદ મે 22 મે કી દિનાંક તય કઈ કર દી ગઈ. ઇસકા ઉદ્દેશ્ય હમે પેડ પૌધો, જાનવરો ઓર પૂરે પારિસ્થિતિકી તંત્ર કી વિવિધતા કે મહત્વ કે બારે મે જાગરૂકતા ફેલાને કે લિયે રખા ગયા હૈ. જાગરૂકતા ક્યું ફેલાને કી જરૂરત હૈ? આજ પ્રદૂષણ, વનો કી કટાઈ, જલવાયુ પરિવર્તન ઓર અત્યધિક દોહન કે કારણ કઈ પ્રજાતિયાં ખતરે મે હૈ. યહ દિન હમે યાદ દિલાતા હૈ કી હમે પ્રકૃતિ કી રક્ષા કરની ચાહીએ ઓર સ્થાનીય સ્તર પર કઈ છોટે છોટે પ્રયાસ જરૂર કરને ચાહીએ. જૈસે કી માનવ જીવન કે લિયે જો જરૂરી હૈ, ક્યા જરૂરી હૈ? હમ ભોજન, પાણી, હવા, દવાઈયાં, ઔષધિયાં, ઉર્જા, ઇસકે લિયે હમ પ્રકૃતિ પર હી નિર્ભર હૈ ના. પારિસ્થિતિકી સંતુલન ભી તો કિતના જરૂરી હૈ. હર જીવ કા પારિસ્થિતિકી તંત્ર મે અપના એક સ્થાન જો હૈ, કિસી એક પ્રજાતિ કે ગાયબ હોને સે પૂરા તંત્ર પ્રભાવિત હો સકતા હૈ. પ્રકૃતિ કી રક્ષા આને વાલી પીઢીઓ કે લિયે ભી બહોત જરૂરી હૈ. ઓર જૈવ વિવિધતા હમારે ગ્રહ કા જીવનદાયિની તાના બાના હૈ. હમારી હર છોટી કોશિશ ઇસસે જુડી હૈ. હમે ઇસે બચાના હોગા તાકી માનવ ઓર પ્રકૃતિ દોનો સુરક્ષિત રહે. હમે જૈવ વિવિધતા કો બચાને કે લિયે ક્યા કરના ચાહીએ? બહોત હી છોટે છોટે ઉપાય હૈ, લેકિન બહોત જરૂરી હૈ. પેડ લગાના ઓર ઉન્હે બચાના. ઝ્યાદા સે ઝ્યાદા પેડ લગાએ. પેડ કાટને સે બચે. કિસી કો કાટને ભી ના દે. પેડ હવા સાફ રખતે હૈ ઓર જાનવરો કા ઘર ભી તો હોતે હૈ, જિસે હમ પેડો કો કાટ કર ઉજાડ દેતે હૈ. એસા નહીં કરના ચાહીએ. પ્લાસ્ટિક ઓર કચરે સે બચાઓ. પ્લાસ્ટિક કમ સે કમ ઉપયોગ કરે. કભી ભી બાજાર જાએ તો અપના ઘર સે બના હુઆ કપડે કા થેલા જરૂર લેકર જાએ. કચરા હમેશા સહી જગહ યાની ડસ્ટબિન મે ફેંકે. કચરા ઓર પ્રદૂષણ જાનવરો ઓર પૌધો કો નુકસાન પહોંચાતે હૈ. પાણી ઓર બિજલી કો બચાએ. પાણી ભી ઓર બિજલી ભી દોનો હી વેસ્ટ ના હોને દે. નદીઓ ઓર તાલાબો કો સાફ રખે. જલ પ્રદૂષણ સે પાણી મે રહેને વાલે જીવ મર સકતે હૈ. જંગલી જાનવરો ઓર પૌધો કા સમ્માન ભી તો કિતના જરૂરી હૈ. જાનવરો કો પરેશાન બિલકુલ ના કરે. જંગલી પૌધો કો ભી ના તોડે, ક્યુંકિ ઉનકા ભી પારિસ્થિતિકી તંત્ર મે એક હિસ્સા હોતા હૈ. અગર યે એક હિસ્સા ભી ગાયબ હો જાતા હૈ ના, તો સબ કુછ પ્રભાવિત હોતા હૈ. અપને ગાંવ, મોહલ્લે, સ્કૂલ મે છોટે છોટે પ્રોજેક્ટ કરે. જૈસે પક્ષીઓ કે લિયે પાણી રખના, કચરા સાફ કરના, પૌધે લગાના, છોટે કદમ ભી બડી મદદ કરતે હૈ. જંગલો કી કટાઈ ઓર આગ લગાના યે તો નહીં કરના ચાહીએ. નદીઓ, તાલાબો ઓર ખેતો મે કચરા ફેંકના, ઇસસે ભી બચના ચાહીએ. જાનવરો ઓર પેડ પૌધો કો નુકસાન બિલકુલ નહીં પહોંચાના ચાહીએ. અત્યધિક રાસાયણિક ઉર્વરક ઓર કીટનાશકો કા ઉપયોગ ભી ફસલો કે લિયે નહીં કરના ચાહીએ. હમારી પ્રકૃતિ મે હર પૌધા, જાનવર ઓર ઇન્સાન જુડા હુઆ હૈ. ઓર અગર હમ પેડ, પાણી ઓર જાનવરો કી રક્ષા કરેંગે તો હમારા પર્યાવરણ સુરક્ષિત રહેગા ઓર ભવિષ્ય મે હમ સબ સ્વસ્થ જીવન જી સકેંગે.

0: ऐसी बेमिसाल कहानियाँ आपको मिलेंगी सिर्फ विविध भारती पर। विविध भारती, आपका जीवन संगीत।
1: फ्रीक्वेंसी मॉड्यूलेशन बैंड 102.2 मेगाहर्ट्ज़ पर आ प्रसारण आप सांभळी रह्या छो आकाशवाणीना गोधरा केन्द्रनो। श्रोता मित्रों, હવે થોડી જ વારમાં એટલે કે બરાબર 10 વાગે આપ સાંભળશો આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી કવાલીનો કાર્યક્રમ।

કવાલીના કાર્યક્રમમાં સૌપ્રથમ આપ સાંભળશો મોહમ્મદ રફી અને આશા ભોસલેના સ્વરમાં ધર્મા ફિલ્મની આ કવાલી.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
1: આરબી કાર્સ ગોધરામાં આવી ગઈ છે. મારુતિ વિક્ટરીઝ 28.65 કિલોમીટર નો અદભુત માઇલેજ સાથે ADAS લેવલ 2 ની અદ્યતન ટેકનોલોજી, ગ્લોબલ એનકેપ અને ભારત એનકેપ 5-સ્ટાર સેફ્ટી રેટિંગ સાથે તમારી અને પરિવારની સુરક્ષાની હવે ડબલ ગેરંટી. નવી સુવિધાઓ, ભવ્ય સ્ટાઇલ અને અદભુત સુરક્ષા વાળી કાર આરબી કાર્સ અરેનાના દરેક શોરૂમ પર ઉપલબ્ધ. મોબાઈલ 90 990 43 707.
2: જન જનની વાણી, શુભ વાણી, લાભ વાણી, આકાશવાણી. જી હા દોસ્તો, મધ્ય ગુજરાતનું ગૌરવવંતુ રેડિયો પ્રસારણ આકાશવાણી ગોધરા એટલે FM ગોધરા 102.2 MHz પર. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના છેવાડાના લાખો વ્યક્તિઓ સુધી પહોંચાડો આપના ધંધા રોજગારની વાત FM ગોધરા પર જાહેરાત આપીને, અને કરો આપના ધંધાની વૃદ્ધિ અનેક ગણી. આપના વ્યાપાર વૃદ્ધિનો વિશ્વાસ એટલે FM ગોધરા 102.2 MHz પર. સંપર્ક કરો
3: 999-8389-833 999-8389-833 999-8389-833

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી

0: न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-5890।
1: કઈ કઈને થાકી ગયો?
2: શું થયું?
1: નવી કિડબેક જોઈએ છે
2: તો પહેલા કેપ્ટન ને કહે, ન માને તો મેનેજર ને।
1: કરેક્ટ,
2: તો આમ જ પહેલા ફરિયાદ બેંક ને કરો, 30 દિવસમાં જવાબ અથવા સમાધાન ના મળે તો સીએમએસ પોર્ટલ પર ફરિયાદ કરો। તો પહેલા બેંક પછી સીએમએસ પોર્ટલ, નહીં તો ફરિયાદ થશે ના મંજૂર। જઈએ લે, આવી ગઈ નવી કિડબેક।
0: આરબીઆઈ કહે છે પહેલા આપણી બેંક પછી આરબીઆઈ ઓમ્બુડસમેન।
3: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
4: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા।
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
4: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા।
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890।

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી કવાલીનો કાર્યક્રમ. તો અંતિમ કવાલીની સાથે જ આજનો આ કવાલીનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. થોડી જ વારમાં આપ સાંભળશો આકાશવાણીના અમદાવાદ કેન્દ્રનું સહપ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સિંધી કાર્યક્રમ સુરહાણ. હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મી ગીતો. શરૂઆત કરીએ ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરમાં ગવાયેલા ફિદા ફિલ્મના ગીત સાથે. સમીરના શબ્દો અને સંગીત છે અનુ મલિકનું.

હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર. કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ સોનુ નિગમ અને સુનિધિ ચૌહાણના યુગલ સ્વરમાં ફના ફિલ્મનું ગીત. જતીન લલિતનું સંગીત અને શબ્દો છે પ્રસૂન જોશીના.

શ્રોતા મિત્રો, આજના હિન્દી ફિલ્મી ગીતોના કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિમાં આપને સંભળાવીએ વિશાલ દદલાણીના સ્વરમાં રામ સંપટનું સંગીતબદ્ધ કરેલું અને જાવેદ અખ્તરનું લખેલું તલાશ ફિલ્મનું આ ગીત.

0: વિશાલ દદલાણીના સ્વરમાં ગવાયેલા તલાશ ફિલ્મના ગીત સાથે જ આજનો હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.
1: પ્રસ્તુત છે કાર્યક્રમ સુગમ સંગીત. શ્રોતા મિત્રો, સુગમ સંગીત કાર્યક્રમ અંતર્ગત આજના ગાયક કલાકાર છે પ્રિયાંક સંઘવી, જેમના સ્વરમાં પ્રથમ સાંભળીએ કિરીટ ગોસ્વામીની રચના.

શ્રોતા મિત્રો, આપે હમણાં જ ગીત સાંભળ્યું પ્રિયાંક સંઘવીના સ્વરમાં, અને રચના હતી રિષભ મહેતાની. તો હવે સાંભળી તુરાબ એટલે કે હમદમની રચના.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુગમ સંગીત અંતર્ગત પ્રિયાંક સંઘવીના કંઠસ્થ ગીતો, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: નમસ્કાર. આકાશવાણી સમાચાર.

0: और राष्ट्र सेवा की गौरवपूर्ण परंपरा का प्रतीक है। हम उन वीर जवानों को नमन करते हैं जिन्होंने अपने कर्तव्य को हमेशा सर्वोपरि रखा। सीमा सुरक्षा बल द्वारा आयोजित आज के कार्यक्रम में न केवल हमारे वीर जवानों के उत्कृष्ट योगदान को सम्मानित किया बल्कि हमें राष्ट्र सेवा के मूल्यों और अधिक गहराई से समझने की प्रेरणा भी प्रदान की। इन ऐतिहासिक क्षणों को समेटे मैं प्रीति मोहन अपने साथी कमेंटेटर डी एंड्रयू, ओबी इंचार्ज, प्रोग्राम एग्जीक्यूटिव वी के तोमर, इंजीनियरिंग स्टाफ अशोक कुमार मिश्रा, कमल सिंह, हेमराज मीणा और कार्यक्रम के प्रस्तुतकर्ता प्रमोद कुमार के साथ आपको आकाशवाणी के स्टूडियो वापस लिए चलती हूं। नमस्कार
1: श्रोता मित्रों, हमणा आप सांभळी रह्या हता माननीय गृहमंत्री श्री अमित शाह की उपस्थिति में आयोजित सीमा सुरक्षा बलना 23वां अलंकरण समारोह तथा रुस्तमजी स्मृति व्याख्यान 2026 जीवंत प्रसारण આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।
2: હેલો નાથાજી।
3: હા નમસ્કાર સાહેબ।
2: હા કેમ છો, મજામાં?
1: હવે સાંભળીએ શ્રોતાઓના પ્રતિભાવ આપતો વિશેષ કાર્યક્રમ આકાશવાણી 890।
2: આકાશવાણીના 90 વર્ષ પૂરા થયા?
3: હોય।
2: હા, કેવું લાગે તમને આકાશવાણીના 90 વર્ષ પૂરા થયા, એમાં શું કહેવું છે તમારું?
3: અમારું કેવું તો એમ છે કે અમે 2001 થી રેડિયોમાં સાંભળું છું।
2: વાહ વાહ, એટલે ટૂંકમાં 25-1 વર્ષ થવા એ ગયા તમને રેડિયો સાંભળે?
3: હોય હોય, એટલે અમે રેડિયો જે માસ્ટર અમે નિશાળમાં શિક્ષણ નતું મળતું એટલું અમારે ઘેર બેઠા રેડિયામાં બધું અભરાવા મળે છે અને એના લીધે અમે બધું જાણકારી ખૂબ મળે છે રેડિયામાં,
2: આકાશવાણીમાં, હે ને?
3: આકાશવાણીમાં રેડિયામાં અમારે જે ભણવા જતા એના કરતા ઉપલબ્ધ ઘણું મળે છે સાહેબ।
2: અરે વાહ, ખૂબ સરસ વાત છે। તો તમે શરૂઆતમાં આકાશવાણીમાં શું શું સાંભળતા હતા નાના હતા?
3: શરૂઆતમાં ગામનો ચોરો, પછી અખંડ સુર।
2: હા, અખંડ સુર, વાહ વાહ,
3: અખંડ સુર સાંભળતા, પછી ફરમાઈશ પ્રોગ્રામ શનિવાર નો ચેતનભાઈ આપતા મને।
2: હા હા, બરાબર બરાબર, હા, ફરમાઈશ પ્રોગ્રામ સરસ આવતો,
3: બુધવારે ચેતનભાઈ જાની રેકોર્ડિંગ મને આવતા।
2: હા હા હા, બરાબર બરાબર,
3: ખુબ મજા આવતી અમને ઓભરવાની ગોમનો ચોરો છે એ બધા દરેકે દરેક પ્રોગ્રામ અમે સાંભળતા।
2: બરાબર બરાબર, એટલે ટૂંકમાં તમારે ખાલી મનોરંજન ની સાથે સાથે તમને માહિતી પણ મળી રહેતી એમ ને?
3: હોય, માહિતી મળતી ઘેર બેઠા ગંગા આવતી છે, જે જાગૃત રહે અને તો પવિત્ર ઘર થતા।
2: ઓહો, વાહ ભાઈ વાહ।
3: હા,
2: તો કયા કયા કાર્યક્રમો તમને વધારે પસંદ છે અત્યારે?
3: અત્યારે તો હારા બધા પ્રોગ્રામ નિયમિત અમે સાંભળા છો, બધા અમે તો પ્રોગ્રામ હારા ગમે છે।
2: ખાસ કોઈ પ્રોગ્રામ નું નામ લો?
3: આજે તો પ્રોગ્રામ અમને ગમે છે, અત્યારે વિવિધ ભારતીમાં માસે ગીત આવે છે, બધા સારા ગમે છે।
2: બરાબર, પછી
3: અને બધા અમે પ્રોગ્રામ સાંભળ્યા છે।
2: હા હા, ગામમાં તમારા બધા મિત્રો ને આકાશવાણી સાંભળવાનો શોખ ખરો કે નહીં?
3: અરે કોમ ટોળા વાતા એકબીજાને ફોન આવતા ને અમારા પત્ર આવતા ને રેડિયામાં।
2: હા હા,
3: તો એકબીજા મિલમિલ થઈને ભેળા થઈને બેસતા અને પત્ર તમારા સાંભળતા, અમે એમાંથી મોકલતા ઉભરતા અને પછી ફોનિંગ પ્રોગ્રામ આવતો એમાં અમે ખૂબ આનંદથી ઉભરતા, બધા એકદમ ભેળા થઈ જતા।
2: પછી પ્રાઇમ મિનિસ્ટર નો મન કી બાત સાંભળો છો કે નહીં?
3: હા, મોદી સાહેબ ની મન કી બાત આવે એ અમે નિયમિત સાંભળ્યા છે।
2: હા હા હા, બરાબર બરાબર, કેવડું છે તમારું ગામ?
3: અમારું ગામ સારું છે, 1200-1300 ની વસ્તી છે અમારા રતનગઢ નવા હરિયાણામાં।
2: બરાબર બરાબર, અને ખાસ તો કયો સમય તમારે દરરોજ નિયમિત સાંભળવાનો કાર્યક્રમો?
3: ગાયા વેલો અમે વેલા જ જેવા જાગા ને એવા ભજન સાંભળ્યા છે સાહેબ।
2: હા હા,
3: પછી સમાચાર સાંભળ્યા,
2: બરાબર,
3: પછી 8-8 ના જે ભજન આવે ફરીથી પાછા એ સાંભળ્યા છે।
2: અત્યારે તો તમે મોબાઈલ પર સાંભળતા હશો?
3: અત્યારે તો મોબાઈલ ઉપર સાંભળ્યા છે, વડોદરા વિવિધ ભારતી, જોધપુર, બધે ભુજ, બધે આપણા અમદાવાદ, વડોદરા, બધે વાપરાશે સાહેબ, રાજકોટ।
2: બરાબર, તો તમે
3: રેડિયા એટલે મજા આવી ગઈ છે, ફોનમાં થતા તમારે ખૂબ વાપરે સાહેબ।
2: બરાબર બરાબર, તો શું આપણે આકાશવાણીના 90 વર્ષના તમને શું અનુભૂતિ થાય છે?
3: અનુભૂતિ તો સારામાં સારું છે, આવું ને આવું રહેશે, અમે કોઈ નિયમિત સાંભળતા રહે અને અમારે રેડિયો બાપ દાદાજી સાહેબ રેડિયો અમે વાપરા છે, પેલો રેડિયો હતો ને જે પેલો રેડિયો નાગપાલ મળતો ને રેડિયો આપડે કાર્ડ હાઈ કાર્ડ છો નહીં આવતો એવું કાર્ડ આવતું લાયસન્સ આવતું રેડિયો ને તાર રેડિયા મળતા વગાડવા।
2: બરાબર બરાબર,
3: અત્યારે તો સૂતક બજાર મળે છે પણ પેલા રેડિયા મળતા નહીં।
2: કોમેન્ટ્રી સાંભળો કે નહીં?

0: पहला
1: हाँ कॉमेंट्री सॉफ्टवेयर से मैच,
0: हाँ
1: ये सॉफ्टवेयर था।
0: बराबर बराबर। तो क्या क्या तुमने आकाशवाणी ना कलाकारों क्या गमे लोक संगीत ना आने?
1: अहमद कौन से
0: हाँ
1: भजनी कलाकार पर फरीदा मीर हता, लोकगीतों पर नारायण स्वामी भजन नम हता।
0: बराबर बराबर,
1: ये हमारा फेवरेट कलाकार हता।
0: बराबर बराबर, वाह सरस बात। तो आज रीते तमे આકાશવાણી સાંભળતા રહેજો અને તમારા ઘરમાં બી બધા આકાશવાણી ને સંભળાવજો, બરાબર?
1: સારું સારું, હમ નંબર ના લઈ મારે
0: એનજી, હા લઈ લો ને, કોણ કોણ?
1: બધા મારે ભાઈ બળવાન છે, અમૃત છે, મારે ભાઈ નાનકડો દર્શન છે, પછી મારે મહાત્મા નામ છે ચંપાબેન, બધા અમે સાથે મળીને સાંભળીએ છીએ રેડિયો મિત્રમ છે, વર્ધનજી, કડવાજી, મહેબુભાઈ, ઉમાભાઈ,
0: ખુબ સરસ વાત, લ્યો તારે ધન્યવાદ,
1: ભલે નમસ્કાર સાહેબ।
0: હાજી
2: હલો
0: હલો,
2: હા બોલો,
0: હા અબ્દુલભાઈ કેમ છો, મજામાં?
2: એ હા ચેતનભાઈ, બોલો બોલો કેમ છો તમે,
0: શું ચાલે છે? બોલો,
2: બસ શાંતિ, બોલો બોલો।
0: અબ્દુલભાઈ આપડે આકાશવાણી ના 90 વર્ષ થયા છે,
2: હા હા હા
0: 90 યર્સ,
2: હા 90 વર્ષ બરાબર, હા
0: હા। તો આકાશવાણી ના 90 વર્ષ ની પ્રસારણ યાત્રા ના સંદર્ભમાં અમારા શ્રોતા તરીકે આપનું શું કેવું છે?
2: બસ આ પ્રસારણ યાત્રા તો પહેલેથી અવિરત છે અને અત્યારે પણ અવિરત છે, હું તો કહું છું, એના સિવાય કોઈ એવો માધ્યમ નથી કે આજે જુઓ મોબાઈલ માં પણ લોકો રેડિયો સાંભળે છે, એ તમને તો ખ્યાલ જ હશે બધું,
0: બરાબર
2: કહેવાય ને,
0: બરાબર।
2: જયારે કઈ સાધન ન હતું ત્યારે એ રેડિયો જ હતો, અને કચ્છમાં ભૂકંપ થયો, કચ્છમાં વાવાઝોડો થયો, ત્યારે લોકોની જે ભાર સંભાળ, લોકો ક્યાં છે ક્યાં નથી એની બધી વિગતો રેડિયો પરથી જ મળતી હતી,
0: બરાબર,
2: વાવાઝોડા સમયે અને ધરતીકંપ સમયે, ત્યારે કોઈ એવું સાધન નતું, બધા મોબાઈલ, બધા ટાવર ઠપ થઈ ગયા હતા, ટેલિફોન બધા બંધ થઈ ગયા હતા, એ ટાઈમે રેડિયો જ પોતાનું જે એને કહેવાય ને કે ફરજ નિભાવી છે, અને લોકો હજી પણ એને સરાહે છે, અને એનો પુરાવો છે દરેકે દરેક કેન્દ્ર ઉપર આવતા ફોન, આવતા પત્રો, આવતા વોટ્સઅપ મેસેજ,
0: બરાબર,
2: એનો પુરાવો છે કે લોકો હજી એના દીવાના છે અને લોકો રેડિયો સાંભળે છે।
0: આપ ક્યાં રહો છો અત્યારે?
2: અત્યારે કચ્છ નવા અંજારમાં રહીએ છીએ, ખત્રી કોલોની, કચ્છ નવા અંજાર, કચ્છ જિલ્લો અને નવા અંજાર અને અંજાર ગામ, તો તમને તો ખ્યાલ છે જેસલ તોરલ ની સમાધિ,
0: વાહ ભાઈ વાહ, તો તો કચ્છમાં તો તારે આકાશવાણી ઘણા લોકો સાંભળે કેમ?
2: હા ઘણા બધા સાંભળે છે લોકો હજી પણ।
0: તમે કેટલી ઉંમર થી સાંભળો છો આકાશવાણી?
2: હું તો લગભગ છેલ્લા 40 વર્ષ થી રેડિયો નિયમિત સાંભળું છું।
0: વાહ ભાઈ વાહ, તમે નિયમિત શ્રોતા છો કેમ ને, પત્રો પણ લખો છો તમે નહીં?
2: હા કાર્યક્રમ ઈમેલ કરીએ છીએ દરેક દરેક કાર્યક્રમમાં, એવી રીતે,
0: બરાબર। તમને કયા કયા પ્રકારના કાર્યક્રમો ગમે, સંગીત ના ગમે?
2: અમને તો બધા જે વિવિધતા જે કાર્યક્રમમાં છે એ બધી ગમે જ છે, કાર્યક્રમમાં વિવિધતા હોય દરેક દરેક, દાખલા તરીકે કોઈ લોક સંગીત ના કાર્યક્રમ હોય, કોઈ ડોક્ટર ની માહિતી આવે, કોઈ એવા મતલબ કે એજ્યુકેશન વાળા આવે એમના કાર્યક્રમો આવે છે, પછી આ સહિયર કાર્યક્રમમાં દરેક દરેક રેસીપી વાનગીઓની એ બધું સાંભળવાનું ગમે છે, અને સમાચાર એમાં તો બધું આખી દુનિયાના વિશ્વના સમાચાર આવી જાય છે, દરેક રાજ્યના, દેશના અને વિશ્વના સમાચાર, બરાબર ને,
0: માહિતી અને મનોરંજન
2: આપણી પોતાની ગુજરાતી ભાષામાં સાંભળવા મળે, એટલે એક
0: માતૃભાષા, બરાબર બરાબર, એટલે માતૃભાષાના પ્રચાર પ્રસારમાં, ગુજરાતીના પ્રચાર પ્રસારમાં પણ આકાશવાણી બહુ મહત્વનો ભાગ ભજવે,
2: મહત્વનું છે, હા પ્રાદેશિક જે છે મતલબ આપણી ચેનલ પ્રાદેશિક કહેવાય, બરાબર ને, દરેક દરેક જે રાજ્ય બદલે તો એ લોકોની ભાષા બદલી જાય, પણ એ લોકોને સુગમતા રહે, એ લોકો એવી રીતે રજૂ કરે કે એ લોકો સમજી શકે એવી રીતે,
0: બરાબર।
2: હવે તો અમારે આ ભુજ કેન્દ્ર ઉપર કચ્છીમાં ફોન ઇન ચાલુ થયું છે કે કચ્છી ભાષાના લોકો કચ્છીમાં જ બોલી શકે,
0: બરાબર બરાબર,
2: અને બીજા કરે ગુજરાતી સાંભળવા, પણ અમુક ભાષા સમજાય ન સમજાય એના કરતા કચ્છીમાં, કારણ કે કચ્છ એટલે કચ્છી ભાષા બોલનાર વધારે વર્ગ છે, એટલે પછી કાર્યક્રમ ભુજમાં ચાલુ થયું છે,
0: એટલે ગુજરાત, બરાબર, ગુજરાતી સંગીત નો પણ પ્રચાર પ્રસારમાં કેટલું મહત્વનો ભાગ,
2: ઘણો બધો સુગમ સંગીત આવે છે, એ ફિલ્મ ગીતો ને પણ ટક્કર મારે એવા સુગમ સંગીત હોય છે, એમાં જેમાં નિરૂપમા છે, પછી એવા જે ઘણા બધા એવા આપણા કલાકાર પુરુષોત્તમ ઉપાધ્યાય, મીના ઉપાધ્યાય, એવી રીતે ઘણા બધા સારા સારા કલાકારો, એવો અમદાવાદ કેન્દ્ર થી તો એ પ્રસારણ થાય જ છે,
0: બરાબર,
2: સાંભળવાની ખુબ મજા આવે છે અમને, સુગમ સંગીત એટલે એમ થાય કે ભલે ફિલ્મ થી પછી વાત કરીએ તો પણ ગુજરાતી ગીતો સારા આવે છે, રચનાઓ સારી છે, સંગીત સારું છે,
0: બરાબર
2: કલાકારો સારા છે.
0: સ્પોર્ટ્સ ની કોમેન્ટ્રી માં એમાં પણ રસ ખરો કે નહીં તમને?
2: ના, કોમેન્ટ્રી માં ઓછો રસ, કોમેન્ટ્રી એમ એટલે એ બધી ઇન્ટરેસ્ટ નથી. બાકી બીજા તમારા જે કાર્યક્રમ આવે છે એકો એક સાંભળી, જય ભારતી પણ અમે સાંભળીએ છીએ, 1.5 થી કરીને 2-10 સુધી આવે છે દરેકે દરેક કાર્યક્રમ, બરાબર.
0: અને તમે તો પાછા કામ કરતા કરતા

0: પણ આકાશવાણી
1: હા
0: સાંભળતા
1: અત્યારે
0: લાગે.
1: પણ બાંધણી ચાલુ જ છે, બાંધણી બાંધુ છું અને અત્યારે તમારો ફોન આવ્યો તો બધી આ વિગત તમને આપું છું, બરાબર ને?
0: બરાબર, ખૂબ સરસ
1: અને
0: વાત.
1: આજે સૈયર કાર્યક્રમ પ્રસ્તુતિ છે રાજકોટ કેન્દ્રની, તો એ પણ ધીમું
0: બરાબર,
1: ધીમું ચાલુ છે અત્યારે.
0: આ ખૂબ સરસ વાત છે. તો આપણા તમે શું સંદેશ આપવા માંગો એમ 90 વર્ષે
1: હા, સંદેશ
0: આકાશવાણી?
1: એ આપીએ કે ભાઈ દરેકે દરેક લોકો રેડિયો સાંભળે. અત્યારે તો હવે પોતાની હાથમાં રેડિયો ન હોય પણ મોબાઈલ છે, મોબાઈલમાં પણ હવે અમદાવાદ કેન્દ્રનું એફએમનું પ્રસારણ આવે છે અને દરેક દરેક કેન્દ્રનું આવે છે આપણે ગુજરાતી ભાષામાં, જે પણ સુરત વડોદરા દરેકે દરેક. તો આ બધું સાધન છે તો એનો ઉપયોગ કરવો જોઈએ અને એને મહત્વ આપ્યો જોઈએ. રેડિયો આપણે 90 વર્ષ પહેલાનો જૂનો સાથી છે એમ કહ્યા, કે જયારે કઈ પણ મનોરંજન નું સાધન ન હતું ત્યારે માત્ર એક રેડિયો જ હતો. તો આને આટલે જીવંત રાખી અને લોકોએ રાખ્યો પણ છે, એવું કઈ નથી, ઘણા બધા લોકો સાંભળે છે અત્યારે પણ.
0: બરાબર બરાબર. હા તો ધન્યવાદ અબ્દુલભાઈ.
1: હા હા ધન્યવાદ આપે આ કાર્યક્રમમાં અમને બોલવાનો મોકો આપ્યો એ માટે, આપ શ્રી સર્વે સ્ટાફ ના મિત્રો નો, આકાશવાણી અમદાવાદ ના મિત્રો નો ખુબ ખુબ આભાર. બરાબર ને,
0: ધન્યવાદ.
1: ભલે ભલે.
0: હેલો
2: ચેતનભાઈ નમસ્કાર.
0: હા નમસ્કાર પિયુષભાઈ, કેમ છો? મજામાં?
2: હા મજામાં.
0: હા ક્યાંથી બોલો પિયુષભાઈ?
2: નાનપુરા સુરત થી.
0: નાનપુરા સુરત થી? અચ્છા અચ્છા અચ્છા, ખુબ સરસ વાત પિયુષભાઈ. તો આપણે આકાશવાણીના 90 વર્ષની યાત્રામાં તમને કેવું લાગે છે, આપ ક્યારથી રેડિયો આકાશવાણી સાંભળો છો?
2: મારે જયારે મારા ફાધરે જે પ્રથમ રેડિયો લીધો
0: હતો
2: વિવિધ ભારતી જે દિવસે 1957 ત્રીજી ઓક્ટોબર દિવસ હતો, એ દિવસે રેડિયો મારે ત્યાં ફર્સ્ટ ચાલે.
0: સતત ચાલે એમ ને પછી તો?
2: હા
0: બરાબર,
2: સતત ચાલે. રેડિયો મોડેલ બદલાતા ગયા, રેડિયો સાંભળવાનું આજ સુધી ચાલે.
0: બરાબર બરાબર. તો 1951 થી તમે સતત આકાશવાણીના સ્ત્રોત?
2: 57
0: 1957 થી હે ને?
2: હા.
0: ઓહો, તો લગભગ આપને
2: 67-68 વર્ષ
0: થયા. વાહ ભાઈ વાહ. તો એ જમાનામાં તો, જયારે જૂના સમયમાં તો આકાશવાણીની ખૂબ લોકપ્રિયતા હશે એકમાત્ર ઇલેક્ટ્રોનિક માધ્યમ તરીકે.
2: સાચી વાત છે.
0: હા તો કયા કયા
2: રેડિયો પણ ત્યારે લક્ઝરી ગણાતી હતી.
0: હા બરાબર.
2: આજુબાજુ વાળા બધા આવીને, જેમ આજ શરૂઆતમાં દૂરદર્શન આવીને ટીવી જોવા માટે ફિલ્મ જોવા માટે ભેગા થતા,
0: એવી
2: રીતે રેડિયોમાં પણ નાના છોકરાઓ બધા આવીને ભેગા થઈ જતા હતા.
0: બરાબર બરાબર. તો એ વખતે તમે જયારે નાના હતા ત્યારે કયા કયા કાર્યક્રમો તમને ગમતા વધારે?
2: તે વાત શરૂઆતના વર્ષો જે 3-4 વર્ષ હતા તેમાં તો મારી મોટી બહેનો હતી તે લોકો સ્ટેશન પકડતી, નાના છોકરા એકદમ છૂટ હોય નહીં ને.
0: હા હા બરાબર.
2: હા એટલે અમે શરૂ થયું તે સાંભળતા હતા. પછી અમે અમદાવાદ ના કાર્યક્રમોમાં એક લોકો ફાસ્ટ કહેવાય, મુંબઈ થી મહિલા મંડળ, પછી સ્ત્રી સંમેલન, આ બધા નામથી જે બહેનો માટેના કાર્યક્રમ આવતા હતા એ લોકો વધારે સાંભળતા.
0: અચ્છા.
2: પછી બીજો એક કાર્યક્રમ પછી શરૂ થયો તો ગીતો ભરી પાણી ને પછી એનું નામ ગીત ગાથા, ગીત અને ગાથા થઈ હતી. લેમ્યુલ હેરી અને રજની શાસ્ત્રી આપતા હતા.
0: વાહ ભાઈ વાહ.
2: ક્યારેક ડ્રામેટિક રૂપે આપતા હતા, ક્યારેક નેરેશન રૂપે આપતા હતા.
0: બરાબર બરાબર. હા અને
2: એ પ્રોગ્રામ અમે નિયમિત સાંભળતા, બંને ના અવાજ અમને બહુ જ ગમતા.
0: ઓહો વાહ ભાઈ વાહ.
2: એરીનો અવાજ માં તો એટલું આકર્ષણ હતું મને. રજની શાસ્ત્રી નો પણ અવાજ બહુ સરસ હતો.
0: બરાબર.
2: એરીના અવાજ માં કે દર બુધવારે રાત્રે સવાન હવે અંગ્રેજી સમાચાર પછી સમાચાર દર્પણ ત્યારે પ્રસ્તુત કરતા હતા.
0: બરાબર બરાબર બરાબર. પછી એમ તો લેમ્યુએલ હેરી તો ન્યૂઝ પણ સરસ વાંચતા હતા.
2: હા
0: એમને તો ન્યૂઝ રીડર તરીકે એમની ખુબ લોકપ્રિયતા હતી.
2: બહુ લોકપ્રિયતા હતી. થોડો વખત દિલ્હી પણ ગયા હતા ડેપ્યુટેશન પર.
0: અચ્છા.
2: અમે લોકો ટૂર કહો તમારી ભાષામાં, અમે લોકો ડેપ્યુટેશન કહીએ.
0: બરાબર બરાબર. અને બોલો
2: વસુભાઈ આચાર્ય ને બધા જે તહેવાર પાછું નવરંગ
0: ધોળકિયા
2: એ બધા એ લોકો હરિવચન દેસાઈ એ બધા એ બધા અત્યારે પ્રખ્યાત ગુજરાતી સમાચાર વાચકો હતા.
0: ધુરંધર બરાબર.
2: તેમાંથી કોઈ પ્રજા પર ગયો છે ત્યારે એમને કેટલોક વાત માટે દિલ્હી મોકલ્યા હતા.
0: બરાબર બરાબર.
2: ડેપ્યુટેશન તો.
0: અને પછી તમે કયા કયા બીજા કાર્યક્રમો સાંભળતા શરૂ કર્યું?
2: એટલે એક તો મને તાણાભાઈ સકરાભાઈ નો કાર્યક્રમ કહેવાય તો મજૂર ભાઈઓ માટે નો કાર્યક્રમ કહેવાય છે.
0: બરાબર.
2: જો રામ રામ જન્મ બંધે બોલતા હતા.
0: બરાબર.
2: પછી

0: એક 1965 થી થોડું બધું ફેરવાય એવું કે વિવિધભારતી ચેનલો બધી વધવા માંડી.
1: ફિલ્મી ગીતો નો શોખ, ફિલ્મી ગીતો સાંભળો ખરા?
0: શોખ ખરો.
1: બરાબર.
0: તમારો વિશ્રાતા સુર પહેલા તો એક ખાલી અઠવાડિયામાં પસંદગી ના જ આવતો હતો 15 મિનિટ નો કાર્યક્રમ. એમાં નામ નહીં બોલાતા હતા પણ લોકોની પસંદ ના આધારે બહુમતી કચરાના આધારે લેવાતા હતા ગાયન. ત્રણ કે ચાર ગાયન આવતા.
1: બરાબર.
0: પછી 1.5 કલાક છે, પછી વિશ્રાતા સુર ચાલુ છે.
1: બરાબર બરાબર. બરાબર, ખૂબ સરસ વાત. અને તો અત્યારે એ જમાનામાં રેડિયોની જે લોકપ્રિયતા હતી ને અત્યારે તમને શું લાગે? તમને 90 વર્ષની પ્રસારણ યાત્રામાં,
0: 90 વર્ષમાં અત્યારે છે થોડા જે અમુક પર્ટિક્યુલર ટાઈપના પ્રોગ્રામો સાંભળવાના શ્રોતાઓ છે એ બધા હજુ આકાશવાણી ને એની સાથે હજુ જોડાઈ રહ્યા છે.
1: બરાબર, ખૂબ સરસ વાત.
0: પણ અત્યારે જે ટ્રેન્ડ એવો ચાલ્યો છે
1: બીજા પર
0: લોકો.
1: બરાબર.
0: એટલે કોઈ પર્ટિક્યુલર શ્રોતાઓ કે બંગાળના જે આકાશવાણી સાથે જે
1: કાર્યક્રમોમાં વૈવિધ્ય જે આકાશવાણી આપી શકે એ લોકો ના આપી શકે. નહી,
0: એ લોકો ખાલી જોકી કે છે પોતાને, જોકર જેવું જ કામ કરે છે.
1: બરાબર બરાબર. અને વધુ પડતી જાહેરાતોના કારણે પણ લોકોને કંટાળો આવે. આકાશવાણી તો બહુજન હિતાય બહુજન સુખાયનું કામ કરે એટલે એટલી બધી જાહેરાતો નથી આવતી.
0: થોડી જાહેરાતો વધી તો ગઈ જ છે.
1: હા હા.
0: અને પ્રોબ્લેમ એ છે કે એક જ જાહેર ખબર એક જ સ્લોટમાં 3 થી 4 વાર હાજર પણ ટાઈમ સેટિંગ કરવા માટે.
1: અચ્છા અચ્છા. બરાબર.
0: એ થોડોક સરકારી જાહેર ખબરો થોડી વધારે થઈ ગઈ. અત્યારે જે પ્રાયોજિત કાર્યક્રમો સરકારના આવે છે પહેલા માહિતી પ્રસારણના એક સરકારના અંગ તરીકે એ માહિતી તરીકે જ પ્રોગ્રામો એવા આવતા હતા.
1: બરાબર.
0: અત્યારે બધા સરકારી ક્યારેક સ્પોન્સર્ડ પ્રોગ્રામો થઈ ગયા છે.
1: બરાબર. બરાબર. અચ્છા, તો હવે 90 વર્ષની પ્રસારણ યાત્રામાં આપ શું સંદેશ આપવા માંગો છો?
0: આકાશવાણીને અભિનંદન. બહુજન હિતાય બહુજન સુખાય એ જ સિદ્ધાંત રાખીને કાર્ય કરતું રહે. અને જે કુદરતી આફત કે ઇમરજન્સી કે કટોકટી આવે ત્યારે એ પ્રમાણે પણ અત્યાર સુધી સેવા કરતું આવ્યું છે તે પ્રમાણે કરે. અને બીજા 100 વર્ષ પણ આ જ રીતે આકાશવાણી ઉજવે. અને તે વખતે અમે પણ જો અમારી જિંદગી બચી હશે તો અમે તે વખતે પણ ભાગીદાર થઈશું.
1: બરાબર. ધન્યવાદ પિયુષભાઈ આકાશવાણી સાથે વાત કરવા બદલ.
0: એક વસ્તુ મને યાદ કરવાની બીજી રહી ગઈ મને.
1: હા,
0: કે રેડિયો કોમેન્ટ્રી તે વખતે ગુજરાતીમાં કોમેન્ટ્રી આવતી હતી આકાશવાણી.
1: બરાબર બરાબર.
0: અને તેમાં આપણા મેં પહેલી કોમેન્ટ્રી ક્યારે સાંભળી કે બહેનોની ટીમ જયારે અહીંયા આવતી ઇન્ડિયામાં અમદાવાદ પરથી કોમેન્ટ્રી આવેલી એમાં એક કોમેન્ટેટર ઇંગ્લિશ રહેતા હતા અને બે કોમેન્ટેટર ગુજરાતી રહેતા હતા. એમાં બે નામ મને યાદ આવે છે, દિનકર દેસાઈ.
1: અચ્છા.
0: અને બીજા જે સંગીતકાર તરીકે બહુ જાણીતા છે ખેમુ દિવેટિયા.
1: ખેમુ દિવેટિયા તો બહુ જાણીતા સંગીતકાર ગુજરાતીના. બરાબર ને? એટલે ગુજરાતી સંગીત, ગુજરાતી ભાષા, ગુજરાતી લોક સંગીત સંસ્કૃતિના પ્રચાર પ્રસારમાં પણ આકાશવાણીએ ઘણો ભાગ ભજવ્યો. ધન્યવાદ.
0: આકાશવાણી રાજકોટ નું પણ પદ છે ભરતભાઈ યાજ્ઞિક જેવા.
1: બરાબર બરાબર બરાબર.
0: ભરતભાઈ યાજ્ઞિક ને પણ સુરત આવેલા ત્યારે મારે મળવાનું થયું હતું.
1: બરાબર.
0: અને એમનો અમે એક સારું થોડા ઘોંઘાટીયા વાતાવરણમાં જ ત્યારે પણ એક નાનો ઇન્ટરવ્યુ કરીને યુટ્યુબ પર મેં મૂક્યો છે.
1: બરાબર બરાબર.
0: કારણ કે એમને તે ટાઈમે જે કળા કભી કભી કાર્યક્રમ જે સંશોધનો તરીકે કામ કરે ઇન્ટરનેટની ગેરહાજરીમાં
1: નાટિકા
0: બહુ સરસ રજૂ કરતા હતા.
1: બરાબર બરાબર.

0: ધન્યવાદ પિયુષભાઈ આકાશવાણી સાથે વાત કરવા બદલ. હેલો,
1: હા જય શ્રી કૃષ્ણ.
0: જય શ્રી કૃષ્ણ. વિજયભાઈ પાઠક ને?
1: હા બોલો બોલો ચેતનભાઈ, કેમ છો?
0: કેમ છો, મજામાં?
1: બસ મજા મજામાં સાહેબ.
0: હા, કેવું ચાલે છે?
1: બસ આ જો ગરમી પડે, જોરદાર
0: ગરમી પડે. તો તમે તો આપડા આકાશવાણી ના 90 વર્ષ થયા છે.
1: હા બરાબર બરાબર
0: હે ને? તો આકાશવાણી ના 90 વર્ષ ની પ્રસારણ યાત્રામાં તમે કેટલા વર્ષ થી જોડાયેલા છો?
1: હું જો ને લગભગ મારા 65 થયા, 9 વર્ષ નો તો ત્યારથી.
0: ઓહો વાહ ભાઈ વાહ. એટલે 55 થી પણ વધારે વર્ષ થી તમે જોડાયેલા છો
1: આકાશવાણી સાથે જોડાયેલો.
0: બરાબર બરાબર. ક્યાં રહેવાનું વિજયભાઈ આપને?
1: બસ હવે અમે ઈસનપુર થી અહીંયા ન્યુ નારોલ માં રહેવાઈ ગયા સાહેબ.
0: અચ્છા અચ્છા અચ્છા, બરાબર. અમદાવાદ થી? અમદાવાદ થી. બરાબર. તો શું લાગે છે તમને આકાશવાણી ની 90 વર્ષ ની પ્રસારણ યાત્રામાં તમે શું શું અનુભવ્યું ને કેવા કેવા કાર્યક્રમો માણ્યા તમે આકાશવાણીના?
1: આકાશવાણીના તો કાર્યક્રમો બધા એટલા સરસ હતા, આ દરેક ઉદ્ઘોષકો દ્વારા બી સરસ કાર્યક્રમો પ્રસારિત થતા હતા. જૂના નવા બધા ગીતો જે આપણે સાંભળવાની મજા આવતી હતી.
0: બરાબર.
1: સમાચારની બી મજા આવતી હતી. પેલા અમદાવાદમાં તોફાનો થતા હતા તો તેની જાણકારી બી મળતી હતી. બસ બધી રીતે આકાશવાણી ને સાંભળ્યા છે.
0: બરાબર બરાબર. જગહ જગહ સે શાંતિ જુલુસ નીકાલે જા રહે હૈ નહીં?
1: હા બરાબર છે, સાચી વાત છે.
0: લોકો દ્વારા શાંતિ જુલુસ નીકાલે જા રહે
1: હૈ. હા, અને જબ તક સૂરજ ચાંદ રહેગા તબ તક આકાશવાણી ચલતા રહેગા.
0: અરે વાહ વાહ વાહ, ખૂબ સરસ વાત છે. અને એ શરૂઆતમાં તમે કેવા કાર્યક્રમો સાંભળતા?
1: શરૂઆતમાં જયારે વિવિધ ભારતી આપણે શરૂઆત થઈ, શરૂઆતમાં ત્યારે વિવિધ ભારતીમાં બધી જાહેરાતો ને બધું આવતું, ગીતો આવતા હતા, એ સાંભળવાની બહુ મજા આવતી હતી.
0: બરાબર.
1: પછી આકાશવાણીમાં જે બાળ મિત્રો માટેનો પ્રોગ્રામ આવતા હતા એ બધા સાંભળવાની બહુ મજા આવતી. નાટકો આવે,
0: નાટકો ખૂબ સરસ ફોર્મ ની,
1: રાતના જે નાટકો આવતા હતા એ બી સાંભળવાની મજા આવતી હતી.
0: તો એમાં કોઈ કોઈ બોલે જોરદાર નાટકો, કોઈ કલાકારોના નામ, નાટકોના નામ યાદ હોય તો?
1: હા, હવે પી ખડકાણી સાહેબ છે, આપડા મિમિક્રી આર્ટિસ્ટ શાંતિ કાકા છે, આ બધાના પ્રોગ્રામો સાંભળે બહુ મજા આવતી હતી.
0: બરાબર બરાબર. અને ચંદ્રવદન ચીમનલાલ મહેતા, ચીમનલાલ, એમના નાટકો જોરદાર રહેતા નહીં?
1: હા. પછી આપડા રમેશભાઈ.
0: હા રમેશ,
1: રમેશભાઈ. હા
0: બરાબર બરાબર. હા. અને બીજા કયા ફિલ્મ સંગીત માં ને એમાં કયા કયા કાર્યક્રમો અત્યારે ગમે તમને?
1: હા ફિલ્મ સંગીત માં તો સાહેબ અત્યારે તો આપડા જૂના જે આપણા આર્ટિસ્ટ છે એમના ગીતો સાંભળવાની મજા આવે છે.
0: બરાબર. આજે આકાશવાણી થકી તમે તમારા જૂની હિન્દી ફિલ્મોના જોરદાર ગીતો, જે લોકપ્રિય ગીતો સાંભળી શકો નહીં?
1: આ લોકપ્રિય ગીતો આપણા સરસ મજાના.
0: હા, બાકી પ્રાઇવેટ ચેનલો પર તો આધુનિક ગીતો જ આવતા હોય વધારે.
1: આધુનિક આપણા, આપણે એકદમ ઓરિજિનલ ગીતો આપણા આકાશવાણી ઉપર.
0: હા બરાબર બરાબર.
1: હા,
0: તમે પેલા તો ટ્રાન્ઝિસ્ટર વાળા ને પેલા વાલ વાળા રેડિયો ખરીદતા હતા?
1: પોર્ટેબલ રેડિયો, નાના નાના રેડિયો વાપરતા હતા.
0: અચ્છા અચ્છા અચ્છા.
1: અરે, અને ક્રિકેટ ની કોમેન્ટ્રી આવતી હતી, લોકો આપણી આગળ પાછળ ફરતા હતા.
0: શું
1: સ્કોર થયો જાણવા માટે.
0: વાહ વાહ વાહ, બરાબર.
1: અમે ઢાલીપુર માં રહેતા હતા તો ત્યાં મોટું બ્લેક બોર્ડ હતો, એમાં હું ટેબલ ઉપર ચડીને કોમેન્ટ્રી, લાઈવ ટુ કોમેન્ટ્રી લખતો હતો.
0: ખુબ સરસ વાત, જોરદાર કહેવાય. બરાબર. અને
1: એટલે આકાશવાણી જોયું તો કોઈ એ જ નહીં, આકાશવાણી એટલે આકાશવાણી.
0: અને પછી માહિતી અને મનોરંજન, દાખલા તરીકે ન્યૂઝ, પછી મોટા મહાનુભાવોના ભાષણો, પ્રાઇમ મિનિસ્ટર,
1: બધું. હા, બધું જ સાંભળવાની મજા આવતી હતી.
0: અને રાષ્ટ્રપ્રેમ ની લગતા બધા કાર્યક્રમો હોય,
1: એ બી હોય, આપણા ગુજરાતી ગીતો હોય, આ બધું સાંભળવાનું, રાસ ગરબા હોય.
0: ગુજરાતી જૂનો
1: વારસો. હા, જૂનો વારસો આપણો ગુજરાતી.
0: હા, ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ, લોક સંગીત, એના પ્રચાર પ્રસારમાં આકાશવાણીનું યોગદાન કેવું લાગે?
1: દ્વારા સાંભળવાની બહુ મજા આવતી.
0: એ સિવાય આપ અત્યારે રેડિયોમાં કયા કાર્યક્રમો સાંભળો છો હાલ?
1: રેડિયોમાં આપણે જે સમાચાર છે, પછી આપણા જે ફિલ્મી ગીતો આવતા હોય, ફોજી જવાનો માટેનો કાર્યક્રમ હોય.
0: બરાબર.
1: હા, પછી આપણે બીજા બધા પ્રોગ્રામો, જે બાળકો માટેના પ્રોગ્રામો હોય, પછી મન કી બાત આપણે આવે,

0: મોદી સાહેબ
1: હા,
0: નો.
1: મન કી બાત કાર્યક્રમ ખાસ.
0: હા,
1: બરાબર
0: એ બધા કાર્યક્રમ અત્યારે સાંભળવા મજા આવે.
1: બરાબર બરાબર. તો
0: હા,
1: આકાશવાણીના શ્રોતાઓને આપ 90 વર્ષની પ્રસારણ યાત્રામાં આપ શું સંદેશ આપશો?
0: બસ આપણા આ કાર્યક્રમો જે છે એ ચાલતા રહે ને, હજુ બી સારામાં સારા કાર્યક્રમો આકાશવાણી દ્વારા પ્રસ્તુત થાય અને શ્રોતાઓ એની અંદર સામેલ થાય, હું આશા રાખું છું.
1: બરાબર બરાબર. તો વિજયભાઈ, ધન્યવાદ આકાશવાણી સાથે વાત કરવા બદલ, આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રામાં.
0: થેન્ક યુ સાહેબ, થેન્ક યુ.
2: શ્રોતા મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના 90 વર્ષની ઉજવણી નિમિત્તે શ્રોતાઓ સાથે ફોન આઉટ કાર્યક્રમમાં તેમની સાથેની વાતચીત. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.
3: આ વાર્તા છે એક નર્સ અને એના અંતરમનની. આવી ગઈ સેલેરી, હવે નવી બુટ્ટી? ના, પહેલા બચત, પહેલા બુટ્ટી. સાંભળો, દર મહિને થોડું બચાવો, થોડું રોકાણ કરો અને થોડું એમરજન્સી માટે પણ બચાવો, જેથી રહો ચિંતા મુક્ત.
4: પણ બુટ્ટીનું શું?
3: જાય છે કે મારું ઇન્જેક્શન?
5: આરબીઆઈ કહે છે,
3: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.

0: મિત્રો, કુદરતે સર્જેલી આ સૃષ્ટિ અપાર વૈવિધ્યતાથી ભરેલી છે. ઈશ્વરની અણમોલ ભેટ એવી આ સજીવ સૃષ્ટિનો આનંદ માણતા માણતા વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, સૈયર કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હાજર છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી. લિપિ, ક્યારે તમે એવું વિચાર્યું છે કે આપણે સવારે ઉઠીએ અને રાત્રે સૂઈએ ત્યાં સુધીમાં અને રાત્રિ દરમિયાન પણ કેટકેટલા સજીવોના સંપર્કમાં આવીએ છીએ?
1: અલ્પા, હેતુ ખરી વાત છે કે શાંતિથી બેસીને આવું આપણે કદી વિચારતા પણ નથી, પણ જો વિચારીએ ને તો ખ્યાલ આવે કે અલગ અલગ પક્ષીઓના કલરવ સાથે કેટલી સરસ સવાર પડે છે. અલગ અલગ પક્ષીઓના ટહુકા સાથે એકદમ પ્રસન્ન ચિત્તે આંખો ખુલે અને દિવસની શરૂઆત ખૂબ જ સારી થાય.
0: અને નાના નાના જીવજંતુથી લઈને મહાકાય શક્તિશાળી પ્રાણીઓ, અલગ અલગ પ્રકારની વનસ્પતિ, આ બધા જ આપણા જીવન સાથે કેટલા નજીકથી વણાયેલા છે. મિત્રો, આજે છે ઇન્ટરનેશનલ ડે ફોર બાયોલોજીકલ ડાયવર્સિટી, એટલે કે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ. અને આ દિવસ મનાવવા પાછળનો ઉદ્દેશ એ છે કે આપણી આસપાસ રહેલી આ સૃષ્ટિમાં રહેલી જૈવ વિવિધતા માટે આપણે જાગૃત બનીએ.
1: ક્યાંક વાંચેલી એક કાલ્પનિક વાર્તા યાદ આવે છે શ્રોતા મિત્રો, જે આજે તમારી સાથે શેર કરવી છે. વાર્તાનું શીર્ષક છે ટાઈમ મશીન. મિત્રો, આ એક કાલ્પનિક વાર્તા છે અને એ સમયગાળાની વાત છે જ્યારે મનુષ્ય ટેકનોલોજીની રીતે ખૂબ આગળ છે અને ટાઈમ મશીનની શોધ થઈ ચૂકી છે. તો ચાલો શરૂ કરીએ વાર્તા ટાઈમ મશીન.
0: ભવિષ્યના સમયગાળાની એક વાત છે. એક બિઝનેસમેન હતા. એમની પાસે ખૂબ પૈસો, ખૂબ ધનવાન હતા. એક દિવસ એમને ઈચ્છા થઈ કે મારે ડાયનાસોરને મારી નરી આંખે જોવો છે. મારે એ સમયમાં જવું છે જ્યારે ડાયનાસોર્સ આ પૃથ્વી પર જીવતા જાગતા હતા. વૈજ્ઞાનિકોએ એમને ખૂબ સમજાવ્યા કે આ જીત બરાબર નથી, આ વિચાર છોડી દેવો જ સલાહભર્યું છે.
1: પરંતુ એ બિઝનેસમેન તો પોતાની જીત પર અડગ રહ્યા. તેમણે કહ્યું, કેટલો પણ ખર્ચો થાય, મારે તો ડાયનાસોર જોવા જ છે. છેવટે નક્કી કરવામાં આવ્યું કે તેમને એ સમયગાળામાં લઈ જવા. ટાઈમ મશીનને એ રીતે તૈયાર કરવામાં આવ્યું. સફર માટે ચોક્કસ દિવસ અને સમય પણ નક્કી કરવામાં આવ્યો. બિઝનેસમેન તો એકદમ ઉત્સાહ સાથે સફરની

0: તૈયારીમાં લાગી ગયા. આખરે સફર માટે નિશ્ચિત કરેલો એ દિવસ આવી જ ગયો. એક વૈજ્ઞાનિક, એક ટૂર ગાઈડ અને બિઝનેસમેન, ત્રણેય જણા ટાઈમ મશીનમાં ગોઠવાઈ ગયા. વૈજ્ઞાનિક અને ગાઈડે બિઝનેસમેનને કેટલીક સૂચનાઓ આપી અને જણાવ્યું કે ખૂબ જ સાવચેતી રાખવી પડશે. નિયત સમય થતાં ટાઈમ મશીનની આ રોમાંચક સફર શરૂ થઈ.
1: ટાઈમ મશીને ભૂતકાળની તરફ ટ્રાવેલ કરવાનું શરૂ કર્યું. 5 વર્ષ, 25 વર્ષ, 100 વર્ષ, 500 વર્ષ, 1000 વર્ષ જેટલા પાછલા સમયમાં તેઓ પહોંચી ગયા. સફર આગળ વધતી ગઈ અને છેવટે કરોડો વર્ષ પહેલાના, મિલિયન વર્ષો પહેલાના સમયમાં તેઓ પહોંચી ગયા. બિઝનેસમેન માટે તો ટાઈમ મશીનમાં ટ્રાવેલ કરવાનો આ પ્રથમ અનુભવ હતો અને તેઓ બધું અચરજથી જોઈ રહ્યા હતા.
0: છેવટે નિર્ધારિત જગ્યાએ જઈને જંગલ જેવા એક સ્થળે ટાઈમ મશીન ઊભું રહ્યું. ગાઈડે ફરી એકવાર જરૂરી સૂચનાઓ આપી. ટાઈમ મશીનમાંથી બહાર નીકળીને ગાઈડે જમીન પર એક વર્તુળ દોર્યું અને બિઝનેસમેનને સૂચના આપી કે તમારે આ વર્તુળની અંદર જ ઊભા રહેવાનું છે. આ વર્તુળથી જરા પણ બહાર નીકળવાનું નથી અને એ ધ્યાન રાખવાનું છે કે કોઈ જીવજંતુ કે કોઈ પણ સજીવને કંઈ જ નુકસાન ન થાય.
1: ગાઈડે જણાવ્યું કે બરાબર 5 મિનિટ પછી ડાયનાસોર અહીં આવશે અને તમે એને જોઈ શકશો. તમારે માત્ર દૂર ઊભા રહીને એને જોવાનું છે અને બિલકુલ અવાજ કરવાનો નથી. ડાયનાસોર આ બાજુથી પસાર થશે અને શાંતિથી જતો રહેશે. સૂચના પ્રમાણે બિઝનેસમેન ટાઈમ મશીનમાંથી ઉતરીને એ વર્તુળમાં ઊભા રહી ગયા.
0: ગાઈડે જણાવ્યું હતું એ પ્રમાણે જ બરાબર 5 મિનિટ પછી ડાયનાસોર એ તરફ આવતો દેખાયો. આટલા મહાકાય ડાયનાસોરને જોઈને બિઝનેસમેન તો આભા જ રહી ગયા. તેવામાં જ ડાયનાસોરે જોરથી અવાજ કર્યો. આટલા જોરદાર અવાજથી બિઝનેસમેન તો ખૂબ ડરી ગયા. વર્તુળમાંથી બહાર નીકળવાનું નથી એ સૂચના ભૂલીને, ગભરાઈને તેઓ તો બસ જંગલ તરફ દોડવા લાગ્યા.
1: એમને દોડતા જોઈને ડાયનાસોરનું ધ્યાન એમના પર પડ્યું. મહાકાય ડાયનાસોરની નાની એમથી મૂવમેન્ટથી પણ વાતાવરણ જાણે ધ્રુજી ઉઠતું હતું અને ડરામણું દ્રશ્ય ઊભું થઈ જતું હતું. ડાયનાસોરથી બિઝનેસમેનને હવે ખતરો છે એવો ખ્યાલ આવતા જ વૈજ્ઞાનિકે પોતાની પાસેની ટ્રેન્ક્વિલાઇઝર ગનથી ડાયનાસોર તરફ નિશાન તાક્યું અને ગોળી છોડી.
0: આવડું મોટું મહાકાય ડાયનાસોર જમીન પર બેભાન થઈને ઢળી પડ્યું. બિઝનેસમેનને સૂચના આપવામાં આવી કે થોડી વાર માટે ડાયનાસોર બેભાન થઈ ગયું છે, જલ્દીથી પાછા આવી જાઓ. દોડતા દોડતા, ગભરાતા ગભરાતા, હાંફતા હાંફતા બિઝનેસમેન જ્યાં ટાઈમ મશીન ઊભું હતું ત્યાં પહોંચીને જલ્દીથી એમાં બેસી ગયા.
1: ગાઈડનું ધ્યાન ગયું કે એમના બૂટ પર જંગલની માટી ચોંટી ગઈ હતી અને એમના પગ નીચે એક પતંગિયું કચડાઈને મરી ગયું હતું. ગાઈડ અને વૈજ્ઞાનિક બંનેએ ચિંતામાં આવીને કહ્યું કે આ શું કર્યું તમે? તમને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે કોઈ પણ સજીવને નુકસાન ન થાય એની તકેદારી રાખવાની છે.
0: પરંતુ બિઝનેસમેન પાસે હવે આનો કોઈ જવાબ નહોતો. પતંગિયું પગ નીચે કચડાઈને મરી ચૂક્યું હતું અને આ ગંભીર ભૂલ, આ ગંભીર બેદરકારીના કેવા પરિણામો ભોગવવા પડશે એ વિચારીને ગાઈડ અને વૈજ્ઞાનિક દુઃખી થઈ ગયા. છેવટે ફરી ટાઈમ મશીનની સફર શરૂ કરવામાં આવી અને કરોડો વર્ષોના ભૂતકાળમાંથી તેઓ વર્તમાન સમય તરફ પાછા ફર્યા. કરોડ વર્ષ, લાખ વર્ષ, 1000 વર્ષ, 100 વર્ષ, 1 વર્ષ, સફરમાં આગળ વધતા વધતા તેમણે જ્યાંથી સફર શરૂ કરી હતી તે વર્તમાન સમય સુધી પહોંચી ગયા.
1: ટાઈમ મશીન ખુલ્યું અને ત્રણેય જણા બહાર નીકળ્યા. જેવા તેઓ બહાર નીકળ્યા કે એકદમ ઢગાઈ જ ગયા. જ્યારે તેમણે સફરની શરૂઆત કરી હતી ત્યારે તો ત્યાં ખૂબ હરિયાળી હતી અને વાતાવરણ ઠંડુ હતું અને હવે જ્યારે સફરમાંથી પાછા આવ્યા ત્યારે આ આખો વિસ્તાર બિલકુલ ઉજ્જડ અને વેરાન બની ગયો હતો. ક્યાંય વૃક્ષો નહોતા અને વાતાવરણ ખૂબ જ ગરમ હતું.
0: એ ત્રણેય વિચારવા લાગ્યા કે આ શું થઈ ગયું? અમે જ્યારે સફરની શરૂઆત કરી હતી ત્યારે તો આ વિસ્તાર આખો હરિયાળો હતો અને હવે કેવી રીતે બધું વેરાન થઈ ગયું? ત્યારે વૈજ્ઞાનિકને યાદ આવ્યું બિઝનેસમેનના પગ નીચે કચડાઈને મરી ગયેલું એ પતંગિયું. પતંગિયાએ વનસ્પતિના ફેલાવા માટે જે યોગદાન આપ્યું હતું એના કારણે અહીં હરિયાળી હતી, પરંતુ એ પતંગિયાના મૃત્યુના કારણે આખી એ જૈવ વિવિધતાની જે સાયકલ હતી એ તૂટી ગઈ અને એ કારણથી આ પ્રદેશ બિલકુલ વેરાન બની ગયો.

0: તો મિત્રો, આ વાર્તા તો અહીં પૂરી થાય છે, પરંતુ આ વાર્તા આપણને સમજાવે છે કે એક નાનકડા જીવનું પણ સૃષ્ટિના આ ચક્રમાં કેટલું મહત્વ છે અને એનો કેટલો મોટો ફાળો છે. તો બસ આજના દિવસે એ જ સમજીએ કે દરેકે દરેક જીવ આ પર્યાવરણ માટે, આ જીવસૃષ્ટિ માટે અગત્યનો છે.
1: પછી આકાશમાં ઉડતા પક્ષીઓ હોય, પાણીમાં રહેતા જળચર હોય કે ભૂમિ પર વસતા પ્રાણીઓ, સાથે જ વનસ્પતિ પણ આ જૈવ વિવિધતાનો જ એક ભાગ છે. આ બધા જ જીવોનું જતન કરવું, રક્ષણ કરવું એ આપણી જવાબદારી છે અને સાથે સાથે જરૂરિયાત પણ.
0: તો શ્રોતા મિત્રો, એમનું રક્ષણ કરીએ અને આ વાત સાથે કાર્યક્રમમાં હવે આગળ વધીએ અને ચાલો જઈએ એક એવા વિષય તરફ જે આપણા બધા માટે એટલો જ અગત્યનો છે. અત્યારે ધૂમધકતો ઉનાળો ચાલી રહ્યો છે અને આ ગરમીમાં ત્વચા અને શરીરની સંભાળ રાખવી ખૂબ જરૂરી છે. તો ચાલો એ વિશે માર્ગદર્શન મેળવીએ ચર્મરોગ નિષ્ણાત ડોક્ટર તૃપ્તિ શાહ પાસેથી.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, આજે આપણી સાથે છે ચામડીના રોગોના નિષ્ણાત ડોક્ટર તૃપ્તિ શાહ. આજે આપણે એમની સાથે વાત કરીશું ઉનાળામાં ત્વચા અને શરીરની સાર સંભાળ વિશે. ડોક્ટર તૃપ્તિ, આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે.
1: આભાર.
0: ડોક્ટર તૃપ્તિ, આપ શ્રોતા મિત્રોને જણાવશો કે ઉનાળામાં ત્વચા અને શરીરને લગતી કઈ કઈ તકલીફો જોવા મળે છે?
1: તો ઉનાળાની ઇટસેલ્ફ ગરમીને કારણે તકલીફો થાય, ઘણી બધી વખત ચામડીના ચેપ અને એલર્જી થતા હોય છે, અથવા ઉનાળામાં ઘણીવાર પાણી ઓછું પીવાય તો શરીરમાં પાણીની ઉણપ અને ડિહાઇડ્રેશન થાય, તેના કારણે પણ ખાસ તકલીફો જોવા મળે છે. અને આ બધી તકલીફો ખાસ બાળકો, વૃદ્ધો, બહાર કામ કરતા લોકો હોય એવા લોકોમાં વધારે જોવા મળતી હોય છે.
0: ડોક્ટર તૃપ્તિ, હવે આપણે ઘણી વખત છાપામાં ને ન્યૂઝમાં વાંચતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ કે હીટ સ્ટ્રોક લાગી જાય છે, લૂ લાગે છે, તો આ હીટ સ્ટ્રોક શું છે એ સમજાવશો અને તેનાથી બચવા માટે શું કરી શકાય?
1: હીટ સ્ટ્રોક એટલે કેવું છે કે કોઈ પણ વ્યક્તિ તડકામાં બહુ બધા સમય બહાર રહેતો હોય તો એના કારણે શરીરનું તાપમાન જે નોર્મલ ટેમ્પરેચર રહેવું જોઈએ એના કરતાં ઘણું બધું વધી જાય છે. મોટે ભાગે મોર દેન 104 ડિગ્રી જેટલું તાપમાન થઈ જતું હોય છે. તો એવા સમયે દર્દીને ચક્કર આવે, ફેઇન્ટ થઈ જાય અથવા ઉલટી થાય કે ડાયરિયા થાય, એવી બધી તકલીફો જોવા મળે છે. જો તમને કોઈ હીટસ્ટ્રોક વાળો દર્દી કે કોઈ પણ માણસ રસ્તામાં જોવા મળે તો પહેલા એને તાત્કાલિક તમારે ઠંડી જગ્યાએ લઈ જવાનો, એને પાણી પીવડાવવાનું, જરૂર પડે તો ડોક્ટરની સલાહ મુજબ એની દવા કરવાની. અને આ જે હીટસ્ટ્રોક તમારે પ્રિવેન્ટ કરવા માટે, એટલે કે જે લૂ ના લાગે એ માટે, આપણે ખાસ ધ્યાન એ રાખવાનું કે દરેક વ્યક્તિએ બપોરે 12-4 અંદર શક્ય હોય તો બહાર ફરવાનું ટાળવું, અને કોટનના ખુલ્લા કપડાં પહેરવા, પાણીની બોટલ સાથે રાખવી, અને જેથી કરીને એ લોકો હીટસ્ટ્રોકથી પ્રિવેન્ટ થઈ શકે.
0: જી, અને ઉનાળામાં ફરવાના કારણે ઘણા લોકોને એ પણ સમસ્યા થતી હોય છે કે સ્કિન ટેન થઈ જાય છે, સ્કિન શ્યામ પડી જાય છે, તો એનાથી બચવા માટે શું કરવું?
1: હા, ઉનાળામાં અતિશય ગરમીને કારણે સ્કિન ઉપર ઘણા લોકોને ઇમિજિએટ કાળા ડાઘા પડી જાય અથવા સ્કિન લાલ થઈ જતી હોય છે, જેને ઇમિજિએટ સ્કિન ટેનિંગ કહેવાય છે. અને ઘણા લોકોને 24-48 કલાક પછી અથવા અઠવાડિયા પછી સ્કિન ટેન થાય છે. જે પ્રિવેન્ટ કરવા માટે સનસ્ક્રીન લોશન તમે લગાડો, પછી ફિઝિકલમાં તમે કેપ પહેરીને જાઓ, છત્રી રાખો, એટલે અને તમે તડકામાં બચવા માટે દુપટ્ટો બાંધો, જેથી કરીને તમે સનની ડાયરેક્ટ ઇફેક્ટથી બચી શકો છો.
0: જી, હવે આપે સનની ડાયરેક્ટ ઇફેક્ટથી બચવાના ઘણા બધા રસ્તાઓ જણાવ્યા. આપે એ પણ જણાવ્યું કે સનસ્ક્રીન લોશન લગાવી શકાય, તો બજારમાંથી જ્યારે સનસ્ક્રીન લોશન્સ ખરીદતા હોઈએ તો ખરીદતા પહેલા શું કાળજી રાખવી જોઈએ?
1: સનસ્ક્રીન લોશનમાં હંમેશા બે વસ્તુ આવે છે, એક તો ફિઝિકલ સનસ્ક્રીન લોશન આવે અને કેમિકલ સનસ્ક્રીન લોશન આવે. ફિઝિકલ સનસ્ક્રીન લોશનમાં જે ઝીંક ઓક્સાઇડ અને ટિટેનિયમ હોય છે, જે તમે લગાડો એટલે એનાથી વ્હાઇટ કાસ્ટ થાય છે અને જેનાથી તમને ખાસું એવું સરસ પ્રોટેક્શન મળતું હોય છે, પણ એ ક્યારેક વ્હાઇટ કાસ્ટ દેખાતી હોય છે તો એ બધાને થોડો કોસ્મેટિક એપિયરન્સ ઓછો લાગતો હોય છે. એને એવી જ રીતે કેમિકલ સનસ્ક્રીન લોશન પણ આવે છે કે જેની અંદર અમુક કન્ટેન્ટ હોય છે અને જે આપણે લગાડીએ તો લાઇટ વેઇટ લાગે અને જેના કારણે તમને વ્હાઇટ કાસ્ટ દેખાતી નથી હોતી. તો તમારી જરૂરિયાત પ્રમાણે તમારે બહુ વધારે રહેવાનું હોય અથવા ક્રિકેટમાં, સ્પોર્ટ્સના મેદાનમાં હોવ કે આતે હોય ત્યારે ફિઝિકલ સનસ્ક્રીન લોશન વાપરવું, બાકી નોર્મલ બહાર જતા તમે કેમિકલ સનસ્ક્રીન લોશન વાપરી શકો છો. પછી બીજું અગત્યનું ફેક્ટર્સ છે કે તેમાં SPF હોય છે. SPF એટલે સન પ્રોટેક્ટિવ ફેક્ટર્સ. જે નોર્મલ SPF ધારો કે 15-30 વાપરીએ તો જે લોકો ગરમ

0: બહાર રહેતા હોય પણ એમને ઘરમાં ચોકમાં ને એમાં કામ કરવાનું હોય ત્યારે સનસ્ક્રીન લોશન વાપરવું જોઈએ, તો એમાં 15 to 30 SPF વાળું ચાલી શકે. અને એજ એ આમ અત્યારે જે રીતે આપણે અત્યારે અહીંયા સિઝનમાં ગરમી પડે છે એ રીતે સન પ્રોટેક્ટિવ ફેક્ટર મોર દેન 50% વાળું જ લેવું જોઈએ, કારણ કે જે સનથી 98% જેટલું આપણને રક્ષણ આપે છે.
1: બહાર નીકળતા પહેલા કેટલા સમય પહેલા સનસ્ક્રીન લોશન એપ્લાય કરવું જોઈએ?
0: એ લગભગ 20 મિનિટ, 15 થી 20 મિનિટ પહેલા આઈડિયલી સનસ્ક્રીન લોશન લગાડવું જોઈએ. અને એ સનસ્ક્રીન લોશન એવી રીતે લગાડવાનું કે જસ્ટ આપણે એમ લગાડી દીધું ખાલી હલવા હાથે હળકું એ કર્યું એવું નહીં, પણ 2 ફિંગર જેટલું મેઝરમેન્ટ રાખવાનું અને આપણી સ્કીન ઉપર એક લેયર બને એવું તમે સનસ્ક્રીન લોશન લગાડો તો એ સનસ્ક્રીન લોશનની ઇફેક્ટ સારી આવતી હોય છે.
1: અચ્છા, જે 2 પ્રકારના સનસ્ક્રીન લોશન્સ કીધા, ફિઝિકલ અને કેમિકલ, તો એ સનસ્ક્રીન લોશનનો ડિફરન્સ કેવી રીતે ખબર પડે?
0: એટલે એની અંદર તમારે કન્ટેન્ટ વાંચવાના, અને ઘણી બધી વખત એવું લખ્યું જ હોય છે કે ઝીંક ઓક્સાઇડ ને ટાઇટેનિયમ ડાયોક્સાઇડ જેવું લખેલું જ હોય છે.
1: અચ્છા,
0: એવી રીતે હોય છે.
1: અને
0: હજી સનસ્ક્રીન લોશનમાં એક આપણે યુવીએ અને યુવીબી 2 થી પ્રોટેક્શન મેળવવાનું હોય છે. જે SPF ફેક્ટર્સ છે ને એ યુવીબીથી પ્રોટેક્શન મળે છે એવું શીખવું જોઈએ છે. અને બીજું એક PA રેટિંગ આવે છે, સનસ્ક્રીન લોશન જ્યારે તમે બાય કરો ને ત્યારે PA રેટિંગ આવે, તો PA+1 to PA+4 હોય, તો આપણે આઈડિયલી PA+4 જેટલું તમારે રેટિંગ વાળું લેવાનું જે UVN થી પ્રોટેક્શન આપે છે.
1: બહુ સરસ માહિતી આપી આપે ડોક્ટર તૃપ્તિ. અને ઉનાળામાં ઘણા બધા લોકોને અળાઈની સમસ્યા સતાવતી હોય છે, તો એના ઉપાયમાં શું કરવું જોઈએ?
0: અળાઈઓ છે ને શરીરની સ્વેટ ગ્લેન્ડ બ્લોક થઈ જતી હોય એના કારણે શરીરમાં ઝીણી ઝીણી ફુલ્લીઓ થાય જે લાલ થાય ને એમાં દર્દીને ખૂબ જ ખંજવાળ આવતી હોય છે. એટલે જેને લોકોને અળાઈઓ થતી હોય એક તો એ લોકોએ ઠંડા વાતાવરણમાં રહેવું, ખુલ્લા કોટનના કપડાં પહેરવા, 2 વાર નહાવાનું અને એ ઉપરાંત ખોરાકમાં એમણે વિટામિન C નો ઉપયોગ વધારે કરવાનો અને ખાટા ફ્રૂટ્સ વધારે લેવાના જેથી કરીને અળૈયોથી બચી શકાય અને અળૈયો મટી જાય. અને બળતરા કે ખંજવાળ આવે ત્યારે કેલેમાઇન જેવા લોશનનો ઉપયોગ કરો તો એનાથી રાહત મળતી હોય છે.
1: તો હવે જેમ અળાઈ થતી હોય છે ને અનેક પ્રકારની સમસ્યા હોય તો સ્કીનમાં તો ઘણું બધું થતું હોય, પણ ફંગલ ઇન્ફેક્શન્સની પણ સમસ્યા ઘણા લોકોને હોય છે, તો ફંગલ ઇન્ફેક્શન્સ જે સ્કીન ઉપર થતા હોય છે એના માટે આપની શું સલાહ છે?
0: એટલે ફંગલ ઇન્ફેક્શન છે ને સ્કીનમાં 2 રીતે જોવા મળે છે. એક તો તમે જ્યારે પરસેવો થાય અને ભેજવાળું થાય ને એટલે શરીરના ઉપરના ભાગમાં ચામડી પર વ્હાઇટ કે કાળા ડાઘા થઈ જતા હોય છે, જેને અમે સાદી ગુજરાતીમાં એવું કહીએ કે સફેદ દાદર છે અને ઇંગ્લિશમાં એને ટીનિયા વર્સિક્યુલર કહેવાય. એવું ઘણા બધા લોકોને થતું હોય છે ને ખાસ કરીને સ્પોર્ટ્સમેન એથ્લેટ્સ જે બધા હોય ને એ લોકોને વધારે જોવા મળે, કારણ કે પરસેવો એક્યુમ્યુલેટ થતો હોય ને એટલે. તો એ જે માટે શું કરવાનું કે 2 વખત નહાવાનું, એના કપડાં અલગ ધોવડાવવાના એટલે ઘરમાં બીજા કોઈને ચેપ ના લાગે, અને ડૉક્ટરની સલાહ મુજબ એન્ટીફંગલ ક્રીમ કે પાવડર વાપરવું જોઈએ, આ કરોળિયા કહેવાય. અને એ ઉપરાંત શરીરમાં બીજે ભાગ ઉપર સાથળમાં બગલમાં મોઢા ઉપર કે શરીરના હવે તો કોઈ પણ ભાગ ઉપર બહુ જ એક્સટેન્સિવ પ્રમાણે લાલ ગોળ જામા જોવા મળે છે જેને રિંગવોર્મ ઇન્ફેક્શન કહેવાય છે. એ ફંગલ એટલે આપણે ગુજરાતી ભાષામાં દાદર કહેવાય છે. તો જેને પણ દાદર થઈ હોય ને એને ખાસ ધ્યાન રાખવાનું કે પહેલા દાદર થાય એવું ડોક્ટર જોડે સલાહ લઈને જ એની દવા લેવી, બહારથી મળતા કે મેડિકલ સ્ટોર્સમાંથી કે એમને મળતા ક્રીમ કે એનો ઉપયોગ ના કરવો, કારણ કે જે શરૂઆતમાં મટાડી દે પણ લાંબે ગાળે નુકસાનકારક હોય છે. પછી એ લોકોએ ખાસ કોટન ખુલતા કપડાં પહેરવાના, જીન્સ ને સ્કીન ટાઇટ કપડાં નહીં પહેરવાના, થોડું ગળપણ ઓછું ખાવાનું, 2 વાર નહાવાનું અને એમના કપડાં અલગ ધોવા જોઈએ.
1: બરાબર. અને આ વાત થઈ ફંગલ ઇન્ફેક્શનની, આ સિવાય બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સ પણ ઘણા બધા સ્કીનમાં થતા હોય છે.
0: ઘણા લોકોની ચહેરે છે ને ઉનાળામાં ગરમીને કારણે બેક્ટેરિયલ રેઝિસ્ટન્ટ ઇમ્યુનિટી ઘટી જતી હોય છે, એટલે જેને કારણે છે ને ગુમડા કે ફટક્યોવા એવું બધું વધારે જોવા મળે છે. એવું થાય અને ખાસ કરીને એ બધું બાળકોમાં વધારે જોવા મળતું હોય છે. તો જ્યારે એવું થાય ત્યારે એ લોકોએ ડૉક્ટરની સલાહ મુજબ એન્ટીબાયોટિક ગોળી કે ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ. અને એમાં પણ આગળ જેમ કીધું એમ કે 2 વાર નહાવાનું ચોખ્ખાઈ રાખવી, બહારથી આવો ત્યારે તમે કપડાં બદલી કાઢો એવું બધું ધ્યાન રાખો તો આ બધી વસ્તુઓ ઓછી જોવા મળે છે.
1: બિલકુલ, સરસ વાત કરી આપે. અને હવે આ સિવાય ઉનાળામાં ઇન જનરલ શું સ્કીન કેર રાખવી જોઈએ, ગરમીથી બચવા માટે શું કરી શકાય?
0: આપણું જે સ્કીન કેર રૂટીન છે એમાં કેવું કરવું જોઈએ કે તમે રૂટીન સાબુ પણ બહુ માઇલ્ડ વાળો વાપરવો જોઈએ, પછી ફેસ વોશ વાપરતા હોય તો ક્લિન્સર વાપરો, અને એમાં ક્યારેક થોડુંક સ્ક્રબિંગની જરૂર પડતી હોય તો સેલિસિલિક એસિડ જેવો ફેસ વોશ વાપરવો, પણ બહુ હાર્શ ફેસ વોશ ના વાપરવા. પછી ફેસ વોશ કર્યા પછી મોઇશ્ચરાઇઝર જરૂરી છે, પણ એ લાઇટ વેઇટ વાળું વાપરવું, એટલે લાઇટ મીન્સ કે બહુ ઓઇલી વાળું નહીં, જેથી કરીને તમે મોઇશ્ચરાઇઝર લગાડો તો તમને તરત પરસેવો ના થાય. અને

મોઇશ્ચરાઇઝર ઉપર એન્ટીઓક્સિડન્ટ સિરમ પણ હવે અવેલેબલ છે, વિટામિન સી ના સિરમ ને એવું બધું એ લગાડી શકાય. પછી તમે બહાર નીકળો ત્યારે સનસ્ક્રીન લોશન, જેમ આગળ સમજાવ્યું કે બે લેયર તમારે લગાડવું, એવી રીતે સનસ્ક્રીન લોશન લગાડો. એ ઉપરાંત તમે પાણી વધારે પીવાનું રાખો, અને મેકઅપ જેને જરૂરી હોય કે મેકઅપ જે કરતા હોય એ હંમેશા ઓઇલ ફ્રી મેકઅપ લેવો, અને લાઇટ વેઇટ એટલે ફાઉન્ડેશન એટલે ઓઇલ ફ્રી અને વોટર રેસિસ્ટન્ટ મેકઅપ હોય તો જે તમારે વધારે સારી રીતે રહી શકે. નહીતર ઘણી બધી વખત બધાને મેકઅપ લગાડ્યો હોય તો પછી પરસેવા બહુ ઉતરી જતો હોય છે, એટલે તમે

0: ને ઉનાળો આવે ને એટલે સૌથી પહેલાં પાણી યાદ આવે, સ્વિમિંગ યાદ આવે કે વોટર રાઇડ્સ યાદ આવે. અને જ્યારે સ્વિમિંગ પૂલમાં જઈએ કે વોટર રાઇડ્સમાં જઈએ તો એ વખતે પણ સ્કિન ટેન થઈ જતી હોય છે, તો એને નિવારવા માટે અથવા એના ઉપાય તરીકે શું કરવું જોઈએ?
1: સ્વિમિંગ અત્યારે તો બધા, તમે જેમ કીધું એ સાચું છે કે બધા ખાસ સ્વિમિંગ ને વોટર રાઇડ્સ પસંદ કરતા હોય છે. એટલે સ્વિમિંગની અંદર છે ને ક્લોરિનેશન, એ લોકો પાણી રાખવું જ પડતું હોય છે. પણ તમે સ્વિમિંગ કરવા જાઓ ને એ પહેલાં પણ ખાસ બાથ લઈ લેવાનો, પછી તમારે સરસ રીતે આખા શરીરે સનસ્ક્રીન લોશન લગાડવાનું, અને તમે પ્રિફરેબલી સ્વિમિંગના કોસ્ચ્યુમ પણ એવા પહેરો કે જે ફૂલ તમારા બોડીને કવર કરતા હોય.
0: જી
1: પછી સ્વિમિંગ કરીને બહાર નીકળો એટલે તમે શાવર લઈ લો કે બાથ લઈ લો, અને બાથ લીધા પછી પ્રોપર સ્કિનને મોઇશ્ચરાઇઝ કરો, જેથી કરીને તમે આ બધી ક્લોરીનની ઇફેક્ટ્સ કે જે પણ ઇફેક્ટ્સ હોય એ બધી તમને ઓછી થાય.
0: એટલે સ્કિન ટેનિંગ સંપૂર્ણપણે અટકાવી તો નથી શકાતું, પણ સ્કિન ડેમેજ થતા
1: રોકી શકાય ડેફિનેટલી.
0: જી, હવે જેમ કહેવાય છે કે ઇનટેક તમારું જે હોય છે ને એ તમારું આઉટર અપિયરન્સ ડિસાઇડ કરે, તો બહારથી અપ્લાય થતા લોશન્સ, ક્રીમ્સ, કપડાં કેવા પહેરવા એની વાત કરી, વાત કરીએ ઇન્ટેક્સની, તો ખોરાક કેવો લેવો જોઈએ સ્વસ્થ ત્વચા માટે ને નિરોગી શરીર માટે?
1: તો ઉનાળા ગરમી ખૂબ હોય એટલે આપણું શરીરમાં પરસેવો ખૂબ થાય, એટલે મિનરલ્સ ને ઇલેક્ટ્રોલાઇટ્સ આપણા શરીરમાં બહુ ઝડપથી ઘટી જતા હોય છે. એટલે એ બધું પ્રિવેન્ટ કરવા માટે આપણા ખોરાકમાં પ્રવાહીનો ઉપયોગ વધારે કરવો જોઈએ. એટલે પ્રવાહી ઇન ધ સેન્સ કે નાળિયેરનું પાણી છે, લીંબુનું શરબત છે, કેરીનો બાફલો છે, કે કોઈ પણ જાતના પ્રવાહી તમે વધારે લો, લિક્વિડ છાશ છે એ બધું તમે વધારે પ્રમાણમાં લો. બીજું કે તમે ટેટી, તરબૂચ, નાળિયેર કે જે કાકડી, વોટર બેઝ ફ્રૂટ્સ એ બધા વધારે ઉપયોગ કરવા જોઈએ. અને તમે ખોરાક પણ એક સાથે બધો ખોરાક ના લો, પણ લાઇટ ખોરાક દિવસમાં 3-4 વાર લો, એટલે જેથી કરીને તમને ડાયજેસ્ટ કરવામાં પણ ફાયદો રહે. નહીતર એક સાથે ભારે ખોરાક લેશો તો તમને અત્યારે ડાયજેસ્ટ ઝડપથી નહીં થાય, એટલે હળવો ખોરાક લો. અને ખાસ કરીને ફાસ્ટફૂડ અને ઠંડક મેળવવા માટે કોલ્ડ્રિંક્સનો જે બધા ઉપયોગ કરતા હોય છે એને બદલે તમે શેરડીનો રસ છે કે બધું જે છે એ વધારે લેવું,
0: કુદરતી પીણા છે,
1: કુદરતી પીણા છે
0: વધારે કરીએ. જી, અને અંતમાં ડોક્ટર તૃપ્તિ, જે પણ શ્રોતાઓ આ કાર્યક્રમ સાંભળી રહ્યા છે એ દરેકે દરેકને ઉપયોગી થાય એવી થોડીક 2-3-4 ટિપ્સ આપ આપશો?
1: હા, જો એક તો સૌથી પહેલાં કે ગરમીની સિઝન ચાલુ થાય એટલે બધાએ કોટન ખુલતા કપડાં પહેરવા જોઈએ, અને ખાસ કરીને યંગ જનરેશન જે બધા સ્કિન ટાઇટ કપડાં કે જીન્સ એવું જે બધું પહેરે છે ને એ આપણી સિઝન પ્રમાણે કહીએ ને તો માર્ચ મહિનાથી લઈને ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી એવા બધા કપડાં બને તો ટાળવા જોઈએ. પેન્ટ પહેરો તો કોટન ખુલતા પેન્ટ પહેરો ખાસ. બીજું કે પાણી ખૂબ પીવો, અને એમાં એટલે પાણી ઇન ધ સેન્સ કે આપણે આગળ જે રીતે વાત થઈ કે નાળિયેરનું પાણી, લીંબુનું પાણી, છાશ જે પણ તમને ફાવતું હોય એવા પાણી વધારે પીવો. બને તો શક્ય હોય તો 12-4માં તડકામાં જવાનું ટાળો. પછી સનસ્ક્રીન મસ્ટ મસ્ટ ને મસ્ટ છે કે સનસ્ક્રીન લોશનનો ઉપયોગ તમારે બરોબર કરવાનો જ, અને જરૂર પડે તો 3 કલાક પછી રિપીટ કરી દેવાનો, સિવાય કે તમે ગરમાને ઘરમાં રહેતા હો તો એક વખત લગાડી દો તો ચાલે. અને બીજું કે તમે ખોરાક પણ જે હલકો ખોરાક લેવાનું રાખો, 2 વખત નહાવાનું રાખો, તમારા કપડાં બહારથી આવીને ખાસ બદલી કાઢો, અને પરસેવાવાળા કપડાં હોય તો એ કપડાં તરત બદલી અને એને તમે બીજા નવા કપડાં પહેરો, જેથી કરીને તમે ફંગલ ઇન્ફેક્શન છે કે આ બધા બધા ઇન્ફેક્શનથી બચી શકશો. તડકામાં નીકળો ત્યારે છત્રી, કેપ છે કે દુપટ્ટો બાંધવાનો કે જે પણ તમને ફિઝિકલ ઓલ્સો જે હોય તમારી જોડે એ પણ તમે એનો ઉપયોગ કરો, તો જેથી કરીને તમે હીટ સ્ટ્રોકથી પણ બચી શકશો. જો વધારે પરસેવો થતો હોય તો ફંગલ ઇન્ફેક્શનથી બચવા ભેજવાળા ભાગો સૂકવા રાખવા, એ ઉપરાંત બગલ કે સાથળમાં નહાયા પછી છે ને તમારે એન્ટીફંગલ પાવડરનો ઉપયોગ કરો, જેથી તમને ફંગલ ઇન્ફેક્શન ઓછું થઈ શકે.
0: ડોક્ટર તૃપ્તિ, આપે અમારા શ્રોતા મિત્રોને ઉનાળા દરમિયાન ગરમીથી બચવા માટે ત્વચા અને શરીરની શું કાળજી લઈ શકાય તેના માટે ખૂબ સરસ માહિતી આપી. આપ આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
1: આપનો પણ આભાર અમને અહીંયા બોલાવીને.
0: થેન્ક યુ.
2: થેન્ક યુ.

સૈયર કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા ચર્મરોગ નિષ્ણાત ડોક્ટર તૃપ્તિ શાહ સાથેની વાતચીત. આશા રાખીએ છીએ કે આ મુલાકાત આપને ઉપયોગી લાગી હશે. અને આ સાથે જ હવે જઈએ કાર્યક્રમના આગળના પડાવ તરફ, એટલે કે આપના પસંદગીના ગીતો તરફ. તો સૌપ્રથમ સાંભળીએ ગામ જાળિયા અમરાજી તાલુકા પાલીતાણા જિલ્લા ભાવનગરથી માધુભાઈ લખમણ.

0: અને આ ગીત સાથે જ સમય થયો છે આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. તો ફરી મળવાના વાયદા સાથે આજે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને. આવજો, ફરી મળીશું. આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સરનામે નિયામક શ્રી સૈયર, કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abadsahir@gmail.com. આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. પ્રસ્તુત કરતા હતા હિતેશ માવાણી.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલિયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 31 મઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી, દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. आप भी माननीय प्रधानमंत्री जी की मन की बात का हिस्सा बन सकते हैं. इसके लिए आप अपने सुझाव 29 मई तक टोल फ्री नंबर 1800117800 पर रिकॉर्ड कर सकते हैं या फिर 1922 पर भी कॉल कर सकते हैं. अपने सुझाव नमो ऐप या MyGov के ओपन फोरम में पोस्ट कर सकते हैं या पोस्ट बॉक्स नंबर 111 आकाशवाणी दिल्ली पर भी भेज सकते हैं. तो याद रखें, रविवार 31 मई सुबह 11 बजे मन की बात. मन की बात है जन जन की, सभी की कुछ अपनी सी, संघर्षों के कुछ किस्से, कहानी कुछ सफलताओं की, अनकही विरासत की, उम्मीदें नए भारत की. महीने के आखिरी रविवार का रहता है इंतजार, मलियाचल के आंचल से विंध्याचल के आंगन तक, ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक, होती है मन की बात.

0: રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનું સમયપત્રક જાહેર કર્યું છે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા, કેન્દ્રીય પ્રધાનો જ્યોર્જ કુરિયન અને રવનીતસિંહ સહિત અનેક સભ્યોનો કાર્યકાળ આવતા મહિને સમાપ્ત થઈ રહ્યો છે. આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં 4, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 3, ઝારખંડમાં 2 અને મણિપુર, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમમાં 1-1 બેઠક માટે ચૂંટણી યોજાશે. આ માટે જાહેરનામું 1 જૂને બહાર પાડવામાં આવશે અને 18 જૂને મતદાન થશે. મતગણતરી પણ તે જ દિવસે યોજાશે. પંચે મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં રાજ્યસભાની 1-1 બેઠક માટે પેટાચૂંટણીની પણ જાહેરાત કરી છે. તામિલનાડુમાં આજે જોસેફ વિજયના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળમાં વધુ 2 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો. વીસીકેના વન્નિયા રાસુ અને આઈયુએમએલના એએમ શાહજહાં મંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ વિશ્વનાથ આર્લેકરે ચેન્નાઈના લોકભવન ખાતે મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ સાથે મંત્રીમંડળમાં મંત્રીઓની સંખ્યા 35 થઈ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
1: ક્વાડ દેશોના વિદેશમંત્રીઓની બેઠક 26 મેના દિવસે નવી દિલ્હીમાં યોજાશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરના આમંત્રણ પર ઓસ્ટ્રેલિયા અને જાપાનના વિદેશમંત્રી અને અમેરિકાના રાજ્યમંત્રી માર્કો રૂબિયો આ બેઠકમાં ભાગ લેવા માટે નવી દિલ્હી આવી રહ્યા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે વોશિંગ્ટન ડીસીમાં યોજાયેલી મુક્ત અને ખુલ્લા ઇન્ડો પેસિફિક માટે ક્વાડ ચર્ચા આગળ વધશે. નવી દિલ્હીમાં ઓસ્ટ્રેલિયા અને જાપાનના વિદેશમંત્રીઓ અને અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ વિદેશમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠકો કરે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે. આજે આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા દિવસ નિમિત્તે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે નાગરિકોને બધા જીવો માટે એક સહિયારું ભવિષ્ય બનાવવા મદદ કરવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી યાદવે કહ્યું કે આ વર્ષની વિષયવસ્તુ વૈશ્વિક અસર માટે સ્થાનિક રીતે કાર્ય કરો, જૈવ વિવિધતાના નુકસાનને રોકવા માટે દરેકને પ્રયત્નશીલ રહેવા અનુરોધ છે. તેમણે કહ્યું કે સમૃદ્ધ જૈવ વિવિધતા ટકાઉ વિકાસના અસંખ્ય પડકારોનો ઉકેલ ધરાવે છે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યું કે અમેરિકા જરૂર પડીએ ભારતને ઉર્જા આપવા તૈયાર છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાના કારણે ભારતમાં ઉર્જાના ભાવમાં વધારો થવા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે આ નિવેદન આપ્યું હતું. વિદેશમંત્રીએ સ્વીડન અને ભારતની યાત્રા માટે રવાના થતી વખતે પત્રકારો સાથે વાત કરી હતી. ભારતને એક મહાન ભાગીદાર ગણાવતા તેમણે કહ્યું હતું કે આ યાત્રા દરમિયાન તેમને ક્વાડ દેશોના વિદેશમંત્રીઓ સાથે મુલાકાત કરવાની તક મળશે.
2: ભારત કે સાથ બહુ કુછ કરને કો હૈ, વો એક મહાન સહયોગી ઓર સાઝેદાર હૈ. યહ એક મહત્વપૂર્ણ યાત્રા હૈ. મુજે લગતા હૈ કે હમારે પાસ બાત કરને કે લિયે બહુ કુછ હોગા ઓર હમ વહાં ક્વાડ કે સાથ ભી બેઠક કરેંગે. વિદેશ મંત્રી કે રૂપ મે મેરી પહેલી બેઠક ક્વાડ કે સાથ હી હુઈ થી. મુજે ખુશી હૈ કે હમ અબ ભારત મે યહ બેઠક કર પા રહે હૈ ઓર હમ ઇસ સાલ કે અંત મે ભી એક ઓર બેઠક કરેંગે.
1: શ્રી રૂબિયો આવતીકાલથી 26 મે દરમિયાન ભારતની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ કોલકાતા, આગ્રા, જયપુર અને નવી દિલ્હીની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા પોલેન્ડમાં 5,000 વધારાના સૈનિક મોકલશે. અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યા પ્રમાણે યુરોપમાં તૈનાત અમેરિકન સૈનિકોની સંખ્યા 4,000થી ઘટાડીને 3,000 કરવામાં આવી છે. એક નિવેદનમાં સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ નિર્ણયના કારણે પોલેન્ડમાં અમેરિકન સૈનિકોની તૈનાતીમાં કામચલાઉ વિલંબ થયો છે. મંત્રાલયે પોલેન્ડને અમેરિકાનો આદર્શ સાથી ગણાવ્યો છે. અહેવાલો અનુસાર હાલમાં યુરોપમાં લગભગ 80,000 અમેરિકન સૈનિકો છે, તેમાંથી લગભગ 10,000 સૈનિકો પોલેન્ડમાં છે. આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ હૈદરાબાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. દરમિયાન ગઈકાલે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 89 રનથી પરાજય આપ્યો હતો. ગુજરાત ટાઇટન્સના 230 રનના લક્ષ્ય સામે ચેન્નાઈ સુપર કિંગ્સ 13 ઓવર અને 4 બોલમાં 140 રનમાં ઓલ આઉટ થયું હતું. મોહમ્મદ સિરાજને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નવી દિલ્હીમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા અંગે બેઠક.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે

કહ્યું કે અનેક પડકારો છતાં સરહદ સલામતી દળે રાષ્ટ્રનું ગૌરવ સતત જાળવી રાખ્યું છે. ગુજરાત સહિત 10 રાજ્યોમાં 24 રાજ્યસભા બેઠકો માટે 18 જૂને મતદાન થશે. ક્વાડ દેશોના વિદેશમંત્રીઓની બેઠક 26 મેના દિવસે નવી દિલ્હીમાં યોજાશે અને આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના સમાચાર. રાજ્યની 4 સહિત દેશની 24 રાજ્યસભાની બેઠકો પર દ્વિવાર્ષિક ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં રામ મોકરિયા, નરહરી અમીન, શક્તિસિંહ ગોહિલ અને રમીલાબેન બારાનો કાર્યકાળ 21 જૂને પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે 18 જૂને મતદાન થશે, જ્યારે તે જ દિવસે સાંજે 5 વાગે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી પંચની યાદીમાં જણાવ્યા પ્રમાણે 1 જૂને ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 8 જૂન રહેશે, જ્યારે 11 જૂન સુધી ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે. રાજ્યમાં વધુ 7 સ્થળોએ વીજ પ્રવાહ નિયમન માટેનું ઉપકરણ સ્ટેટિક સિંક્રોનસ કમ્પેન્સેટર એટલે કે સ્ટાર્ટકોમ સ્થપાશે. આ પહેલ હેઠળ હાલના 6 220 કેવી સબસ્ટેશન અને આવનારા 400 કેવી ધોલેરા 2 સબસ્ટેશન ખાતે સ્ટાર્ટકોમ સ્થાપવામાં આવશે, જે રાજ્યના વીજ માળખાને વધુ મજબૂત બનાવશે અને દરેક માટે ગુણવત્તાસભર તથા વિશ્વસનીય વીજ પુરવઠો સુનિશ્ચિત કરશે. સ્માર્ટ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર તરીકે ઓળખાતી આ પ્રણાલી ગ્રીડમાં વોલ્ટેજ સ્થિરતા, સતત વીજ પ્રવાહ સુનિશ્ચિત કરે છે અને ગ્રીડમાં કોઈ ફેરફાર થાય તો તરત જ પ્રતિક્રિયા આપે છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ગીર સોમનાથના ટીમ્બડી સબસ્ટેશન ખાતે રાજ્યનું પ્રથમ અદ્યતન સ્ટાર્ટકોમ સ્થાપિત કરીને પાવર ગ્રીડને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું. રાજ્યનું ડિજીલોકર ઇન્ટિગ્રેશનમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાષ્ટ્રીય સ્તરે સન્માન કરાયું. આ સાથે બસ પરિવહન ક્ષેત્રે ટેકનોલોજીના શ્રેષ્ઠ ઉપયોગ માટે પણ ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે પુરસ્કૃત કરાયું. નવી દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં ડિજીલોકર ઇન્ટિગ્રેશનમાં યોગદાન બદલ ગુજરાત સહિત કર્ણાટક, કેરલમ, નાગાલેન્ડ અને રાજસ્થાનના અધિકારીઓ સહિત સ્ટેટ ઇ ગવર્નન્સ મિશન ટીમનું પણ રાષ્ટ્રીય સ્તરે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં હવે ડિજિટલ દિવ્યાંગતા પ્રમાણપત્રો પણ ડિજીલોકર પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેને બતાવીને દિવ્યાંગ નાગરિકો સરળતાથી નિઃશુલ્ક સરકારી પરિવહનનો લાભ મેળવી શકે છે. પંચમહાલના હાલોલ તાલુકાના પાટિયાના મુવાડા વિસ્તારમાં કરંટ લાગવાથી છોટાઉદેપુર જિલ્લાના 2 યુવકોના મોત થયા હોવાના અહેવાલ છે. પ્રાથમિક માહિતી મુજબ રૂમ સાથે જોડાયેલા લોખંડના સળિયામાં વીજ કરંટ ઉતરતા બંને યુવકોને કરંટ લાગ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વસ્તી ગણતરી 2027 અંતર્ગત રાજ્યમાં સ્વગણતરી પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્યના મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સહિત નાગરિકો પણ આ પ્રક્રિયામાં હર્ષભેર ભાગ લઈ રહ્યા છે, ત્યારે દાહોદ જિલ્લાના નાગરિકોને સ્વવસ્તી ગણતરીમાં સહભાગી થવા જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ અનુરોધ કર્યો હતો.
1: આગામી 1 જૂનથી જયારે વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, એ પહેલા તંત્ર દ્વારા અને સરકાર દ્વારા અભિગમ લેવામાં આવ્યો છે કે 17 મે થી ઓનલાઈન પોર્ટલ ઉપર પણ 100 વસ્તી ગણતરી કરી શકાય છે. એ માટે થઈને વેબ પોર્ટલ પર sec.census.gov.in પર જાગૃત નાગરિકો જઈ અને પોતાના કુટુંબની સચોટ માહિતી એમાં આપી શકે છે.
0: સાબરકાંઠાના તલોદ તાલુકાના રોઝડ ગામમાં આવેલી ભોલેનાથ ડેરી પર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ઓચિંતી તપાસ કરીને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ ડેરીમાં મોટાપાયે ભેળસેળવાળો માવો બનાવવામાં આવતો હતો. ઉપરાંત કોઈપણ પ્રકારના જરૂરી સરકારી લાયસન્સ વિના જ સ્વીટ બરફીનું ગેરકાયદેસર ઉત્પાદન કરાતું હતું. આ સાથે ડેરીમાંથી અંદાજે 5 લાખથી વધુ કિંમતનો 2548 કિલોગ્રામ ભેળસેળયુક્ત માવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ગાંધીનગરના લવાડ ગામ ખાતે આવેલી સંસ્થા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને પીપલ્સ આર્મ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આગામી 29 મે થી 2 જૂન દરમિયાન 4th નેશનલ આર્મ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરાયું છે. આ સ્પર્ધામાં દેશના 25 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 780થી વધુ રજીસ્ટ્રેશન થયા છે. યજમાન ગુજરાતમાંથી પણ 105 જેટલા ખેલાડીઓએ આ સ્પર્ધા માટે નોંધણી કરાવી છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાએ રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ગણદેવીના ખાપરવાડા ગામની દીકરી કશિશ રાઠોડે આંધ્રપ્રદેશ ખાતે યોજાયેલી નેશનલ એથ્લેટિક ચેમ્પિયનશીપમાં પ્રદર્શન કરીને આગામી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. કશિશે પાવરલિફ્ટિંગની વિવિધ કેટેગરીમાં કુલ 3 મેડલ જીતીને કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય કર્યું છે. મહેસાણા મહાનગર

મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગરમીથી બચવા માટે જનજાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે. શહેરમાં 38થી વધુ જાહેર સ્થળો પર બેનર દ્વારા લોકોને ગરમીથી બચવાના ઉપાયો અંગે માહિતી અપાઈ રહી છે. જાહેર સ્થળોએ મફત પીવાના પાણીની તેમજ તમામ મિનરલ વોટર પ્લાન્ટ ખાતે મફત ઓઆરએસ પાણીના વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov

0: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ફ્રીકવન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
3: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
3: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી

દી કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07 9 232 58 490.

મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે.

0: टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-4।
2: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
3: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે। કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે।
2: પપ્પા, હવે લાઈનમાં નથી ઊભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે।
3: શું વાત કરે છે?
2: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે।
4: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન

0: ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

0: આ ગીત આપે સાંભળ્યું લતા મંગેશકર અને સાથીદારોના સ્વરે ગવાયેલ ફિલ્મ ગંગા જમુના સરસ્વતીનું. મિત્રો, આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.
1: સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
3: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
2: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું, આ જુઓ સુગમ ડિજિટલ ગુજરાત.
3: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
2: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
4: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: સુનેવું.
1: મનસુખભાઈ ક્યાં ચાલ્યા?
2: કચેરી એ દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
1: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
2: ફોન થી શું થાય?
1: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
2: અરે વાહ, તો હવે કચેરી જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના પ્રયત્નો ના ફળ સ્વરૂપે હવે આવક નો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
4: જન જન ની વાણી, શુભ વાણી, લાભ વાણી, આકાશવાણી. જી હા દોસ્તો, મધ્ય ગુજરાત નું ગૌરવવંતુ રેડિયો પ્રસારણ આકાશવાણી ગોધરા, એટલે FM ગોધરા 102.2 MHz પર.
5: ઓમ શાંતિ ઓમ શાંતિ શાંતિ ઓમ.
4: પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના છેવાડાના લાખો વ્યક્તિઓ સુધી પહોંચાડો આપના ધંધા રોજગારની વાત FM ગોધરા પર જાહેરાત આપીને, અને કરો આપના ધંધાની વૃદ્ધિ અનેક ગણી. આપના વ્યાપાર વૃદ્ધિનો વિશ્વાસ, એટલે FM ગોધરા 102.2 MHz પર. સંપર્ક કરો
6: 999-8389-833, 999-8389-833.
7: આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું, અને હવે પ્રસ્તુત છે આજનો પ્રાયોજિત કાર્યક્રમ NCERT

આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. મોહમ્મદ રફીના સ્વરે ગવાયેલ તકદીર ફિલ્મના આ ગીતથી. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારીલાલ.

પંચમહાલ દાહોદ અને મહીસાગરની પ્રગતિનો વિશ્વાસ. નવી મારુતિ સુઝુકી ઈ વિટારા 543 કિલોમીટર રેન્જ, 7 એરબેગ્સ, એડાસ લેવલ 2, ભારત એનકેપ 5 સ્ટાર સેફ્ટી. આજે જ મુલાકાત લો. આરબી કાર્સ નેક્સા ગોધરા. ફોન 75750 91129. ઈ વિટારા, નિર્ભય ભવિષ્યની સફર.

ગીત ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું લતા મંગેશકર અને મોહમ્મદ રફીના સ્વરે, જેને સંગીત આપ્યું હતું કલ્યાણજી આનંદજીએ. કાર્યક્રમમાં હવે પછીનું ગીત સાંભળીએ, હીર રાંઝા ફિલ્મનું મોહમ્મદ રફીના સ્વરે ગવાયેલ. સંગીતકાર છે મદન મોહન અને ગીતકાર કૈફી આઝમી.

ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય અત્યારે સાંજના 6:23 થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. પ્રસારણ છે FM ગોધરાનું.

બ્લેકમેલ ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું કિશોર કુમારના સ્વરે ગવાયેલ. ફરી એકવાર સાંભળીએ કિશોર કુમારના સ્વરને અનુરોધ ફિલ્મના આ ગીતમાં.

આશા ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું લતા મંગેશકરના સ્વરે ગવાયેલ. કાર્યક્રમમાં હવે પછીનું ગીત છે લતા મંગેશકર અને સુરેશ વાડકરના સ્વરે ગવાયેલ પ્રેમરોગ ફિલ્મનું. ગીતકાર છે આનંદ બક્ષી અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ.

મિત્રો, સમય અત્યારે સાંજના 6:53 થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. પ્રસારણ છે FM ગોધરાનું.

0: વાગી અને 53 મિનિટ થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમોહર. પ્રસારણ છે FM ગોધરાનું.
1: સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.

કાર્યક્રમમાં હવે સાંભળીએ લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરે ગવાયેલ મજરૂહ સુલતાનપુરીની આ ગીત રચના, જેને સંગીત આપ્યું છે રાજેશ રોશને. ફિલ્મનું નામ છે દૂસરા આદમી.

કાર્યક્રમમાં હવે સાંભળીએ ગુલઝારની આ ગીત રચના, જેને સંગીત આપ્યું છે આરડી બર્મને. ફિલ્મનું નામ છે માસૂમ અને ગાયક કલાકાર છે લતા મંગેશકર.

કાર્યક્રમમાં હવે પછીનું ગીત છે કિશોર કુમાર અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરે ગવાયેલ કામચોર ફિલ્મનું, જેને સંગીત આપ્યું છે રાજેશ રોશને.

મિત્રો, આ અંતિમ ગીત સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર સમાપ્ત કરવાની આપની મિત્ર મનીષા ડામોરને રજા આપશો. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે થોડી જ વારમાં 7:10 સાંભળીએ પ્રાદેશિક સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યની ચાર સહિત રાજ્યસભાની 24 બેઠક પર ચૂંટણી જાહેર. ભુજથી દિલ્હી માટેની નવી એક્સપ્રેસ ટ્રેનનો આજથી પ્રારંભ. અમદાવાદ હવાઈ મથક પરથી 20 કરોડથી વધુનો માદક પદાર્થ પકડાયો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહી. અને નવસારીના ગણદેવીની કશિશ રાઠોડની એશિયન ગેમ્સ માટે પસંદગી. સમાચાર વિગતવાર. રાજ્યની ચાર સહિત દેશની 24 રાજ્યસભાની બેઠક પર દ્વિવાર્ષિક ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં રામ મોકરિયા, નરહરિ અમીન, શક્તિસિંહ ગોહિલ અને રમીલાબેન બારાનો કાર્યકાળ 21 જૂને પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે 18 જૂને મતદાન થશે, જ્યારે તે જ દિવસે સાંજે 5 વાગ્યે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી પંચની યાદીમાં જણાવ્યા પ્રમાણે 1 જૂને ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 8 જૂન રહેશે, જ્યારે 11 જૂન સુધી ઉમેદવાર પત્ર પરત ખેંચી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભુજથી દિલ્હી માટેની નવી એક્સપ્રેસ ટ્રેનનો આજથી પ્રારંભ થયો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કચ્છને નવી દિલ્હી સાથે જોડતી સીધી રેલ સેવાની ભેટ તેમજ તાજેતરમાં અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ પ્રોજેક્ટ મંજૂરીની ભેટ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતીય રેલવે એ પરિવહનની એક મહત્વપૂર્ણ કડી છે અને પ્રધાનમંત્રીના નેતૃત્વ ગત 12 વર્ષમાં રેલવેનો મોટા પાયે કાયાકલ્પ થયું છે. આ પ્રસંગે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડે પ્રતિક્રિયા આપી હતી.
1: યહાં સે ભુજ સે રાજસ્થાન હોતે હુ દિલ્હી કી ડાયરેક્ટ સેવા આજ સે શરૂ કી ગઈ. માનનીય મંત્રી જી ને ઇસકો ઝંડી દિખા કે ચાલુ કિયા હૈ ઓર ગુજરાત કો ઇસ બાર 17,000 સે જ્યાદા કરોડ કી કેપેક્સ દી ગઈ હૈ ઓર ઉસકે અંતર્ગત પૂરે ગુજરાત મે કાર્ય હો રહા હૈ. ઓર યહાં પર ભુજ કી બાત કરે તો ભુજ મે આપ અગસ્ત કે એન્ડ તક સપ્ટેમ્બર મે દેખેંગે કે યે સ્ટેશન બિલ્ડિંગ બન કરકે તૈયાર હો જાયેગી ઓર લગાતાર પૂરે રાજ્ય મે નયે નયે ટ્રેન્સ ચલેંગે ઓર નયી પરિયોજનાએ પર કામ હો રહી હૈ.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રશિયન ફેડરેશનના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ ઇવાન ફેતિસોવે સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. તેઓએ આ બેઠકમાં ગુજરાત સાથે મેરીટાઇમ, શિપ બિલ્ડિંગ અને શિક્ષણ ક્ષેત્રે સહભાગી

0: ભાગીતા અને સંકલન માટે તત્પરતા દર્શાવી હતી. સાથે જ રશિયામાં સેન્ટ પીટર્સબર્ગમાં યોજાનારી બિઝનેસ સમિટમાં જોડાવા મુખ્યમંત્રીને આમંત્રણ અપાયું હતું. તો મુખ્યમંત્રીશ્રીએ પણ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે રશિયાનું ડેલિગેશન મોકલવા માટે પણ નિમંત્રણ પાઠવ્યું હતું. દેવભૂમિ દ્વારકામાં સંભવિત પેટ્રોલ ડીઝલની અછતને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા આગોતરા પગલાં ભરવામાં આવી રહ્યા છે. ખંભાળિયા મામલતદાર દ્વારા પેટ્રોલ પંપ સંચાલકો સાથે બેઠક કરી બેરલમાં ડીઝલ ભરાવવા આવતા ખેડૂતો માટે આધાર કાર્ડ, 7-12 નકલ તેમજ ટ્રેક્ટરની આરસી બુક રજૂ કરવા અપીલ કરવામાં આવી છે. આ દસ્તાવેજની ખરાઈ થયા બાદ જ ખેડૂતોને વધુમાં વધુ 200 લીટર જેટલું ડીઝલ આપવામાં આવશે.
1: કે આપણા તાલુકામાં ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, આથી ડીઝલ નહીં મળે એવી કોઈ પણ ખોટી અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને બિનજરૂરી સંગ્રહ કરવાનું ટાળવું. હાલ જરૂર હોય તો પંપ પર બધાને ડીઝલનું વેચાણ ચાલુ જ છે. સરકારશ્રીની સૂચના મુજબ હાલ ખેડૂતોને ખુલ્લા પાત્ર અને બેરલની અંદર ડીઝલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તો એ બાબતે અમે અહીંયાથી યોગ્ય ખરાઈ થાય અને સાચા વ્યક્તિને જ ડીઝલનો જથ્થો મળે એ બાબતે સૂચના આપવામાં આવેલી છે.
0: પરંતુ બીજી તરફ ખેડૂતના દસ્તાવેજમાં સ્પેલિંગ ભૂલ અથવા જૂના રેકોર્ડ હોવાના કારણે ચકાસણીમાં મુશ્કેલી પણ ઉભી થઈ રહી છે. પેટ્રોલ પંપ પર કલાકો સુધી રાહ જોયા બાદ પણ કેટલાક ખેડૂતોને ડીઝલ ન મળતા નારાજગી જોવા મળી રહી છે. આ સાથે જ કચ્છમાં ઇંધણનો પૂરતો જથ્થો જાળવી રાખવા કચ્છ કલેક્ટર દ્વારા બેઠકમાં સરકારની ગાઈડલાઈન અનુસાર ડીઝલનું સુચારૂ વિતરણ થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. અમરેલીમાં પણ પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ જિલ્લા પુરવઠા અધિકારીએ અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ કરી. સુરત આર્થિક ગુના નિવારણ શાખાએ અંકલેશ્વરમાં નકલી યસ બેંક ખાતા સાથે સંકળાયેલા 4 કરોડ રૂપિયાના જમીન છેતરપિંડીના કેસમાં આરોપી અસમત ખાનની ધરપકડ કરી હતી. એસીપી જીએ સરવૈયાએ જણાવ્યું હતું કે આરોપીઓએ બેંક કર્મચારી અને મુખ્ય આરોપી રવિ કોલડિયા સાથે મળીને એનઆરઆઈ જમીન માલિકોની નકલી સહી કરી બોગસ ખાતું ખોલાવ્યું હતું અને ચેકની રકમનો વ્યક્તિગત ઉપયોગ કર્યો હતો.
2: विश्वासघात और धोखाधड़ी से पैसा लेके गलत अकाउंट में डाल के और अपने अंगत उपयोग में ले लिया, इस प्रकार की एक फरियाद हमने दाखिल की थी. ये फरियाद में हमने जो गलत अकाउंट ओपन करवाए थे वो बैंक के एम्प्लॉइज को हमने अरेस्ट किया है. साथ में जो मध्यस्थी की भूमिका जिसने निभाई थी वो आरोपी को आज हमने अरेस्ट किया. गलत सिग्नेचर करके अकाउंट ओपन करवाए थे वो आरोपी को हमने अरेस्ट किया है. तहकीकात अभी चालू है. ये 5.5 करोड़ रुपए के आसपास की टोटल डील थी.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરી શકશો. અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી થાઈ એરવેઝમાં આવેલા મુસાફર પાસેથી 20 કિલોથી વધુ માદક પદાર્થનો જથ્થો પકડાયો છે. આંતરરાષ્ટ્રીય બજાર કિંમત પ્રમાણે ગાંજાના 1 કિલોની 1 કરોડ કિંમત આંકવામાં આવે છે, જેથી આ 20 કિલોથી વધુ જથ્થાની કિંમત 20 કરોડથી વધુ માનવામાં આવે છે. દિલ્હીથી બેંકોક જઈને માદક પદાર્થના જથ્થા સાથે અમદાવાદ આવેલા ઉત્તર પ્રદેશના મુસાફરને સીમા શુલ્ક વિભાગે ઝડપી પાડ્યો હતો. આ ધરપકડ પામેલા આરોપીને વધુ તપાસ માટે DRIને સોંપાયો છે. DRIએ આરોપી અંગત શ્રીવાસ્તવ આ જથ્થો ક્યાંથી કોની પાસે લઈને આવ્યો હતો અને તે કોને આપવા લાવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા વાર્ષિક EKYCની પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવી. ગુજરાતના તમામ ખેડૂતોને આગામી 30 જૂન સુધી આ પ્રક્રિયા પૂર્ણ કરાવી લેવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરાયો છે. લાભાર્થી ફેસ ઓથેન્ટિકેશન, બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન અથવા PM કિસાન મોબાઈલ એપ મારફતે સરળતાથી EKYCની પ્રક્રિયા કરી શકે છે. ઉલ્લેખનીય છે કે યોજનાના નિયમમાં ફેરફાર કરાતા સહાય માત્ર એવા જ લાભાર્થીને મળશે જેમણે EKYCની પ્રક્રિયા પૂર્ણ કરી હશે. હિન્દીમાં મૌલિક પુસ્તક લેખન અને અનુવાદને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલય દ્વારા રાજભાષા ગૌરવ પુરસ્કાર યોજના લાગુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ વિજ્ઞાન અને તકનીકી, કાયદો અને સુરક્ષા, સંસ્કૃતિ અને કળા શ્રેણી અને અનુવાદિત પુસ્તક માટે પુરસ્કાર આમ કુલ 5 શ્રેણીમાં પુરસ્કાર આપવામાં આવશે. આ યોજના હેઠળ પ્રથમ શ્રેણીમાં પ્રથમ પુરસ્કાર 2 લાખ રૂપિયા, જ્યારે અન્ય શ્રેણીના પ્રથમ પુરસ્કારને 1,50,000 રૂપિયાનું ઇનામ જાહેર કરાયું છે. આ ઉપરાંત અન્ય ઇનામ પણ જાહેર કરાયા છે. આ માટે પુસ્તક નિર્ધારિત વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલું અને ઓછામાં ઓછું 100 પેજનું હોવું જરૂરી છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે અને આવતીકાલે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ગીર સોમનાથ, અમરેલી, નવસારી, તાપી, ડાંગ, ભાવનગર, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન જામનગરના કાલાવાડ પંથકમાં કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. દિવસભરના તડકા બાદ બપોરે અચાનક ગાજવીજ સાથે વરસાદ થતાં ખેડૂતો ઉનાળુ પાકને લઈને ચિંતામાં મુકાયા હતા. જોકે છેલ્લા 24 કલાકમાં રાજ્યના દરેક શહેરમાં મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે, જેમાં સૌથી

0: સૌથી વધુ રાજકોટમાં 43.5 ડિગ્રી, જ્યારે વેરાવળમાં સૌથી ઓછું 32.8 ડિગ્રી તાપમાન રહ્યું હતું. રાજ્યમાં આજે અકસ્માત અને વીજકરંટની અલગ અલગ ઘટનામાં 4 લોકોના મોત થયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના તલસાણા ગામ પાસે ટ્રેક્ટર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મોત થયા છે. લખતર તાલુકાના ભાથરિયા ગામના 2 વ્યક્તિ મોપેડ પર શાહપુરથી પોતાના ગામ પરત આવી રહ્યા હતા ત્યારે ટ્રેક્ટર સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં બંનેના મોત થયા હતા. જ્યારે પંચમહાલના હાલોલમાં વીજકરંટ લાગતા 2ના મોત થયા હતા. પાટિયાના મુવાડા વિસ્તારમાં રૂમ સાથે જોડાયેલા લોખંડના સળિયામાં વીજકરંટ ઉતરતા બંને યુવકોને કરંટ લાગ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નવસારીના ગણદેવી તાલુકાની કશિશ રાઠોડ કુલ 327.5 કિલોગ્રામ વજન ઉંચકી એશિયન ગેમ્સ માટે ક્વોલિફાઈ થઈ છે. કશિશ સ્કોટમાં 132.5 કિલો વજન ઉંચકી સુવર્ણ, બેન્ચ પ્રેસમાં 55 કિલો અને ડેડ લિફ્ટમાં 140 કિલોગ્રામ વજન ઉંચકી કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. આમ કુલ 327.5 કિલોગ્રામ વજન ઉંચકી કોમનવેલ્થ અને એશિયન ગેમ્સ માટે ક્વોલિફાઈ થવાનો માર્ગ મોકળો કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધા માટે ક્વોલિફાઈ થવા માટે 325 કિલોગ્રામ વજન ઉંચકવાનો નિર્ધારિત માપદંડ હોય છે. ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે આગામી 29થી 4 આર્મ્સ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશીપનું 2026નું આયોજન કરાયું છે, જેમાં 27 રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા 2000થી વધુ ખેલાડી ભાગ લઈ રહ્યા છે. અત્યાર સુધી 780થી વધુ રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. યજમાન ગુજરાતમાંથી પણ 105 જેટલા ખેલાડી આ સ્પર્ધા માટે નોંધણી કરાવી છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના અધિકારી ડોક્ટર ધર્મેશકુમાર પ્રજાપતિએ જણાવ્યું હતું કે ખાસ કરી દિવ્યાંગ ખેલાડી માટેની આ પેરા આર્મ રેસલિંગ આ ઇવેન્ટને વધુ પ્રેરણાદાયી બનાવશે. આ અંગે વધુ માહિતી આપે છે રમતગમત તાલીમ અધિકારી કલ્પેશ શર્મા.
1: हो रही है कि हमारे विश्वविद्यालय के अंदर गुजरात आर्म रेसलिंग एसोसिएशन के सहयोग से हम 4th राष्ट्रीय आर्म रेसलिंग और पैरा आर्म रेसलिंग चैंपियनशिप 2026 का आयोजन इस महीने की 29 तारीख से लेकर 2 जून तक कर रहे हैं. अभी तक विभिन्न राज्यों से कुल मिला के 1800 से 2000 पार्टिसिपेंट्स का आयोजन हम करने वाले हैं. एथलीट्स को रहने की और ट्रांसपोर्टेशन फैसिलिटीज, फूडिंग फैसिलिटीज हम प्रोवाइड कर रहे हैं.
0: વલસાડના વાપીના 5 વર્ષીય બાળકે માત્ર 2 મિનિટ 30 સેકન્ડમાં 44.8 મીટર સ્વિમિંગ પૂર્ણ કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. દૈવિત શાહે ઓછા સમયમાં વધુ અંતર કાપવાનો રેકોર્ડ પોતાના નામે કરતા શહેરજનોમાં ખુશી જોવા મળી રહી છે. ભુજ ખાતે સ્થાનિક સ્તરે કાર્ય વૈશ્વિક સ્તરે પ્રભાવ થીમ સાથે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ, ગાઇડ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં સ્થાનિક કક્ષાએ પર્યાવરણ સંરક્ષણના પ્રયાસ વધારવા નિષ્ણાતોએ માર્ગદર્શન કહ્યું હતું કે જૈવ વિવિધતા એ માનવ જીવનનો અભિન્ન ભાગ છે. આ તકે કચ્છ વન વર્તુળના વન સંરક્ષક ડોક્ટર ધીરજ મિત્તલે જણાવ્યું કે ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ ગુનેરી ઇનલેન્ડ મેંગ્રુવ એ પ્રકૃતિને કચ્છને વિશેષ દિન છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યની 4 સહિત રાજ્યસભાની 24 બેઠક પર ચૂંટણી જાહેર. ભુજથી દિલ્હી માટેની નવી એક્સપ્રેસ ટ્રેનનો આજથી પ્રારંભ. અમદાવાદ હવાઈ મથક પરથી 20 કરોડથી વધુનો માદક પદાર્થ પકડાયો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહી અને નવસારીના ગણદેવીની કશિશ રાઠોડની એશિયન ગેમ્સ માટે પસંદગી. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્સ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે.
3: આકાશવાણી ગોધરા પ્રસ્તુત છે કૃષિ જગત કાર્યક્રમ.
4: એ રામ રામ ડાભે, રામ રામ.
3: એ રામ રામ કાનજીભાઈ, રામ રામ. રામ રામ
4: ડાભે.
3: હા,
4: આજકાલ તમે દેખાતા રહી શું ફરો છો
3: ભાઈ? દેખાવાની વાત, અરે આજકાલ તો છે ને તો લગ્નોની હમણાં મોસમ ચાલે છે
4: એમ.
3: ઓ, લગ્નો એટલો ફાલ્યા ફૂલ્યા છે ભાઈ કે ઘેરે એકે મોણહ નહીં રહેતું. એક દાડામાં 3-3 ને 4-4 લગ્ન છે.
4: પણ હું તમને એમ કહું છું,
3: હા,
4: કે આ વર્ષે જેટલો લગ્નો થયો છે ને,
3: હા,
4: એટલો તો મેં મારા જીવન દરમિયાન કોઈ વર્ષે ને જોયો ભાઈ.
3: કોનજીભાઈ, એનું કારણ છે વસ્તી વધારો એટલો બધો વધ્યો છે ને, પછી લગ્નો થાય જ ને ભાઈ.
4: ભાઈ મારા ગામે 20-25 લગ્ન થઈ જાય. બોલો
3: ભાઈ, 20-25 લગ્ન થઈ જાઉં. પણ કોનજીભાઈ, વાત એમ છે કે આપણા સંસારનો નિયમ છે લગ્ન પ્રથાનો, બરાબર. અમુક દેશોમાં તો લગ્ન પ્રથાને કોઈ માનતા જ નહીં
4: એમ.
3: ઓહ,

0: ભાઈ આ
1: એ
0: તો
1: તો એમ કે છે રિલેશનશીપ એમ કે છે. હવે ચો હારું મન તો એ ખબર નહીં પડતી કે શું છે
0: ભાઈ. હવે છે ને દેહે દેહની
1: હા
0: અને પરદેહે પરદેહની રીત રિવાજો છે, આચાર વિચાર છે, રહેણી કહેણી છે, એ બધું અલગ અલગ હોય. એટલે એમે આપણે જો બહુ ઝાઝી ચોંચ ડૂબાવા જઈએ ને તો આપણી જે સંસ્કૃતિ છે ને એનું સત્યાનાશ વરી જાય.
1: કોનજી ભાઈ એવું નહીં, તમારું મોનમું છે ને એ ભૂલ ભરેલું છે. આ પૃથ્વી પર જ્યારે દાદા આદમ અને ઈવ બેનો જન્મ થયો અને બે હાથે રહેતો શીખ્યો, ત્યારથી પુરુષ અને સ્ત્રી એને લગ્ન પ્રથાનું એક બંધન આપી અને બેને છે ને તો એક કરવામાં આવ્યા કે જેથી અનેકતા એ વધે નહીં, એટલા હારું આ લગ્ન પ્રથાનો જન્મ થયો. બાકી કોનજીભાઈ લગ્ન પ્રથા ક્યાં નહીં, દેશોમાં વિદેશોમાં. અરે તમને ખબર છે, એક જણાએ તો એમ કેવું છે કે આ એરોપ્લેનમાં લગ્ન કરેલો, અને એક જણાએ તો આ પોણીમાં ડૂબીને ડૂબકી મારીને લગ્ન કરેલો.
0: એમ
1: હો
0: ભાઈ, હવે આ બધા નવા નવા રીત રસમાં આ લોકો અજમાવે છે, પણ મને તો એમ કશું કોઈ તથ્ય જે છે એ કશું સમજાતું ને.
1: લગ્ન પ્રથાનું તથ્ય એટલું જ કે એનો સંબંધ અનૈતિક નથી, અને લોકોની પોતાની મરજીથી એકબીજાને અને કુટુંબ કબીલાની મરજીથી આ લગ્ન થાય છે, એ જ
0: વાત હશે. વાત હશે તમારી, પણ તમે કહો કે કોઈ પોણીમ બેસીને કરે, કોક આકાશમાં કે વેમોન મેં બેસીને કરે, પણ જે લગ્ન પ્રથા જે છે ભાઈ, ધરતી પર પંચ સપ્તપદી સાત ફેરા ફરીને તમે બ્રાહ્મણની સાક્ષીએ, પંચ એટલે કે પાંચ માણસોની સાક્ષીએ જે કરો એ જ બરોબર છે. પછી તમે પોણીમ ડૂબીને કરો લગ્ન, કે આકાશમાં કે વેમોન મેં લગ્ન કરો, એ મારા મોને આમ કઈ આવતું નથી એમ કઉ છું.
1: એ પછી
0: નાહકના બધા દેખાડા છે
1: કોનજીભાઈ. એમ તો લોકો કોર્ટમાં જઈને લગ્ન કરે છે,
0: બરાબર,
1: એ દેખાડો જ છે. હે એ જો સપ્તપદીના ફેરા ફરે છે
0: ભાઈ, એ એ શું છે,
1: એ કાયદાની ઓટી ઘૂટી નહીં પડે એટલા હારું એનો છે. બીજા લોકો છે તો મંદિરમાં જઈને લગ્ન કરે છે, હે એકબીજાને હાર પહેરાઈને આ લગ્ન થઈ જો,
0: બરાબર છે ભાઈ. લગ્ન એ પવિત્ર બંધન છે, આપણે કઈ ના પાડીએ છીએ.
1: ત્યારે પછી વાત એમ છે, આ તો છે ને
0: પણ
1: પોતાને ફાવે એ રીતે લોકો આ લગ્નના રિવાજને મૂલવે છે.
0: હા એમ કો, એ બરોબર, એ તમારી વાતને હું અનુબોધન આલશું. આ તો પેલા ગાડી સલવા વાળી વાત થઈ કે ગાડી ઉપર બેઠો એટલે કાયદાના નિયમ મુજબ કમ્પ્લીટ ચાલીની પીડે ચલાવવાની હોય, પણ ઘણા શું કરે છે, ગાડી ઉપર બેસીને ટંટ કરે છે.
1: હવે ટંટ કરે કે ના કરે, પણ ભાઈ છે ને ગાડી એક એવી વસ્તુ છે કે એના ઉપર બેઠેલો મોણા જો ઉતર્યો હેમખેમ તો વાત બરાબર છે,
0: બરોબર છે,
1: અને જો ના ઉતર્યો અને કંઈક થયું તો એ ભંગાર જેવો ભાગી જાય.
0: હવે તમને હું એક વાત કહી
1: દઉં,
0: લગ્ન પ્રથા જે છે ને આ પવિત્ર બંધન છે, એટલે આ સંસાર રૂપી રથનો જે આ પૈડો છે એ જો વ્યવસ્થિત હેંડ્યો તો તમારે સંસાર રૂપી ગાડું કમ્પ્લીટ સળસળાટ હેંડ્યું
1: જાય. હે એ તો હેડે
0: ને, પણ જો બે ભાઈ એક પૈડું ભોંજી જુ કે આડું અવરું થઈ જુ તો પછી તમે નહીં ઘરના કે નહીં ઘાટના.
1: કોનજીભાઈ એટલે એ આ તો એવું છે ને કે અમુક ગાડીઓને છે ને તો ચાર પૈડા વાળી ગાડી હોય ને તો એક પાછું સ્પેર વ્હીલ હોય, એટલે એ પૈડું જો ભાગી જાય ને કોનજીભાઈ તો એ પૈડાને જગ્યાએ બીજું પૈડું લોકો લગાડે છે, એને એમ કરીને આ સંસારને તો હેંડાળે છે. ઘણા લોકો છૂટા છેડા કરે છે,
0: હા એ કો,
1: હે, અને ઘણા વિધુર બને છે.
0: એ ભાઈ એ તો ભાઈ કુદરતી છે, તો મેઘ મરણ જન્મ
1: તહી છે ને. હું કરે છે કોનજીભાઈ કે બીજું સામાજિક રીતે લગ્ન કરી લાવે છે અથવા તો સામાજિક રીતે વળાઈ લાવે છે.
0: હા એ બરાબર.
1: હા એટલે આ તો સંસારને હેંડાળવો હોય ને
0: હવે
1: તો આ સંસારના જે રીતિ નિયમો જેને બનાવ્યા છે ને
0: એને અનુસરવું પડે,
1: એ નીતિ નિયમો એને જોઈ જોઈને બનાવ્યા છે.

0: વાત આશીષ પણ ડાયબ હું તમને એમ કહું કે સ્વાતરે બેઠા છીએ,
1: હા
0: તો પછી કહીશું કોઈ ખેતીવાડીની વાત આવવાની છે કે પછી કોઈ પશુપાલનની વાતો આવવાની છે.
1: કોનજીભાઈ,
0: હા
1: આ તો આ લગ્નોની વાતો ચાલતી હતી ને, અને આપણે રહ્યા સંસારી મોણા.
0: એ તો ભાઈ છે, જો આ તમે
1: એટલે હવે આપણે સંસારની વાતોમાં એવા પડ્યા ને. એટલે આ તો એવું છે ને કોનજીભાઈ કે જન્મ થયો સંસારમાં
0: હો
1: અને પછી મર્યાય પાછા સંસારમાં, એટલે આ તો જ્યાં સુધી હા ત્યાં સુધી હો. હે, એટલે સંસારની વાતો આપણે છૂટે નહીં, પણ હવે રેડિયો હોમરી લઈએ. આકાશવાણી ગોધરા પ્રસ્તુત છે કૃષિ જગત કાર્યક્રમ. કૃષિ જગત કાર્યક્રમનો આજનો વિષય છે પશુ રોગચાળો અને આરોગ્યલક્ષી પગલાં. પઠન તેજલ શુક્લ.
2: નમસ્કાર. પશુઓમાં અનેક ચેપી રોગચાળા થતા હોય છે. કેટલાક રોગો ઋતુ સંલગ્ન હોય છે, કેટલાક રોગો જીવલેણ હોય છે. ચેપી રોગ ઝડપથી ફેલાતા હોય છે. આ રોગના જીવાણુ કે વિષાણુઓનું વહન સંપર્કથી, વાસણ દ્વારા, પાણી દ્વારા, બૂટ ચપ્પલ દ્વારા, હવાથી, આમ અનેક રીતે થતું હોય છે. આ સંજોગોમાં રોગચાળા નિયંત્રણમાં આરોગ્યલક્ષી પગલાં લેવા જરૂરી છે. સામાન્ય રીતે પશુઓમાં રોગચાળો ફાટી નીકળે ત્યારે અસરગ્રસ્ત વિસ્તારમાં કે ગામમાં જે તે રોગ સામેની પ્રતિકારક રસી મૂકી રોગ નિયંત્રણમાં લેવાની પ્રથા ઘણી જૂની અને સચોટ છે. આ ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારમાં બીમાર પશુઓને સારવાર અપાય છે. ચેપી રોગનો ઉપદ્રવ થાય ત્યારે પગલાં લેતા કેટલીકવાર રોગચાળો કાબૂમાં આવતો નથી અને ગામના બે ચાર પશુઓમાં મર્યાદિત ન રહેતા આખા ગામના પશુઓને ભરડો લે છે. રોગચાળો ગંભીર સ્વરૂપ ધારણ કરે તો આજુબાજુના ગામોમાં પણ પ્રસરે છે. રોગચાળા સંદર્ભે રસીકરણ અને સારવાર ઉપરાંત અતિ મહત્વની બાબત છે સ્વચ્છતા તથા રોગચાળા વિસ્તારને જીવાણુ વિષાણુ મુક્ત કરવા લેવાતા પગલાં. આ બે બાબત પાયાની અને ઘણી મહત્વની છે. ફક્ત સારવાર તેમજ રસીકરણ ઉપયોગી જણાતા નથી અને રોગ સમયાંતરે જુદા જુદા વિસ્તારોમાં પ્રસરતો હોય તેમ લાગે છે. રોગચાળા નિયંત્રણના આયોજન વખતે ચેપી રોગ કયા જીવાણુ કે વિષાણુથી થાય છે તે જાણવું જરૂરી છે. ઉપરાંત કયા રસાયણ કે પગલાથી નાશ થઈ શકે છે અથવા કયું વાતાવરણ જીવાણુ વિષાણુને મદદરૂપ છે અને રોગ સાથી ફેલાય છે તેની જાણકારી પણ મહત્વની છે. આવી જાણકારી હોય તો જ અનુરૂપ પગલાં લઈ રોગચાળા નિયંત્રણ અસરકારક બનાવી શકાય. પશુઓ કે ઘેટામાં કાળિયો તાવ જેવો રોગચાળો ફાટી નીકળે તો આવા પશુને ફાડી અવયવ કે ચામડીનો ઉપયોગ ખતરનાક સાબિત થઈ શકે છે. મરણોત્તર તપાસ અન્વયે આવા પશુઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે તો પશુને જમીનમાં ઊંડે દાટી દઈ ગેમેક્સિન, ચૂનો, ડીડીટી જેવી દવા ઉપર છાંટી નિકાલ કરવો જરૂરી છે. ઉપરાંત આજુબાજુની જગ્યા 5-10% કોસ્ટિક સોડાના દ્રાવણથી સાફ કરવી પણ જરૂરી છે. આવી સફાઈ માટે 5-15% ફોર્મેલિનનું દ્રાવણ પણ એટલું જ ઉપયોગી નીવડે છે. જો આવા પગલાં લેવામાં ન આવે તો એન્થ્રેક્સના જીવાણુઓ સ્પોર બનાવી જમીનમાં વર્ષો સુધી જીવિત રહી ગમે ત્યારે જોખમરૂપ નીવડી શકે છે. તે જ રીતે સંસર્ગજન્ય ગર્ભપાત કરતા જીવાણુ બ્રુસેલ્લા અસરગ્રસ્ત ગાય ભેંસના દૂધ દ્વારા ચેપ ફેલાય છે અને આ જીવાણુ ઠંડા વાતાવરણમાં અચોક્કસ સમય સુધી જીવી શકે છે. ચેપયુક્ત પશુઓના છાણ, મૂત્ર, દૂધ અને લોકોના સંપર્ક વગેરેથી ચેપ એક પશુથી બીજા પશુમાં ફેલાય છે અને આ કારણથી જ ફક્ત સારવાર કે રસીકરણના પગલાં તદ્દન અપૂરતા સાબિત થાય છે. આપણે ચેપી રોગ ફેલાય અને નિયંત્રણમાં સ્વચ્છતા અને આનુષંગિક પગલાંનો થોડો વિચાર કર્યો. આ બાબતો ધ્યાને રાખી જ્યારે પણ કોઈ ચેપી રોગચાળો ફેલાય ત્યારે જીવાણુ કે વિષાણુઓ કેવા વાતાવરણમાં રહી શકે છે કે તેના પર કેવા રસાયણો વાપરવામાં આવે તો નાશ થાય છે વગેરે બાબત રોગ નિયંત્રણમાં મહત્વનો ભાગ ભજવે છે. કેટલાક

અગત્યના અને ક્ષેત્રીય કક્ષાએ થતા રોગચાળા સામેના પગલાંની માહિતી વિશે વાત કરીએ તો સૌપ્રથમ વાત કરીશું કાળિયો તાવ, જેને એન્થ્રેક્સ કહીએ છીએ. આ રોગ બેસિલસ એન્થ્રેસિસ નામના જીવાણુથી થાય છે. આ જીવાણુઓ અતિ ગરમ તથા અતિ ઠંડા વાતાવરણને અનુકૂળ થઈ શકે છે. હવાના પ્રાણવાયુ સાથેના સંપર્કથી સ્પોર બનાવે છે. સર્જિકલ સાધનો, ચીજવસ્તુ જીવાણુયુક્ત થઈ હોય તો 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 10 મિનિટ ઉકાળતા નાશ પામે છે. નિદાન માટે પોસ્ટમોર્ટમ કરેલ હોય તો મૃત શરીર ચામડા માટે અજાણતા ખોલવામાં આવે તો તે જગ્યા, આજુબાજુની જગ્યા, સાધનો 10% કોસ્ટિક સોડા, 15-20% ફોર્મેલિનથી સાફ કરવા તેમજ છંટકાવ કરવો. કાળિયા તાવથી મરણ પામેલ પશુને ખોલવા ન દેતા પશુ ચિકિત્સક અધિકારીએ તેની હાજરીમાં ઊંડો ખાડો ખોદાવી દાટી દેવો અને દાટતી વખતે DDT, BHC, ચૂનો, મીઠું જેવા પદાર્થનો છૂટથી ઉપયોગ કરવો. ખાડો પૂરેપૂરો માટીથી ઢાંકી તેના પર પણ ચૂનો, મીઠું વગેરે છાંટી આજુબાજુમાં કાંટા નાખી દેવા. આ રોગચાળા પશુને ચીરાય કે ફળાય નહીં તેમજ યોગ્ય નિકાલ થાય તે માટે કલેક્ટરશ્રીનું નોટિફિકેશન બહાર પડે તે માટે પણ કાર્યવાહી કરવી જોઈએ. હવે વાત કરીશું ગળસૂંઢા વિશે. આ રોગ રાજ્યમાં એન્ડેમિક છે અને 50% સુધી પશુઓના નેઝોફ્રેરિગ્સમાં જીવાણુઓની હાજરી હોઈ શકે અને અનુકૂળ વાતાવરણ મળતા રોગ પેદા કરે છે. આ રોગચાળામાં બીમાર પશુને તરત અલગ કરવું, તંદુરસ્ત પશુને 25-30 ફૂટ દૂર રાખી શકાય તો આ રોગના ફેલાવા પર નિયંત્રણ કરી શકાય. બીમાર પશુને તડકે બાંધવું, તડકા અને સૂકા વાતાવરણમાં સૂકી જમીનમાં જીવાણુ જીવિત રહી શકતા નથી. બીમાર પશુની સારવાર અને અન્ય તમામ પશુઓને તુરંત રસીકરણ કરવાથી રોગચાળો તરત કાબૂમાં લઈ શકાય છે. રસીકરણમાં વિલંબ કરવાથી રોગ કાબૂમાં આવતા ઘણો સમય વીતી જતા મરણ પ્રમાણ ચાલુ રહે છે. માટે રસીકરણમાં કોઈ ઢીલ ન કરતા જે ગામે રોગ થયો હોય તથા આજુબાજુના ગામોએ એક જ સમયે રસીકરણ હાથ ધરી પૂર્ણ કરવું જોઈએ. બીમાર પશુઓને એક વખત સારવાર ન આપતા 3-4 દિવસ સતત પૂરતા પ્રમાણમાં દવાના ડોઝની સારવાર કરવી જરૂરી છે. હવે વાત કરીશું લેપ્ટોસ્પાયરોસિસ વિશે. આ રોગના જીવાણુ રોગિષ્ટ પશુની કિડની તથા પ્રજનન અવયવોમાં સ્થાયી થઈ મહિનાઓ સુધી પેશાબ દ્વારા જીવાણુઓ બહાર ફેંકતા હોય છે. આ રોગના જીવાણુઓ ભીની, ભેજવાળી જમીનમાં વૃદ્ધિ પામે છે અને પાણીમાં રહી ચેપ ફેલાવી શકે છે. તેથી પશુને બાંધવાની જગ્યા કોરી તથા સૂકી રાખવી જરૂરી છે. જગ્યા કોરી કરવા માટે માટી અથવા રેતીનો ઉપયોગ કરી શકાય. પશુની આજુબાજુ પાણીથી ભરેલા ખાડા અને ખાબોચિયા પૂરી દેવા. પશુને તળાવ કે બંધિયાર જગ્યાનું પાણી ન પાતા ડંકી કે નળ દ્વારા આવતું પાણી પાવાની પ્રથા રાખવી જોઈએ. દૂધ ઉકાળીને જ વાપરવું. પશુને દોહતા પહેલા અને દોહન કર્યા બાદ હાથ સાબુથી ધોવા જોઈએ. ખેડૂત મિત્રો, હવે વાત કરીશું બ્રુસેલોસિસ. આ એક ઝૂનોટિક રોગ છે, તેથી વિશેષ કાળજી લેવી જરૂરી છે. વિશેષ તો રોગિષ્ટ પશુના બીમારીના કોઈ દેખીતા લક્ષણ જણાતા ન હોવા છતાં પેશાબ, પ્રજનન અવયવો દ્વારા, દૂધ દ્વારા જંતુઓ બહાર ફેંકાતા હોય અને ચીજવસ્તુ દૂષિત થતી રહે છે. તરવાઈ ગયેલા પશુના મૃત બચ્ચા પ્લાસેન્ટાને ખાડ ખોદી દાટી દેવા અને દાટતી વખતે DDT, ચૂનો, મીઠું, કોસ્ટિક સોડા જેવા રસાયણોનો ઉપયોગ કરવો. પશુ તરવાઈ ગયું હોય તો આજુબાજુની જગ્યા ફિનાઇલ કે 10% ફોર્મેલિનવાળા પુષ્કળ પાણીથી ધોઈ સાફ કરવી. તરવાઈ ગયેલા પશુની આજુબાજુ ઝાડા પેશાબવાળી જગ્યા સ્વચ્છ રાખવી, કારણ કે રોગના જીવાણુ ઝાડા પેશાબ અને દૂધ મારફતે ચેપ ફેલાવી શકે છે. દૂધ દોહતા પહેલા અને પછીથી હાથ સાબુથી સાફ કરવા જોઈએ અને દૂધનો ઉપયોગ ઉકાળીને જ

કરવો જોઈએ. આવા પશુની સારવાર વખતે પશુ ચિકિત્સકે હાથના મોજા, ગમબૂટ, એપ્રોન અને ગોગલ્સનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ. જીવાણુઓનો ડ્રોપલેટ દ્વારા પણ ચેપ આવી શકે છે. તમામ ચીજવસ્તુઓનો ઉપયોગ કર્યા બાદ ડિટર્જન્ટ પાવડરથી સાફ કરવી અને સર્જિકલ સાધનો સ્ટરીલાઇઝ કરીને મૂકવા જોઈએ. ગામમાં પશુ તરવાઈ જવાના કેસ અવારનવાર બનતા હોય તો ગામના નાના પાડરૂઓ એટલે કે વાછરડી અને પાડીને 8-12 માસ વચ્ચે રસીકરણ કરાવવા નિષ્ણાતની સલાહ લઈ લાંબા ગાળાનું આયોજન કરવું જોઈએ. હવે વાત કરીશું ટ્યુબરકોલેસિસ એટલે કે ક્ષયરોગ વિશે. આ પણ એક ઝૂનોટિક રોગ છે. મનુષ્યોમાં આપણા દેશમાં આ રોગનું પ્રમાણ ઘણું ઊંચું જોવા મળે છે. કેટલીકવાર ઝૂ કે ફાર્મમાં ટીબીના કેસ બનતા હોય છે. નિદાન થાય કે તુરત જ આવા પશુને અલગ બાંધવા તથા ખોરાક અને પાણીની પણ અલગ વ્યવસ્થા કરવી જોઈએ. વાપરવામાં આવતા ડોલ, વાસણો એ બધાને ડિટર્જન્ટ સાબુના દ્રાવણથી કે 2-3% કાર્બોલિક એસિડના દ્રાવણથી સાફ કરવા જોઈએ. પશુને બાંધવાની જગ્યા, ઝાડો, પેશાબ વગેરેને 4-5% સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણથી પૂરતા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરીને સાફ કરવા કે યોગ્ય નિકાલ કરવો. દૂધ ઉકાળીને જ વાપરવું જોઈએ. સારવાર અને સારસંભાળ રાખતા પશુ ચિકિત્સક કે એનિમલ કીપરને ચેપ ન લાગે તે માટે પૂરતી કાળજી રાખવી જોઈએ. અને આ માટે એપ્રોન, ગમબૂટ, માસ્ક અને ડિટર્જન્ટનો ઉપયોગ કરવાની બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ. પશુને સમયાંતરે તડકે બાંધવા તેમજ પશુઓને બાંધવાની જગ્યાએ પૂરતા હવા ઉજાસની વ્યવસ્થા તેમજ થોડોક તડકો આવે તેવી વ્યવસ્થા પણ ઇચ્છનીય છે. હવે વાત કરીશું ખરવાસા મોવાસા વિશે. આ એક વિષાણુજન્ય ખૂબ જ ચેપી રોગ છે. રોગના વિષાણુઓ એસિડ તથા આલ્કલાઇન પીએચથી નાશ પામે છે તથા પાસ્ચ્યુરાઇઝ્ડ દૂધમાં જીવિત રહી શકે છે. તે જ રીતે ઇથર અને ક્લોરોફોર્મની તેના પર અસર થતી નથી. તેના નાશ માટે કે ચીજવસ્તુઓ જંતુરહિત કરવા સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ કાર્બોનેટ, સાઇટ્રિક એસિડ એ બધા જ રસાયણનો ઉપયોગ થઈ શકે છે. પશુના દૂધ, પેશાબ, ઝાડો, શ્વાસ વગેરે વિષાણુયુક્ત હોઈ શકે છે. 60%થી વધુ ભેજ વિષાણુને માફક આવે છે અને તે જ રીતે સૂકા છાણ પોદળામાં 14 દિવસ જીવિત રહી શકે છે. ભીના છાણમાં 6 માસ અને પેશાબમાં 39 દિવસ જીવિત રહી શકે છે. જમીન ઉપર 7 દિવસ ઉનાળાની ઋતુમાં અને 28 દિવસ શિયાળાની ઋતુમાં જીવિત રહી શકે છે. રોગચાળો શરૂ થાય કે તરત રોગિષ્ઠ પશુને અલગ બાંધવા તથા પશુને બાંધવાની જગ્યાએ થોડો તડકો આવે તેવી જગ્યા રાખવી જોઈએ. રોગિષ્ઠ પશુના ખોરાક અને પાણીની અલગ વ્યવસ્થા ગોઠવવી જેથી પશુને ગામના હવાડામાં પાણી પીવા ન મોકલવા જોઈએ તેની ખાસ કાળજી રાખવી. પશુઓને બાંધવાની જગ્યાએ ફિનાઇલ 2% ફોર્મેલિન, 2-4% સોડિયમ હાઇડ્રોક્સાઇડ એવા દ્રાવણથી સાફ કરવી. પશુના પગ અને મો સાફ કરવા પોટેશિયમ પરમેંગેનેટનું દ્રાવણ 0.1% વાપરી શકાય. અને મિત્રો, હવે વાત કરીશું હડકવાના રોગ વિશે. આ એક ભયંકર વિષાણુજન્ય રોગ છે જેમાં લાગુ પડેલ પશુનું મૃત્યુ નિશ્ચિત છે. તેમજ આ રોગના ચિહ્નવાળા પશુની કોઈ સારવારનો પ્રયાસ હાથ ન ધરવો. પશુને કૂતરું કરડે કે તરત જ ઘાને પ્રથમ સાબુના પાણીથી સાફ કરવો. ઘા ધોયા બાદ ટિંચર, આયોડીન, સ્પિરિટ, ડેટોલ વગેરેનો તરત જ ઉપયોગ કરી ઘા ઉપર લગાવવા. હડકવાના ચિહ્નો બતાવવા કે શંકાસ્પદ પશુને અલગ મજબૂત રીતે બાંધવા જોઈએ. આવા પશુને બાંધેલી જગ્યાએ 5% ફોર્મેલિન કે મર્ક્યુરિક ક્લોરાઇડના દ્રાવણથી અવારનવાર સાફ કરવી જોઈએ. હડકવા થયેલ પશુના સંપર્કમાં આવેલ

0: ચિકિત્સક કે અજાણતા પશુના મોઢામાં હાથ નાખેલ હોય, તપાસ કરેલી હોય, હાથ પર નાનો ઉજરડો હોય કે કોઈ ઈજા હોય, તો પણ તરત જ ડોક્ટરની સલાહ મુજબ એન્ટીરેબિક રસી સારવારમાં લેવી જોઈએ. આવા પશુને સમયાંતરે શાંત માલુમ પડે તો પણ દોહવાનો પ્રયાસ ન કરવો જોઈએ. મૃત પશુને દાટીને જ નિકાલ કરવો, તેમજ દાટતી વખતે મીઠું, ચૂનો, 5% ફોર્મેલિન, મર્ક્યુરિક ક્લોરાઇડનો ઉપયોગ કરવો જોઈએ. રોગ નિયંત્રણના પગલા રૂપે ફક્ત સારવાર કે રસીકરણના પગલાં ઉપયોગી થતા નથી. તુરંતના નિયંત્રણ માટે યોગ્ય રસાયણ અને આનુષંગિક પગલાં લેવા જરૂરી છે. સમયસરના પગલાં રોગિષ્ટ પશુને તાત્કાલિક અલગ કરવા, તેથી સારવાર, અન્ય તમામનું રસીકરણ, આજુબાજુના ગામોએ પણ તે જ વખતે રસીકરણ, મૃત પશુઓનો યોગ્ય નિકાલ તથા સાફ સફાઈ અને નિકાલ માટે યોગ્ય રસાયણની પસંદગી અને ઉપયોગ રોગ નિયંત્રણના મહત્વના પગલાં ગણી શકાય. આ તમામ પગલાં અંગે થોડી કાળજી મોટા નુકસાનથી બચાવે છે.
1: હમણાં આપ સાંભળી રહ્યા હતા કૃષિ જગત કાર્યક્રમ. કૃષિ જગત કાર્યક્રમનો આજનો વિષય હતો પશુ રોગચાળો અને આરોગ્યલક્ષી પગલાં. પઠન તેજલ શુક્લ અને કાર્યક્રમમાં હવે સાંભળીએ

0: હું ભરીએને તો એમ થાય કે 50% તો આપણને આપણા પશુઓને કે આ આપણા પાકને રોગ થયો હોય તો એને આપણે નિદાન કરી શકીએ. હો
1: ભાઈ જો આ પશુ છે ને એ અબોલું છે, એ કહી ન શકતું.
0: ભાઈ એને અબોલું કહેવાય નહીં. કોનજી ભાઈ તમને કહું, પશુ બોલે છે પણ એની બોલવાની રીત રસમ અલગ છે, એને સમજવું પડે.
1: વાત હશે તમારી.
0: એ આપણી જેમ કોઈ ભાષા નહીં બોલતું, એની ભાષા અલગ પ્રકારની છે. પાછી
1: વાત હશે તેમ કે આવા ધૂમ ધકતો તોપ પડતો હોય ને, હા તો એ ઘણા મારા વાલા છે ને એ બાર એક બે થયા હોય તો કહો તો એ શિલેહી સોડે ના, તોપ પડતો હોય તો પડવા દે. તારે એ શિલા
0: નહીં પીવડાવતા કે એને પૂછડે પૂળો કરે છે.
1: સાચી વાત છે, તેમ કે એને શિલેહી સોડ થાય ને, અને બેઠા બેઠા કહો તો ગરમે આડા પડી રહ્યા હોય પણ એમ ના જો ને કે ભાઈ મારી દૂધણી ભેંસ છે, મારી ગાય છે, મારો બળદિયો છે, તો આપ એને આવ્યો છે, એને તરહ લાજી છે, એને તાવ આવ્યો છે, એને લૂ લાગશે, એને તોપ લાગશે, કશું જોતા નહીં, એને પૂછડે પૂરો તમે હમણાં જે કહ્યું એ કરી, અને ઘણી વખત પેલા ગોંડાની જેમ બેહાડી રાખે છે, કો તો ઘણા તો એને ઢેરો બાંધે છે બે પગો વચ્ચે, તે બચારોને બે ઢેસણ હોશું લઈ જાય છે.
0: કોનજીભાઈ આ તમે કીધું ને, ઘણા તાપમાન તાપમાં બાંધી રાખે ને પછી છોડતા નહીં
1: હોઉં,
0: અને પછી એ બિચારા પશુને જ્યારે કોઈ રોગ થાય ને કે એને લૂ લાગે કે એવું તેવું થાય અને પછી મરણને શરણ થાય ને, તારે શું કે એ મારા તો કે આ કે આ ઢોરને કે કંઈક પવન લાગ્યો તો કે
1: એમ,
0: હા અને આ ઓમ થયું ને આ તો અંધશ્રદ્ધામાં પછી કે આ તો પેલી ડુશી આવી હતી ને કે એટલે આ ડુશીએ કંઈક કરી દીધું કે
1: એમ.
0: અલ્યા આવી બધી ઓંધળી આ માન્યતાઓ રાખે પણ પોતે વસાર ના કરે કે તને જેટલો તાપ લાગે છે ને તું ઘરમાં બેઠો છે ને એટલો તાપ અને એના કરતો વધારે તાપ ઓલા પશુને અબોલા પશુને લાગે છે.
1: સાચી વાત છે, પણ એ વસાર તો ને ભાઈ એના સમજ શક્તિ ને,
0: આ તો પેલું ચમ વચારે છે કે મારા પશુને ઓમ કરી નાખ્યું કોકે એમ, એ વસારવાનું એને ખબર પડે છે, પેલું નહીં ખબર પડતું.
1: ભાઈ એમે છે ને જે પેલા હારા વસારો છે ને મોણને કોઈ દાડો પહેલા શું કે ગ્રહણ નહીં કરતા, અને ઘણા લોકો એવા છે ને કે ખરાબ વસારો હોય ને ખરાબ વસ્તુ એ વહેલી ગ્રહણ કરે છે.
0: ઓ કોનજી ભાઈ આ સંસાર છે ને મારો એવો દૂતાનો ભરેલો છે એમ લાગે છે મને તો,
1: દૂતાનો ભરેલો એટલે એ શું પાછું આ દૂતો સબ તો મેં પહેલી વાર વાપર્યો ભાઈ.
0: દૂતો એટલે જૂઠા લોકો,
1: જૂઠા લોકો નો, હા જૂઠી માયા ને જૂઠી કાયા, જૂઠો યા સંસાર, આ એક ભજન છે ભાઈ ડાયા ભાઈ.
0: ઓ તમે તો અલ્યા આ સંસાર ના રીત રસમ ઉપર થી પાછા ભજન ઉપર તમે વૈરાગ્ય ને પંથે જતા રહ્યા.
1: એ ભજન તો જેના રુદિયામાં જયારે ઘા કરે ને એ આ સંસાર હોવ છોડી દે છે અને પ્રભુના ભજન મેં લાજી જાય છે.
0: ઓ તમે તો હવે લો ત્યારે હવે છૂટું જ પડવું પડશે, ચમ કે હવે આ વૈરાગ્ય નો પંથ આવ્યો. રામ રામ રામ રામ.
2: આ હતો આજનો ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કૃષિ જગત. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે સાંભળીએ ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
3: દોનો દેશો કે ફાઇનાન્શિયલ ઓર સર્વિસેજ હબ કો જોડકર કોમર્સ કે લિયે કેપિટલ અનલોક કરેગી. યસ સાયપ્રસ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એનર્જી ઓર એગ્રીકલ્ચર સેક્ટર મેં ભારતીય કંપનીઝ કે લિયે નયે અવસર પ્રદાન કરેગી ઓર ભારત કે તેજી સે બઢતે શિપિંગ ઓર મેરીટાઇમ ક્ષેત્રો મેં નયા નિવેશ લેકર આયેગી.
4: સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિસે જણાવ્યું કે બંને રાષ્ટ્રો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને યુરોપિયન યુનિયન ભારત સંબંધોએ છેલ્લા વર્ષમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. કેન્દ્રીય નવી અને નવીનીકરણ ઉર્જામંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે ભારત હવે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ માત્ર 8 દિવસમાં 1 લાખ વધારાના ઘરો ઉમેરી રહ્યું છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી જોશીએ જણાવ્યું કે આ રાષ્ટ્રની સ્વચ્છ ઉર્જા ચળવળની વધતી ગતિ અને દેશભરમાં રૂફટોપ સોલારના ઝડપી સ્વીકાર્યતાને પ્રતિબિંબિત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 19મા વાર્ષિક રોજગાર મેળામાં વિડીયો કોન્ફરન્સ દ્વારા વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 51,000 થી વધુ યુવાનોને

0: ભાઈ વાહ, રેડિયા પર તો બહુ અલગ મલક ની વાતો આવી છે હો.
1: અરે ભાઈ, રેડિયા પર તો અલગ મલક ની વાતો કાયમ આવે છે અને અલગ અલગ વાતો આવે છે. આ વખતે તો જુઓ, આ પશુના રોગ અને એના ઉપચાર વિશેની જે વાતો આવી છે ને કોનજી ભાઈ, આપણે તો રેડિયો

0: નિમણૂક પત્રો સોંપશે. આ તકે શ્રી મોદી સભાને પણ સંબોધિત કરશે. આ રોજગાર મેળો દેશભરમાં 47 સ્થળોએ યોજાશે. દેશના તમામ ભાગોમાંથી પસંદ કરાયેલા આ યુવાનો ભારત સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં હોદ્દા સંભાળશે, જેમાં રેલવે મંત્રાલય, ગૃહ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નાણાકીય સેવાઓ વિભાગ અને ઉચ્ચ શિક્ષણના વિભાગનો સમાવેશ થાય છે.
1: यह रोजगार मेला रोजगार सृजन के प्रति प्रधानमंत्री की प्रतिबद्धता को पूरा करने की दिशा में एक महत्वपूर्ण कदम है. यह रोजगार मेला युवाओं को सशक्त बनाने और राष्ट्र निर्माण में उनकी भागीदारी सुनिश्चित करने के लिए उन्हें सार्थक अवसर प्रदान कर रहा है. देश भर में अब तक आयोजित 18 रोजगार मेलों के माध्यम से 12 लाख नियुक्ति पत्र जारी किए जा चुके हैं. यह 19वां रोजगार मेला देश भर में 47 स्थानों पर आयोजित किया जाएगा. इसमें देश के

0: यह 19वां रोजगार मेला देश भर में 47 स्थानों पर आयोजित किया जाएगा। इसमें देश के सभी हिस्सों से चयनित नव नियुक्त उम्मीदवार केंद्र सरकार के विभिन्न मंत्रालयों और विभागों में नियुक्त होंगे, जिसमें रेल मंत्रालय, गृह मंत्रालय, स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय और उच्च शिक्षा विभाग सहित अन्य विभाग शामिल हैं। यह रोजगार मेला देश के विकास में युवाओं की भागीदारी को मजबूत करने की दिशा में एक और बड़ा कदम है। दीपेंद्र कुमार, आकाशवाणी समाचार, दिल्ली।
1: આયુષ્માન ભારત ડિજિટલ મિશને 100 કરોડથી વધુ આરોગ્ય રેકોર્ડને આયુષ્માન ભારત આરોગ્ય ખાતા આભા સાથે સફળતાપૂર્વક લિંક કરીને એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે લિંક્ડ આરોગ્ય રેકોર્ડની સંખ્યા ગયા વર્ષે ફેબ્રુઆરીમાં 50 કરોડથી બમણી થઈને માત્ર 15 મહિનામાં 100 કરોડથી વધુ થઈ ગઈ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 10 કરોડ આરોગ્ય રેકોર્ડ હવે દર 2 થી 3 મહિને લિંક થઈ રહ્યા છે. મંત્રાલયે માહિતી આપી હતી કે 450થી વધુ જાહેર અને ખાનગી આરોગ્ય ટેકનોલોજી સોલ્યુશન્સ એબીડીએમ ઇકોસિસ્ટમ સાથે સફળતાપૂર્વક સંકલિત થયા છે, જેનાથી આરોગ્ય સુવિધાઓમાં ડિજિટાઇઝેશન અને આરોગ્ય રેકોર્ડના સીમલેસ વિનિમયને વેગ મળ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ airnews_abad ને ફોલો કરશો. ચૂંટણી પંચે આજે 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનો સમયપત્રક જાહેર કર્યું છે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગોડા, કેન્દ્રીય પ્રધાનો જ્યોર્જ કુરિયન અને રવનીતસિંહ સહિત અનેક સભ્યોનો કાર્યકાળ આવતા મહિને સમાપ્ત થઈ રહ્યો છે. આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં 4, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 3, ઝારખંડમાં 2 અને મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમમાં 1-1 બેઠક માટે ચૂંટણી યોજાશે. આ જાહેરનામું 1 જૂને બહાર પાડવામાં આવશે અને 18 જૂને મતદાન થશે. મતગણતરી પણ તે જ દિવસે થશે. પંચે મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં રાજ્યસભાની બેઠક માટે પેટા ચૂંટણીની પણ જાહેરાત કરી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈએ ધોરણ 12 બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓની સ્કેન કરીને નકલો મેળવવાની અંતિમ તારીખ 1 દિવસ વધારીને 24 મે કરી છે. સીબીએસઈએ તેની વેબસાઇટ પર અરજીઓમાં વધારો અને ટેકનિકલ ખામીઓને કારણે આ નિર્ણય લીધો છે. બોર્ડે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને તેમની ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો મળ્યા પછી પુનઃ મૂલ્યાંકન માટે અરજી કરવા માટે 2 દિવસનો સમય મળશે. સરકારે જણાવ્યું છે કે છેલ્લા 4 દિવસમાં દેશની વીજળીની માંગમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો છે. દેશના ઘણા ભાગોમાં તાપમાન સતત વધી રહ્યું છે. વીજળી મંત્રાલયે જણાવ્યું કે ગઈકાલે દિવસની વીજળીની માંગ અગાઉના તમામ રેકોર્ડ તોડીને 270.82 ગીગાવોટ પર પહોંચી ગઈ હતી. બુધવારે તે 265 ગીગાવોટને વટાવી ગઈ હતી, જ્યારે સોમવાર અને મંગળવારે દિવસની વીજળીની માંગ અનુક્રમે 257 અને 260 ગીગાવોટ હતી. બપોરે 2 થી 4 વાગ્યાની વચ્ચે વીજળીની માંગ ટોચ ઉપર હોય છે. મંત્રાલયે જણાવ્યું કે તે માંગ મુજબ વીજળી પૂરી પાડવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. મંત્રાલયે નાગરિકોને વીજળીનો કરકસર અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માટે અપીલ કરી છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટનલ એન્જિનિયરિંગ, સ્લોપ સ્ટેબિલિટી અને ક્ષમતા નિર્માણમાં એડવાન્સ કન્સલ્ટન્સી સપોર્ટ માટે નોર્વેજિયન જીઓટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ એનજીઆઈ સાથે સમજૂતી કરાર કર્યા છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આ સહયોગ એનએચએઆઈની જીઓટેકનિકલ એન્જિનિયરિંગ અને કુદરતી જોખમ ઘટાડવામાં એનજીઆઈની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત કુશળતાનો ઉપયોગ કરીને ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગોને વૈશ્વિક ધોરણો અનુસાર વિકસાવવા અને જાળવવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી એસ ચોકલિંગમે આજે મતદાર યાદીઓના ખાસ સઘન સુધારા માટેના કાર્યક્રમની જાહેરાત કરી છે. એક પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે આગામી મહિનાની 20મી તારીખથી 7 ઓક્ટોબર દરમિયાન લગભગ 98.6 મિલિયન મતદારોની વિગતોની ચકાસણી 1 લાખથી વધુ ક્ષેત્ર સ્તરીય અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. 30 જૂનથી 29 જુલાઈ સુધી અધિકારીઓ દરેક મતદારના ઘરે જઈને ગણતરી ફોર્મ એકત્રિત કરશે અને પૂરી પાડવામાં આવેલી માહિતીની ચકાસણી કરશે. આઈપીએલ ક્રિકેટમાં આજે હૈદરાબાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાઈ રહી છે, જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે સનરાઇઝર હૈદરાબાદે 5 ઓવરમાં 1 વિકેટે 52 રન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે બેંગ્લોર પોઈન્ટ ટેબલમાં આગળ છે, જ્યારે ત્રીજા સ્થાને રહેલ હૈદરાબાદ મોટી જીત સાથે ટોચના બે માં સ્થાન મેળવવાનો

0: પ્રયાસ કરશે. બંને ટીમો પહેલેથી જ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. મુંબઈમાં આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં આજે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 623મી બેઠક યોજાઈ હતી. બોર્ડે વૈશ્વિક અને સ્થાનિક આર્થિક પરિસ્થિતિની સમીક્ષા કરી હતી, જેમાં ભવિષ્યના જોખમોનો સમાવેશ થાય છે અને નાણાકીય વર્ષ 2025-26 માટેના આરબીઆઈના વાર્ષિક હિસાબો પર ચર્ચા કરવામાં આવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને સાયપ્રસે આતંકવાદ વિરોધી નવીનતા અને ટેકનોલોજી, ઉચ્ચ શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં અનેક કરારોનું આદાન પ્રદાન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 19મા વાર્ષિક રોજગાર મેળામાં વિડીયો કોન્ફરન્સથી 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો સોંપશે. ચૂંટણી પંચે 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનું સમયપત્રક જાહેર કર્યું. સીબીએસઈએ ધોરણ 12 બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીની સ્કેન કરીને નકલો મેળવવાની અંતિમ તારીખ એક દિવસ વધારી. છેલ્લા 4 દિવસમાં દેશની વીજળી માંગમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો અને આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી. કાર્યક્રમની શરૂઆત કરીશું ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકે ગાયેલા હમ દિલ દે ચુકે સનમ ફિલ્મના ગીતથી.

શબ્દોમાં મહેકતી યાદો. આકાશવાણીના ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર પ્રસારણ કર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દોમાં મહેકતી યાદો બુધવારે અને શનિવારે બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું ચૂકતા નહીં શબ્દોમાં મહેકતી યાદો. સુર માધુરી કાર્યક્રમમાં હવે સાંભળશો કુમાર સારુને ફિલ્મ ક્યા યહી પ્યાર હૈ.

0: અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો, પણ પહેલા એક વિજ્ઞાપન વિરામ.
1: શું તમે તૈયારી કરો સ્ટ્રોકથી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
0: કાર્યક્રમની શરૂઆત કરીશું સુદેશ ભોંસલે અને સાધના સરગમે ગાયેલી કમલેશ સોનાવાલાની રચનાથી.

0: એવા પીણા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
2: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
3: કાર્યક્રમના અંતમાં સાંભળશો અનુપ જલોટાના કંઠમાં કમલેશ સોનાવાલાની રચના.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ